નમસ્કાર. 228.3 મીટર્સ એટલે કે 1314 કિલો હર્ટ્સ પર આકાશવાણીનું આ ભુજ કેન્દ્ર છે. અત્યારે સવારના 5:58 અને 18 સેકન્ડ્સ થઈ છે. આજે સોમવાર, તારીખ 10 ઓગસ્ટ 2026, શ્રાવણ દિનાંક 19, શક સંવત 1948. આજના દિવસની પ્રસારણ યાત્રાની શરૂઆત શરણાઈના મંગલ સ્વરથી કરીએ.

0: สมัครทัวร์
1: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે વિચાર બિંદુ. આજનો વિચાર સન્મતિ, જેનું પઠન કરી રહ્યા છે ધારા અધિકારી.
2: વિચાર બિંદુ.
3: મારી ઈચ્છા મુજબ મારી બુદ્ધિનો ઉપયોગ કરવાની ઈશ્વરે મને છૂટ આપી છે. હું એનો સદુપયોગ કરું કે એને વેડફી નાખું, પણ હું જે કંઈ કરું એનું મહત્વ છે. કારણ કે મારી આવરદાના એક દિવસના બદલામાં હું એ વાપરી રહ્યો છું. આવતીકાલ આવશે ત્યારે આજનો દિવસ એ સદાને માટે વિલાઈ ગયો હશે, અને એને સ્થાને મેં એનો જે ઉપયોગ કર્યો હશે માત્ર એ જ રહી જશે. મારી બુદ્ધિનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ મારે નક્કી કરવાનું છે. મારે એમાંથી કંઈ પામવું છે, કંઈ ખોવું નથી. મનુષ્યને પ્રશંસા, પદ પ્રતિષ્ઠા ખૂબ ગમે છે. એ માટે તો તે કષ્ટો સહન કરવા પણ તૈયાર થઈ જાય છે. જેને પ્રશંસા ગમે તે નિંદાથી અવશ્ય દુઃખી થવાનું. શાંતિનો માર્ગ લોકેશણાથી પરે છે. આપણે કોઈના માટે નથી કરતા, આપણા માટે જ, આપણા વિકાસ માટે જ કરીએ છીએ. જેમ ફૂલ સહજ રીતે ખીલે છે, પક્ષી સહજ રીતે ચહેકે છે, તે કોઈની સ્તુતિ પ્રશંસા મેળવવા નથી કરતું. પ્રશંસાની ઈચ્છા વ્યક્તિને બહુર્મુખી જ બનાવી દે છે. સાચી યાત્રા તો અંતર્મુખી થવાથી થાય છે.
2: વિચાર બિંદુ.
1: હમણાં જ આપ વિચાર બિંદુ સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો સન્મતિ. પઠન કર્યું ધારા અધિકારીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. કાર્યક્રમની શરૂઆત ઇલિયાસ ભજુ મીરના સ્વરથી કરીએ. રચના છે પુરુષોત્તમ દાસની.

ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની રચના સાંભળીએ મંજી કોલીના સ્વરમાં. શબ્દો છે લાલ સાહેબના.

0: અસલી નોટ સાથે કેમ રમે છે? ભાઈ, આ ફાટેલી છે. સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટને
1: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
0: વાવ, નવી નોટ મળશે?
2: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
1: આરબીઆઈ કહે છે, સ્માર્ટ બનો,
3: કૂલ રહો.
4: ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. આપ સાંભળશો કાર્યક્રમની હવે પછીની રચના, જેને સ્વર આપ્યો છે રામજીભાઈ થાલકિયાએ.

0: રાયધણ રવા કોરંગાના સ્વરમાં હમણાં જ આપે ગંગા સતીની રચના સાંભળી અને આ સાથે જ ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં જ સંપન્ન કરીએ. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે આપ સાંભળશો કૃષિ માહિતી. વિષય છે રીંગણના પાકમાં આવતા મુખ્ય રોગો, જીવાતો અને તેનું નિયંત્રણ. પઠન કરી રહ્યા છે સી ડી કરમશિયાણી.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું સી ડી કરમશિયાણી. આજની કૃષિ માહિતીનો વિષય છે રીંગણમાં આવતા મુખ્ય રોગો અને જીવાતોનું નિયંત્રણ. મિત્રો, રીંગણ એ ગુજરાતના ખેડૂતોનો મુખ્ય શાક

0: શાકભાજી પાક છે, પરંતુ આ પાકમાં આવતી વિવિધ જીવાતો અને રોગોને કારણે ખેડૂતોને ઉત્પાદનમાં 30%થી 70% સુધીનું નુકસાન વેઠવું પડે છે. આજકાલની પરિસ્થિતિ જોતાં અનુકૂળ આબોહવા મહત્વનો ભાગ ભજવે છે. વાદળછાયું અને ભેજવાળું વાતાવરણ હોય અને હવામાં વધુ પડતો ભેજ અને સતત વાદળછાયું આકાશ સફેદ માખી તડતડિયા અને ફળનો કોહારો જેવી ફૂગનો ફેલાવો વધારે છે. 13°C થી 21°C તાપમાન વૃદ્ધિ માટે ઉત્તમ છે, પરંતુ જો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થાય તો લઘુપર્ણ જેવા રોગો વધવાની શક્યતા રહે છે. હવે રીંગણીના મુખ્ય રોગો અને તેના નિયંત્રણની વાત કરીએ તો ધરુનો કોહારો એનો મુખ્ય રોગ છે, જેના લક્ષણો ધરુવાડિયામાં જોવા મળે છે. જમીન પાસેનો થડનો ભાગ પોચો પડી જાય છે અને ધરુ ઢળી પડે છે. તેના નિયંત્રણની વાત કરીએ, ધરુવાડિયાને ગાદી ક્યારામાં બનાવવું, બીજને થાયરમ અથવા કાર્મેન્ડાઇઝિમનો પટ આપો, જમીનમાં ટ્રાયકોડરમાં વીરડી 1 કિલો એકર છાણિયા ખાતર સાથે આપવું. લિટલ લીફ એટલે કે નાના પાનના રોગના લક્ષણની વાત કરીએ તો આ રોગ માઇકોપ્લાઝમાથી થાય છે. છોડના પાન એકદમ નાના થઈ જાય છે અને છોડ ઠીંગણો રહી જાય છે, છોડ પર ફળ બેસતા નથી. તેના નિયંત્રણની વાત કરીએ તો આ રોગ તડતડિયા દ્વારા ફેલાય છે, તેથી તડતડિયાનું નિયંત્રણ કરવું. રોગિષ્ટ છોડને તરત જ ઉખેડીને બાળી નાખો, ડાયમેથિયોટ પર મિલીલીટર પ્રતિ પંપ છાંટવું. સુકારાઓ એક આવો જ રોગ છે રીંગણમાં. તેના લક્ષણની વાત કરીએ તો છોડ અચાનક મુરઝાઈ જાય છે, થડને ચીરીને જોતાં અંદરની નળીઓ કથ્થઈ રંગની જોવા મળે છે. સુકારાના લક્ષણની વાત કરીએ તો પાકની ફેરબદલી કરવી. પણ મિત્રો, રીંગણી પછી ટમેટા કે મરચી તો ન જવાવવા, ટ્રાયકોડર્માનો મહત્તમ ઉપયોગ કરવો. કોપર ઓક્સિક્લોરાઇડ 30 ગ્રામ અને 1 ગ્રામ સ્ટ્રેપ્ટોસાયક્લિનનું દ્રાવણ બનાવી છોડના મૂળમાં આપવું. હવે આવો જ રીંગણમાં આવતો એક બીજો રોગ છે ફળનો કોહારો. તેના લક્ષણની વાત કરીએ તો શરૂઆતમાં ફળ પર નાના ફીકા અને બેઠેલા ડાઘ જોવા મળે છે. ધીમે ધીમે આ ડાઘા મોટા થઈને આખા ફળ પર ફેલાય છે અને ફળ સડવા લાગે છે. પાન પર તેની અસરની વાત કરીએ તો પાન પર ગોળ કે અનિયમિત આકારના ભૂરા રંગના ટપકા પડે છે. રોગ વધતા પાન પીળા પડીને ખરી પડે છે. ક્યારેક થડ પર પણ કાળાશ પડતા ડાઘ જોવા મળે છે, જેના કારણે છોડ નબળો પડી જાય છે. હવે આ રોગના નિયંત્રણમાં વાવતા પહેલાં બીજને થાયરમ અથવા કાર્મેન્ડાઝિમનો પટ આપો. કાર્મેન્ડાઝિમ 12%, તેની સાથે મેન્કોઝેબ 63%, 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરો. મેન્કોઝેબ 30 થી 35 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છાંટવું. થાયોફિનેટ મિથાઇલ 15 થી 20 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવીને વાપરવું. કોપર ઓક્સિક્લોરાઇડ 30 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં છાંટવું. ત્યારબાદ મિત્રો, ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ પણ બહુ જ ભયંકર જીવાત છે રીંગણ માટે. શરૂઆતમાં ઈયળ છોડના કુમળા ડોકા કરીને અંદર ઘૂસી જાય છે, જેથી ડોકા નમી જાય છે અને સુકાઈ જાય છે. જ્યારે ફળ બેસે ત્યારે તે ફળમાં કાણું પાડી અંદરનો ગર્ભ ખાય છે, જેનાથી ફળ બજારમાં વેચવા લાયક રહેતા નથી. હવે તેના નિયંત્રણ માટે નુકસાન પામેલા ડોકા અને ફળને તોડીને જમીનમાં દાટી દેવા. ગુજરાત શંકર રીંગણ 2 મધ્યમ પ્રતિકારક શક્તિ ધરાવતી જાત વાવવી. રીંગણની ફેર રોપણી જાન્યુઆરીના બીજા પખવાડિયામાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં કરવાથી ઉપદ્રવ ઓછો થાય છે. એકરે 10 થી 12 ફેરોમેન ટ્રેપ લગાવવા. બિવેરિયા બેસિયાના 50 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો. સફેદ માખી અને તડતડિયા રીંગણમાં આવતી મુખ્ય રોગ છે. નુકસાનના લક્ષણની વાત કરીએ તો આ જીવાતો પાનની નીચે રહીને ચૂસે છે, જેને કારણે પાન પીળા પડી જાય છે અને કોકળાઈ જાય છે. સફેદ માખી પાનના કોકળાટ ફેલાવવાનું કામ કરે છે. તેના નિયંત્રણની વાત કરીએ તો મિત્રો, પીળા ચીકણા પિંજર એકરે 15 થી 20 નંગ લગાવવા. લીમડાનું તેલ 50 મિલીલીટર 15 લિટર પાણીમાં નાખીને છંટકાવ કરવો. તો મિત્રો, આ રીતે જો રીંગણમાં આ બધી મુખ્ય જીવાતો અને રોગોને ઓળખી અને જો એનો ઉપચાર કરવામાં આવે તો જરૂરથી આ જીવાતનું નિયંત્રણ લાવી શકાય.
1: હમણાં જ આપ કૃષિ માહિતી સાંભળી રહ્યા હતા. સંદર્ભ સાહિત્ય પર આધારિત આ કૃષિ માહિતીનો વિષય હતો રીંગણના પાકમાં આવતા મુખ્ય રોગો, જીવાતો અને તેનું નિયંત્રણ. પઠન કરી રહ્યા હતા CD કરમશિયાણી. આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ રામચરિત માનસ ગાન, અનુરાધા પોંડવાલના સ્વરમાં.

0: હમણાં જ આપ રામચરિત માનસ ગાન સાંભળી રહ્યા હતા અનુરાધા પોંડવાલના સ્વરમાં. પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, અત્યારે બરાબર 6:55 આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.
1: સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતામ પ્રવાચકઃ પુનીત ત્રિપાઠી. અથ વાર્તાઃ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હ્યઃ નવદિલ્લ્યાં સ્વનિવાસે 20-26 ઇત્યસ્ય રાષ્ટ્રમંડલ ક્રીડાયાઃ પદકવિજેતૃભિઃ સહ મેલનં કૃતવાન.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે હર ઘર તિરંગા યાત્રા યોજાશે. તપાસ સમિતિની રચના કરીને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબની

આત્મહત્યા કેસમાં કડક કાર્યવાહીના આદેશ. ખેડાના ધોળીકુઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિન અધિકૃત ઉત્પાદન વેચાણ નેટવર્ક ઝડપાયું. સિંહના સંવર્ધન રક્ષણ અને જાગૃતિ અંતર્ગત આજે વિશ્વ સિંહ દિવસની ગીર સહિતના 11 જિલ્લાઓમાં ઉજવણી.

0: યોજાશે. આ તિરંગા યાત્રામાં સહભાગી બની રાષ્ટ્રભાવનાની ઉજવણી કરવા તંત્ર દ્વારા સૌ નાગરિકોને અનુરોધ કરાયો છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સરહદ સુરક્ષા દળની 176મી બટાલિયન દ્વારા ભુજમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર દ્વારા કરવામાં આવેલા આપઘાતની ઘટનાને પગલે રાજ્ય સરકાર હરકતમાં આવી છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ બનાવની ગંભીર નોંધ લઈ ત્વરિત તપાસના આદેશ આપ્યા છે. મંત્રીના નિર્દેશ બાદ સમગ્ર મામલે પારદર્શક અને ઝડપી તપાસ હાથ ધરવા માટે ઉચ્ચસ્તરીય કમિટીની રચના કરી દેવામાં આવી છે. આપઘાત મામલે મંત્રીના નિર્દેશથી સિવિલના ડીન અને સુપ્રિન્ટેન્ડન્ટની સંયુક્ત અધ્યક્ષતામાં તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે સમગ્ર કાર્યવાહીની સીધી દેખરેખ ગાંધીનગર મેડિકલ એજ્યુકેશનના અધિક નિયામકને સુપ્રત કરવામાં આવી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાએ અધિકારીઓને કડક આદેશ આપતા કહ્યું કે આ બનાવમાં કોઈપણ સંજોગોમાં દોષિતોને છાવરવામાં આવશે નહીં. ખેડાના ધોળી કુઈ ખાતે નાના બાળકો માટેની રતવાની દવાના નામે ચાલતા બિન અધિકૃત ઉત્પાદન અને વેચાણ નેટવર્કને ઝડપીને 66,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નડિયાદના મદદનીશ કમિશનરની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરોડા દરમિયાન ટીમ દ્વારા ગેરકાયદેસર રીતે થતા દવાના ઉત્પાદનનો મોટો પર્દાફાશ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલી ચોક્કસ બાતમીના આધારે પ્રવર ઔષધની ટીમે શંકાસ્પદ પ્રવાહીનો જથ્થો પકડી પાડ્યો છે. લેબલ વગરની 100 મિલીમીટર ક્ષમતા ધરાવતી પારદર્શક પ્લાસ્ટિકની 160 બોટલમાં લાલ રંગનું પ્રવાહી મળી આવ્યું હતું, જેને ટીમે સીઝ કરી વધુ તપાસ અર્થે સેમ્પલ લીધા હતા. દરોડા દરમિયાન સ્થળ પરથી રતવાની દવા દર્શાવતા લેબલ હેઠળ આશરે 1,000 ખાલી બોટલો તથા વિટામિન બી કોમ્પ્લેક્સ દવાની 4.5 લીટર ક્ષમતા ધરાવતા 92 પ્લાસ્ટિક કન્ટેનર અને વપરાયેલા ખાલી કન્ટેનર જપ્ત કરવામાં આવ્યા છે. અમદાવાદની એસઓજીએ સરખેજ સ્થિત ફાર્મા હેલ્થકેર સામે મિઝોરમ અને અન્ય ઉત્તર પૂર્વીય રાજ્યોમાં લાયસન્સ વિનાની કંપનીઓને કોડિન ફોસ્ફેટ કફ સિરપ સપ્લાય કરવાના આરોપસર એનડીપીએસ તપાસ શરૂ કરી છે. અધિકારીઓએ અમદાવાદ જીપીઓમાંથી 5,050 બોટલવાળા 34 પાર્સલ જપ્ત કર્યા છે અને કંપનીના માલિકોને પૂછપરછ માટે અટકાયતમાં લીધા છે. તપાસકર્તાઓ અગાઉના કન્સાઇનમેન્ટ પ્રાપ્તકર્તા કંપનીની ભૂમિકા અને શંકાસ્પદ ગેરકાયદેસર વિતરણ નેટવર્કની તપાસ કરી રહ્યા હોવાનું એસઓજીના એસપીએસએસ નીનામાએ જણાવ્યું હતું.
1: एसओजी टीम को बात में मिली थी कि कोडेन फॉस्फेट जो कप सिरप है प्रामा हेल्थ केयर है सरखेज की अलग अलग उत्तर भारत के स्टेटों में डिलीवरी कर रही है और जो अमुक कंपनियां हैं वो बिना लाइसेंस की हैं, तो उसी बातमी के ऊपर वर्कआउट चल रहा था. उसी दौरान प्रामा हेल्थ केयर ने मिजोरम की जो हार्मोन कंपनी है उसको पार्सल भेजे थे. तपास के दौरान माहिती मिली कि जो कंपनी है हार्मोन उसके पास लाइसेंस नहीं है, तो कंपनी के विरुद्ध और यह सेंडर के विरुद्ध केस बनाया गया है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio ને અમારા એક્સ હેન્ડલ @eirnews_abad ને ફોલો કરશો. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે ગીર સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સિંહ દિવસ ઉજવાશે. ઉજવણી અંતર્ગત સિંહ સંરક્ષણ અંગેની જાગૃતિ રેલી, પરિસંવાદ, વિવિધ શાળાઓમાં ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા અને ગીરવાસીઓ અને માલધારીઓ સાથે ગીર સંવાદ કાર્યક્રમ યોજાશે. સાંભળીએ એક અહેવાલ.
2: ગુજરાત એશિયાટિક સિંહોનું નિવાસસ્થાન બન્યું છે. વિશ્વભરમાંથી સિંહ દર્શન માટે રાજ્યમાં પ્રવાસીઓ આવે છે ત્યારે આજે ડોક્યુમેન્ટરી સોંગ પ્રસારિત કરાશે, જ્યારે ગીરના જંગલ અને સિંહ સંરક્ષણ સાથે જોડાયેલી ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે આજે રાજુલાના ભેરાઈ ગામે આવેલા વિશ્વના એકમાત્ર સિંહ સ્મારક મંદિર ખાતે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. આ પ્રસંગે સિંહ ચાલીસા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આ મંદિર આખા ભારતમાં અનોખું છે કારણ કે અહીં સિંહણની સ્મૃતિને પૂજાસ્થાન આપવામાં આવ્યું છે. સિંહ સાથે જોડાયેલી લોકકથાઓ દ્વારા લોકોને જાગૃત કરાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, પ્રકૃતિ પ્રેમીઓ અને કલાકારો તેમજ સ્થાનિક લોકો જોડાશે. સિમ્પલ ઠક્કર, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 30 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે, જેમાં છોટાઉદેપુરના પાવી જેતપુરમાં લગભગ 1.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

0: અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 70% જેટલો વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધુ 97% જેટલો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અને સૌથી ઓછો વરસાદ કચ્છમાં 29% વરસ્યો છે. જ્યારે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધમાં 81% કરતા વધુ અને અન્ય 206 જળાશયોમાં 64% જેટલો પાણીનો સંચય થયો છે, જ્યારે છલકાઈ જવાના કારણે 39 ડેમ હાઈ એલર્ટ પર મુકાયા છે. રાજ્યમાં વરસાદનું જોર ઘટતા ગરમી અને બફારો વધી રહ્યો છે, ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા રાજ્યભરમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદ માહોલ રહેવાની શક્યતા દર્શાવાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં લો પ્રેશર, સાયક્લોનિક સર્ક્યુલેશન, મોન્સૂન ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી વરસાદી પ્રવૃત્તિમાં વધારો થશે. ખાસ કરીને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને ધ્યાનમાં રાખી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા ની સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું છે.
1: અગલે 7 દિન મે સૌરાષ્ટ્ર કચ્છ મે છીકુર સે કુછ સ્થાનો પર ઓર ગુજરાત રીજન મે કુછ સ્થાન સે લેકર કઈ સ્થાનો પર બારિશ હો સકતી હૈ. ઇસમે જો લો પ્રેશર એરિયા હૈ ઉસકે પ્રભાવ સે હમ 11 અગસ્ત કો હેવી રેન ભી એક્સપેક્ટ કર રહે હૈ આઇસોલેટેડ હૈ, જિસમે કિ જો હમારે ડિસ્ટ્રિક્ટ્સ હૈ પંચમહેલ, દાહોદ, છોટા ઉદયપુર और अरावली, महिसाल, इन डिस्ट्रिक्शन इनमें आइसोलेटेड छिटपुट स्थानों पर भारी वर्षा हो सकती है.
0: तलगाजरडास ગામ સ્માર્ટ સોલાર વિલેજ બન્યું છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે સુરતના ઉદ્યોગપતિ ઘનશ્યામ લાઠીએ કરેલા અનુદાન અને ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના સહયોગથી સમગ્ર તલગાજરડા ગામમાં સોલાર પેનલ લગાવવામાં આવી છે. આ કાર્યને પીજીવીસીએલનો સહયોગ પ્રાપ્ત થયો છે. ચિત્રકૂટ ધામ ટ્રસ્ટના આ સમાજ ઉપયોગી અભિગમને કારણે ગ્રીન એનર્જી, પર્યાવરણની સુરક્ષા અને સૌર ઉર્જાના ક્ષેત્રમાં મોટું યોગદાન મળ્યું છે. આ ઉપરાંત તલગાજરડા ગામના વિવિધ વિસ્તારોમાં 10,000 જેટલા વૃક્ષો પણ વાવવામાં આવ્યા છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં મોરારી બાપુની ઉપસ્થિતિમાં 7 દિવસીય રાષ્ટ્રીય વંદના સપ્તાહનો ગઈકાલે પ્રારંભ થયો છે. 15 ઓગસ્ટ સુધી યોજાનાર વંદે માતરમ રાષ્ટ્રવંદના સપ્તાહના અનોખા આયોજન બદલ મંત્રી જીતુભાઈ વાઘાણીએ યુનિવર્સિટી પરિવારને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે રાષ્ટ્રભાવનાને નવી પેઢી સાથે જોડતું આવું આયોજન પ્રશંસનીય છે અને વંદે માતરમની ભાવના તથા રાષ્ટ્રપ્રેમનો આ સંદેશ અન્ય સ્થળોએ પણ પ્રસરે તે આવશ્યક છે. ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ઝાયડસ કપ 2026 જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠા, અમદાવાદ અને કચ્છની ટીમોએ ગ્રુપ ટોચ કરી સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે રમાનારી પ્રથમ સેમીફાઇનલ મેચ બનાસકાંઠા અને અમદાવાદની ટીમો વચ્ચે, જ્યારે બીજી સેમીફાઇનલ મેચ કચ્છની ટીમ અને સુરતની ટીમ વચ્ચે રમાશે. આ ટુર્નામેન્ટથી ગુજરાતની નેશનલ ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી છે. ફીબા અંડર 18 એશિયા બાસ્કેટબોલ સ્પર્ધા 13-23 ઓગસ્ટ દરમિયાન અમદાવાદમાં યોજાશે. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન સામે ટકરાશે. ભારત 14 ઓગસ્ટે જાપાન સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની ફાઇનલ 23 ઓગસ્ટે અમદાવાદમાં રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે હરઘર તિરંગા યાત્રા યોજાશે. તપાસ સમિતિની રચના કરી સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તબીબની આત્મહત્યા કેસમાં કડક કાર્યવાહીના આદેશ. ખેડાના ધોળી કુઈ ખાતે નાના બાળકો માટે રતવાની દવાના નામે ચાલતા બિન અધિકૃત ઉત્પાદન વેચાણ નેટવર્ક ઝડપાયું. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 81% જેટલો જળસંગ્રહ અને જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે સેમીફાઇનલની 2 મેચ રમાશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ વંદના. કાર્યક્રમની શરૂઆત કરીએ કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરથી.
3: ગાઝ રામ મીરા કે રામ અ કમ્પાઇલેશન ઓફ મીરા સોંગ્સ ટુ રામ વોઇસ મેલોડી કવિતા કૃષ્ણમૂર્તિ. Research and Music Direction, Shambhu Hussain. Commentary Voice, Harish Bimani.

0: યશુદાસ અને સાથી કલાકારોના સ્વરમાં હમણાં જ આપે વંદના કાર્યક્રમની અંતિમ ભક્તિ રચના સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ કરાયું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો પ્રાસંગિક. વિષય છે વિશ્વ સિંહ દિવસ. સંપાદન પરેશ મારું, પઠન વિરલ રાણા.
1: વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટે ઉજવવામાં આવે છે. આ દિવસની સ્થાપના વર્ષ 2013માં થઈ હતી, જેના પાછળ મુખ્ય હસ્તીઓ તરીકે ડેરેક અને બ્રેવલી જોબર્ટને ઓળખવામાં આવે છે, જે જાણીતા વન્યજીવન ફિલ્મ મેકર અને સંશોધક છે. વર્ષ 2009માં બિગ કેટ ઇનિશિયેટિવ નામની મહત્વપૂર્ણ પહેલ શરૂ કરી હતી. દુનિયામાં સતત ઘટતી સિંહોની સંખ્યા અને એમની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખી તેમણે સિંહોના સંરક્ષણ માટે વૈશ્વિક જાગૃતિ ફેલાવવાનું મિશન હાથ ધર્યું. એમના આ પ્રયાસોને નેશનલ જિયોગ્રાફિકનું સમર્થન મળ્યું. બાદમાં વિશ્વના સૌથી મોટા બિલાડી વર્ગના પશુઓના અભયારણ્ય બિગ કેટ રેસ્ક્યુના સહયોગથી વિશ્વ સિંહ દિવસની શરૂઆત થઈ. ગુજરાત માટે આ દિવસ વિશેષ ગૌરવ છે, કારણ કે વિશ્વના એકમાત્ર મુક્ત વિહરતા એશિયાટિક સિંહો ગુજરાતના ગીર અને ગ્રેટર ગીર વિસ્તારમાં વસે છે. ગુજરાત વન વિભાગ દ્વારા પ્રકાશિત માહિતી અનુસાર ગીરનો સાવજ માત્ર વન્ય જીવ જ નહીં, પરંતુ ગુજરાતની ઓળખ, સંસ્કૃતિ અને ગૌરવનું પ્રતીક છે. જંગલના રાજા એશિયાઈ સિંહના સંરક્ષણ અંગે જાગૃતિ લાવવા માટે ગુજરાતના સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. આ પ્રાણીઓ સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં આશરે 35,000 ચોરસ કિલોમીટરમાં તેમના કુદરતી નિવાસસ્થાનમાં મુક્તપણે વિચરે

0: બરડા વન્ય જીવન અભયારણ્ય, પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 192.31 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું છે. બરડા એશિયાઈ સિંહો માટે બીજા ઘર તરીકે ઉભરી રહ્યું છે. આ અભયારણ્ય એક મહત્વપૂર્ણ જૈવ વિવિધતા ધરાવતું સ્થળ છે. એક સમય એવો હતો કે અતિશય શિકાર અને આવાસના વિનાશને કારણે એશિયાટિક સિંહોની સંખ્યા અત્યંત ઓછી થઈ ગઈ હતી. ત્યારબાદ નવાબોના સંરક્ષણ પ્રયાસો અને પછી ગુજરાત સરકાર તથા વન વિભાગના સતત પ્રયત્નોથી સિંહોની સંખ્યા સતત વધી છે. હવે સિંહો માત્ર ગીર રાષ્ટ્રીય ઉદ્યાન પૂરતા મર્યાદિત નથી, પરંતુ ગિરનાર, બરડા, મિતિયાળા સહિત સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં તેમનો વિસ્તાર વધ્યો છે. 2025ની ગણતરી મુજબ ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે, જે સંરક્ષણની ઐતિહાસિક સફળતા દર્શાવે છે. ગીરનો સિંહ સાવજ અને ડાલા મથ્થો જેવા પ્રેમાળ નામોથી ઓળખાય છે. અન્ય મોટી બિલાડી પ્રજાતિઓથી અલગ સિંહ પરિવાર સાથે રહે છે, જેને પ્રાઇડ કહેવામાં આવે છે. નર સિંહની ગર્જના ઘણા કિલોમીટર સુધી સંભળાય છે અને તે પોતાના વિસ્તારની ઓળખ. ગીરનું જંગલ માત્ર સિંહોનું ઘર નથી, પરંતુ અહીં દીપડો, ચિત્તલ, નીલગાય, ચિંકારા, મગર અને અનેક પક્ષીઓ અને સમૃદ્ધ વનસ્પતિ પણ જોવા મળે છે. આ સમગ્ર પર્યાવરણનું સંતુલન જાળવવામાં સિંહની મહત્વપૂર્ણ ભૂમિકા છે. સિંહ શિકારી પ્રાણી હોવાથી શાકાહારી પ્રાણીઓની સંખ્યા નિયંત્રિત રાખે છે અને પર્યાવરણનું સંતુલન જાળવવામાં મદદરૂપ બને છે. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો યોજાય છે. ગુજરાત વન વિભાગે 2016થી વિશ્વ સિંહ દિવસને વિશેષ અભિયાન તરીકે ઉજવવાનું શરૂ કર્યું છે, જેમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાય છે. સિંહ સંરક્ષણની સફળતામાં સ્થાનિક માલધારી સમાજ અને ગ્રામજનોનું યોગદાન પણ અત્યંત મહત્વનું છે. તેઓ સિંહ સાથે સહ અસ્તિત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સરકાર દ્વારા બચાવ કામગીરી, પશુ ચિકિત્સા સેવા, આધુનિક મોનિટરિંગ, રેડિયો કોલરિંગ, પાણીની વ્યવસ્થા અને આવાસ વિકાસ જેવા અનેક પગલાં લેવામાં આવે છે, જેના કારણે સિંહોની સુરક્ષા વધુ મજબૂત બની છે. આજે ગીરનો સાવજ સમગ્ર વિશ્વમાં ગુજરાતની ઓળખ બની ગયો છે. કુદરતનું સંરક્ષણ માત્ર સરકાર નહીં, પરંતુ દરેક નાગરિકની જવાબદારી છે. જો આપણે જંગલોનું રક્ષણ કરીશું, પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલ રહેશું અને પર્યાવરણનું જતન કરીશું, તો આવનારી પેઢીઓ પણ ગીરના ગર્વ સમાન સાવજની ગર્જના સાંભળી શકશે. વિશ્વ સિંહ દિવસનો સ્પષ્ટ સંદેશ છે, સિંહ બચશે તો જંગલ બચશે, જંગલ બચશે તો પ્રકૃતિ બચશે, અને પ્રકૃતિ બચશે તો માનવ જાતનું ભવિષ્ય સુરક્ષિત રહેશે.
1: હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા, જેનો વિષય હતો વિશ્વ સિંહ દિવસ. સંપાદન પરેશ મારુ, પઠન વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારત બનાવવા માટે યોગદાન આપવાના તેમના સામૂહિક સંકલ્પને નવીનીકરણ કરવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે ત્રિરંગો રાષ્ટ્રનું ગૌરવ છે અને દેશ માટે હંમેશા શ્રેષ્ઠ આપવા માટે પ્રેરણાનો સતત સ્ત્રોત છે. 17 ઓગસ્ટ સુધી ચાલનાર આ અભિયાનનો ઉદ્દેશ દેશવાસીઓને પોતાના ઘરો પર તિરંગા લહેરાવવાનો અને દેશભક્તિ તથા રાષ્ટ્રીય એકતા સાથે સંકળાયેલા કાર્યક્રમોમાં સામેલ થવા પ્રોત્સાહિત કરવાનો છે. પ્રધાનમંત્રીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષના પ્રયાસો વંદે માતરમને સમર્પિત છે, કારણ કે તેની 150મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે. આ વર્ષે દેશભરમાં વંદે માતરમનું સામૂહિક ગાયન પણ થશે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. આમાંથી દેશભરમાં 1 કરોડથી વધુ ઘરો પૂર્ણ થઈ ગયા છે અને લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે, જેમાં લગભગ 1 કરોડ ઘરો મહિલાઓને ફાળવવામાં આવ્યા છે.

0: મંત્રાલયે જણાવ્યું હતું કે ગુજરાત, આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મણિપુર, ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ સહિત 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આર્થિક રીતે નબળા વર્ગના પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરીના બીજા તબક્કા હેઠળ 2,09,000થી વધુ ઘરો મંજૂર કરાયા છે, જેમાં મહિલાઓને 2,03,000થી વધુ ઘરો ફાળવવામાં આવ્યા છે. વરિષ્ઠ નાગરિકો માટે 16,600થી વધુ ઘરો મંજૂર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણમંત્રી પ્રહલાદ જોશીએ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી NTA સંબંધિત બાબતો પર શિક્ષણ મંત્રાલયના સચિવ અને વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી જોશીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં તેમણે સંસ્થાકીય પદ્ધતિઓને વધુ મજબૂત બનાવવા, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા અને વિદ્યાર્થીઓ પ્રત્યે વધુ પ્રતિભાવ સુનિશ્ચિત કરવા માટે લેવાનાર આગળના પગલાં જેવા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વધુમાં તેમણે કહ્યું કે સરકારનો મુખ્ય ધ્યેય એક મજબૂત, પારદર્શક અને વિશ્વસનીય પરીક્ષા વ્યવસ્થા બનાવવા પર છે, જે દરેક વિદ્યાર્થીઓની આકાંક્ષાઓને પૂર્ણ કરે છે. રાજ્ય સહિત દેશભરમાં ગઈકાલથી હરઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો. રાજ્યમાં 17 ઓગસ્ટ સુધી રાષ્ટ્રભક્તિના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે, ત્યારે ગઈકાલે વિવિધ સ્થળોએ તિરંગા યાત્રા યોજાઈ હતી. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત આ વર્ષે સમગ્ર રાજ્યમાં 70 લાખથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવામાં આવશે. આ ઉપરાંત રાજ્યભરમાં 1,200થી વધુ તિરંગા યાત્રાનું પણ આયોજન કરાયું છે. તિરંગો દેશની એકતા, અખંડિતતા અને ગૌરવનું પ્રતીક છે તેવું હરઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા મથક ભુજમાં BSF આયોજિત બાઇક રેલીના અવસરે જણાવાયું હતું. 100થી વધુ મોટરસાઇકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો હતો. સ્વતંત્રતા દિવસ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે સરહદ સુરક્ષા દળની 176મી બટાલિયન દ્વારા ભુજમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભક્તિની ભાવનાથી ભરપૂર સરહદ સુરક્ષા દળના અધિકારીઓ અને સૈનિકોએ આ રેલીમાં ભાગ લીધો હતો. 100 મોટરસાઇકલ સવારીએ તિરંગો ધ્વજ લહેરાવી રાષ્ટ્રગીત વંદે માતરમની રચનાની 150મી વર્ષગાંઠ રાષ્ટ્રપ્રેમની ભાવનાને પણ પ્રતિબિંબિત કરી હતી. તો ગાંધીધામ ખાતે દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાઇબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હરઘર તિરંગા ઉજવણીનો વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રા દ્વારા દેશભક્તિના માહોલમાં પ્રારંભ કરાયો હતો. દરમિયાન શહેરના ટાઉન હોલમાં ગઈકાલની સાંજને સુરીલી સંધ્યા બનાવી દેતા એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શનમાં વાયુદળના જવાનોએ સુંદર સંગીતની પ્રસ્તુતિ કરી હતી. દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે શિસ્તબદ્ધ સંગીત વાદન અને ગીત ગાયન કરી જવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોને મંત્રમુગ્ધ કર્યા હતા. જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મરીન પોલીસે શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. દરિયાઈ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, દાણચોરી, ડ્રગ્સની હેરાફેરી અને શંકાસ્પદ હિલચાર પર નજર રાખવા માટે મરીન પોલીસ અને કમાન્ડોની સંયુક્ત ટીમો દ્વારા વ્યાપક તપાસ કરવામાં આવી હતી, જે અંતર્ગત રોડાસરથી ગુગરીહણા વચ્ચેના દરિયાકાંઠાના વિસ્તારમાં 5 કિલોમીટરથી વધુ અંતર સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી. ભારતે બિન અશ્મીભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટને પાર કરી. JPSC અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓ પર ઝારખંડ સરકાર સંમત. અને ભારતે સ્કોશ અને વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. નાગરિકોમાં દેશભક્તિની ભાવનાને પ્રોત્સાહન આપવા, રાષ્ટ્રીય એકતાને મજબૂત કરવા અને ભારતના સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવા માટે હર ઘર તિરંગા અભિયાન દેશભરમાં ઉજવવામાં આવી રહ્યું છે.
2: पिछले कुछ वर्षों में हर घर तिरंगा अभियान ने पूरे देश को एक अद्भुत भावना से जोड़ा है। हर घर हर गली में तिरंगे का उत्सव दिखाई देता है। इस वर्ष भी हमें हर घर तिरंगा अभियान को पूरे उत्साह के साथ आगे बढ़ाना है। अपने घर पर पूरे सम्मान के साथ

0: તિરંગા ફહેરાવવાના છે.
1: જમ્મુ અને કાશ્મીરમાં તમામ 20 જિલ્લાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ એક અઠવાડિયા સુધી ચાલનાર કાર્યક્રમો શ્રેણીબદ્ધ રીતે 17 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મણિપુર ખાતે હર ઘર તિરંગા અભિયાનનું આયોજન દરમિયાન મુખ્યમંત્રી યુમનમ ખેમચંદ ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લા હેઠળના સિંગ જોમઈ ખાતેના તેમના નિવાસસ્થાનેથી અભિયાનમાં ભાગ લેતા લોકોને પહેલા પોતાને ભારતીય તરીકે ઓળખવા અને પછી મણિપુરી તરીકે ઓળખવા વિનંતી કરી. આ વર્ષનું અભિયાન વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે તે ભારતના રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ સાથે એકરૂપ છે, જે રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતને દેશભક્તિની એક અનોખી ઉજવણીમાં એક કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે નવી દિલ્હી ખાતેના તેમના નિવાસસ્થાને મળ્યા અને વાતચીત કરી હતી.
0: જો ખેલેગા વો ખિલેગા, ઓલવેજ ચીયર ફોર ભારત, ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી.
1: આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા અને યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખલી ખડસે પણ હાજર રહ્યા હતા. 23 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન સ્કોટલેન્ડના ગ્લાસગોમાં આયોજિત ગેમ્સમાં ભારત મેડલ ટેબલ પર ચોથા સ્થાને રહ્યું. ભારતીય રમતવીરોએ વિવિધ રમતગમત શાખાઓમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય ચંદ્રકો સહિત 39 ચંદ્રકો જીત્યા છે. ભારતે બિન અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતામાં 300 ગીગાવોટને પાર કરી દીધું છે. ગયા મહિનાની 31મી તારીખે થયેલી આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ 2030 માટે નિર્ધારિત 500 ગીગાવોટ ક્ષમતાના લક્ષ્યાંકના 60% વધુ છે. નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દેશની કુલ સ્થાપિત વીજળી ઉત્પાદન ક્ષમતામાં બિન અશ્મિભૂત ઇંધણ આધારિત વીજળી ક્ષમતાનો હિસ્સો 54% વધુ પહોંચી ગયો છે. સૌર ઉર્જા મુખ્ય વૃદ્ધિનું એન્જિન છે. હાલમાં લગભગ 165 ગીગાવોટ સ્થાપિત ક્ષમતા છે, જે 2014માં ફક્ત 2.8 ગીગાવોટ હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે 2025-26 દરમિયાન દેશમાં 55.29 ગીગાવોટ નોન ફોસિલ ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાનો રેકોર્ડ ઉમેરવામાં આવ્યો હતો, જેમાં સૌર ઉર્જાથી 44.6 ગીગાવોટ અને પવન ઉર્જાથી 6 ગીગાવોટનો મુખ્ય ફાળો હતો. સ્વચ્છ ઉર્જા હવે ફક્ત આબોહવા અંગેની પ્રતિબદ્ધતા નથી, તે ભારતની ઔદ્યોગિક સ્પર્ધાત્મકતા, ઉર્જા સ્વતંત્રતા અને આર્થિક સ્થિતિસ્થાપકતાને આકાર આપવા માટે કેન્દ્રીય છે. આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી પીએમયુ અને પીએમયુ 2.0 હેઠળ અત્યાર સુધીમાં 1.25 કરોડથી વધુ મકાનોને મંજૂરી આપવામાં આવી છે. તેમાંથી 1 કરોડથી વધુ મકાનો પૂર્ણ કરી દેવામાં આવ્યા છે અને મહિલાઓને ફાળવવામાં આવેલા લગભગ 1 કરોડ ઘર સાથે સમગ્ર દેશમાં લાભાર્થીઓને સોંપવામાં આવ્યા છે.
2: દૂસરે ચરણ કી પીએમ આવાસ યોજના શહેરી મેં સ્વીકૃત 2,09,000 આવાસો મેં સે 2,03,000 સે અધિક આવાસ મહિલાઓ કો આવંટિત કિયે ગયે હૈ. વહીં વરિષ્ઠ નાગરિકો કે લિયે 16,600 સે અધિક આવાસ સ્વીકૃત કિયે ગયે હૈ, જબકિ કરીબ 22,000 આવાસ અનુસૂચિત જાતિ, 14,000 સે અધિક અનુસૂચિત જનજાતિ ઓર 75,000 સે અધિક આવાસ અન્ય પિછડા વર્ગ કે લાભાર્થીઓ કો આવંટિત કિયે ગયે હૈ. 1 સપ્ટેમ્બર 2024 સે દૂસરે ચરણ કી પીએમ આવાસ યોજના શહેરી કી શરૂઆત કી. આનંદ કુમાર કે સાથ સૌમ્ય શરણ, આકાશવાણી સમાચાર, દિલ્હી.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. અમેરિકી મધ્યસ્થ કમાન્ડ સેન્ટકોમે જણાવ્યું છે કે અમેરિકન નૌકાદળના દળોએ ઈરાન સામે અમેરિકી નાકાબંધી લાગુ કરી છે, જેથી ઈરાન પાસેથી પસાર થતા 55 વાણિજ્યિક જહાજોને બીજા રસ્તે પસાર કર્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સેન્ટકોમે જણાવ્યું હતું કે નાકાબંધીના અમલીકરણ સહિત લશ્કરી મિશનને ટેકો આપવા માટે મધ્ય પૂર્વમાં 20થી વધુ અમેરિકી યુદ્ધ જહાજ તૈનાત છે. સેન્ટકોમે એમ પણ કહ્યું છે કે માનવતાવાદી સહાય વહન કરતા 30થી વધુ જહાજોને નાકાબંધીમાંથી પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. ઝારખંડ સરકારે જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની મોટાભાગની માંગણીઓ પર સંમતિ સાધી છે. રાજ્યમંત્રી સુદિવ્યકુમાર સોનુએ જણાવ્યું હતું કે સરકાર 14મી જેપીએસસી પ્રિલિમરી પરીક્ષા અને 2023થી 2025ની બેકલોગ પરીક્ષાઓ રદ કરવા માટે સંમત થઈ છે. રાજ્ય સરકાર અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ વચ્ચે આજે વાતચીત બાદ મીડિયા સાથે વાત કરતા મંત્રીએ આ વાત કહી હતી. તેમણે કહ્યું કે સરકારે કથિત નાણાકીય ગેરરીતિઓની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ, ગુનાહિત પાસાઓની સીઆઈડી તપાસ અને 90 દિવસમાં ચાર્જશીટ દાખલ કરવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની સ્થાપના માટે પણ સંમતિ દર્શાવી છે. પરીક્ષા પ્રણાલીમાં સુધારાની ભલામણ કરવા માટે ધ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ધનબાદ, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ રાંચી અને XLRIના પ્રતિનિધિઓની બનેલી એક નિષ્ણાંત સમિતિની પણ રચના કરવામાં આવશે. જો કે JSSC અને CGL પરીક્ષા રદ કરવા અને CBI તપાસ માટેની વિદ્યાર્થીઓની માંગણી ઉપર કોઈ સંમતિ સાંધી શકાઈ નથી. વિદ્યાર્થીઓએ કહ્યું કે તેમનું આંદોલન ચાલુ રહેશે. દરમિયાન ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશનના 3 વર્તમાન સભ્યો ડોક્ટર અજીત ભટ્ટાચાર્ય, ડોક્ટર જમીલ અહેમદ અને ડોક્ટર અનિમા હંસદાએ ગઈકાલે CID દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા બાદ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઝારખંડના રાજ્યપાલ સંતોષકુમાર ગંગવારે તેમના રાજીનામા સ્વીકારી લીધા છે. ઝારખંડ રાજ્યમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે 2 અઠવાડિયાથી વધુ સમયથી વિદ્યાર્થીઓ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા વિધાનસભા કૂચને ધ્યાનમાં રાખીને ઝારખંડ પોલીસે વિધાનસભા પરિસરની આસપાસ ભેગા થવા પર પ્રતિબંધક આદેશ બહાર પાડ્યો છે અને રાંચીમાં વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે. ભારતે તેની જાહેર આરોગ્ય સંભાળ ક્ષમતાના સમર્થનમાં જીવન રક્ષક અને આવશ્યક દવાઓના 8 મેટ્રિક ટન સામગ્રી બોલિવિયાને મોકલી આપ્યો છે. સ્કવોશમાં ભારતે ગઈકાલે મુંબઈમાં FISU વર્લ્ડ યુનિવર્સિટી ચેમ્પિયનશીપમાં ટીમ ઇવેન્ટમાં રજત ચંદ્રક મેળવ્યો છે. ઓમ સેમવાલ, શમીના રિયાઝ, સૂરજકુમાર ચંદ અને નિરૂપમા દુબેની ભારતીય ટીમે રમતમાં 2-2ના ડ્રો બાદ ચીન સામે ફાઇનલમાં હારી જતા રજત ચંદ્રકથી સંતોષ માનવો પડ્યો. આ સાથે આ ચેમ્પિયનશીપમાં ટીમ ઇવેન્ટમાં ભારતનું અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ભારતીય વેઇટલિફ્ટર મહારાજન અરુમુંગા પાંડ્યને ઉઝબેકિસ્તાનના તાશ્કંદમાં એશિયન જુનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં પુરૂષોની 65 કિલોગ્રામ કેટેગરીમાં રજત ચંદ્રક જીત્યો છે. ભારતીય હવામાન વિભાગે આજે પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ મધ્યપ્રદેશમાં ભારેથી ભારે વરસાદ માટે નારંગી રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2 દિવસ દરમિયાન દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, આસામ, મેઘાલય, પૂર્વ મધ્યપ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખમાં ભારે વરસાદની આગાહી પણ કરી છે. ઓડિશામાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
3: આજના અખબારોમાં વિવિધ સમાચારોને મુખ્ય મથાળામાં સ્થાન અપાયું છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, ચીન પર પ્રચંડ ઝડપે ડોલ્ફિન ટ્રાક્યું, 10 લાખનું સ્થળાંતર. નવ ગુજરાત સમય લખે છે, સંસદમાં મળાગાંઠ, મહત્વના બિલ અટવાયા. સંદેશની હેડલાઇન છે, જો ખેલેગા વો ખિલેગા, વડાપ્રધાન મોદી. આ સાથે ભારત રશિયાને રેલમાર્ગથી જોડવાનો પ્રસ્તાવ, પેલેસ્ટાઇનને દેશ નહીં બનવા દઉં પીએમ નેતન્યાહુ, સાઉદીની ઓઇલ રિફાઇનરી પર હુથીનો ડ્રોન હુમલો, 7ના મોત જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં ઉજવણી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી. ભારતે બિનઅશ્મીભૂત ઇંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતાના 300 ગીગાવોટને પાર કરી. જેપીએસસી અને JSSC પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણી ઉપર ઝારખંડ સરકાર સંમત. અને ભારતે સ્કવોશ અને વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
4: આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે રજૂ કરીએ છીએ આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અઠાને 32 મિનિટે આપ સાંભળશો કચ્છી કાર્યક્રમ હલો કર્યું ગાલ. આજના કાર્યક્રમનો વિષય વિશ્વ સિંહ દિવસજી ગાલ. કાર્યક્રમ પ્રસ્તુત કરશે વિષ્ણુ ગૌર. 8:45 મિનિટે રજૂ કરીશું ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. બરાબર 9 વાગે આપ સાંભળશો પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, જેના પ્રાયોજક છે NCERT. 9:32 મિનિટે સંતવાણી રજૂ કરીશું. બરાબર 10 વાગે હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન. દોસ્તો, આજે છે ભારતીય સિનેજગતના વિતેલા વર્ષોના ખ્યાતનામ

संगीतकार खेमचंद प्रकाशनी पुण्यतिथि। तो આજના મનોરંજન કાર્યક્રમમાં તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલા કેટલાક ગીતો ખાસ આપના માટે 10:45 લોકસંગીત સાંભળશો। 11 વાગ્યા પછીથી અમારું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 12:02 આપ સાંભળશો ગુજરાતી ગેર ફિલ્મી ગીતો, 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર, 1:30 હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ જય ભારતી ખાસ ફોજી જવાનો માટે, અને 2:40 ફરી એકવાર ગુજરાતી ગેર ફિલ્મી ગીતો। બીજી સભાની શરૂઆત 5:00 શરૂઆતમાં સાંભળશો આકાશવાણી અમદાવાદથી રિલે થનાર કાર્યક્રમો, 6:25 સ્થાનિક સમાચાર અપાશે, 6:30 આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાવાણી, અને 7:20 ગ્રામ્ય વિસ્તારના ભાઈ બહેનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો। દોસ્તો, આ બંને કાર્યક્રમો અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું। રાત્રે 8:00 સંસદ સમીક્ષા દિલ્હી કેન્દ્રથી રિલે કરાશે। 8:15 આપ વિવિધ ભારતી મુંબઈના કાર્યક્રમો સાંભળી શકશો, 9:15 સાંભળશો સમાચાર દર્પણનો સાપ્તાહિક અંક, જેમાં આજે ભુજ કેન્દ્રની પ્રસ્તુતિ, 9:30 આકાશવાણી અમદાવાદથી રિલે થનાર કાર્યક્રમો, અને 10:00 પ્રશ્નકાલનું પ્રસારણ અમે અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું। તો આ હતી આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા।

આકાશવાણી ભુજ અત્યારે બરાબર 8 વાગે આપ સાંભળશો સમાચાર પ્રભાત, જે દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અને વિકસિત ભારતમાં યોગદાન આપવા અનુરોધ કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગઈકાલે પુડુચેરીમાં હર ઘર તિરંગા યાત્રાને લીલી ઝંડી આપી રવાના કરી. પીએમ આવાસ યોજના શહેરી અને તેના બીજા તબક્કા હેઠળ અત્યાર સુધીમાં 1,25,00,000થી વધુ ઘરો મંજૂર કરાયા. દેશભરમાં વિશ્વ આદિવાસી દિવસની ગઈકાલે હર્ષોલ્લાસથી ઉજવણી કરાઈ. ભારતીય નૌકાદળ અને અમેરિકી નૌકાદળ આજથી 14 ઓગસ્ટ સુધી કોચીના સધન નૌકાદળ કમાન્ડ ખાતે વિસ્ફોટક ઓર્ડનન્સ ડિસ્પોઝિબલ કવાયત હાથ ધરશે. આજે ગીર જંગલ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવશે. પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો સિંહ દિવસ ઉજવાશે. માનવ હુમલામાં સંડોવાયેલા સિંહો માટે આંબરડી સફારી પાર્કમાં ખાસ સીમિત ક્ષેત્ર બનાવાશે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા મથક ભુજમાં બીએસએફ બાઇક રેલીનું ગઈકાલે આયોજન કરાયું. 100થી વધુ મોટરસાયકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાયબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હર ઘર તિરંગા ઉજવણીનો વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રા દ્વારા દેશભક્તિના માહોલમાં આરંભ કરાયો. ટાઉન હોલમાં ગઈકાલની સાંજને સુરીલી સંધ્યા બનાવી દેતા એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શનમાં વાયુદળના જવાનોએ સુંદર સંગીતની પ્રસ્તુતિ કરી. જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મરીન પોલીસે શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું. આજે નખત્રાણા તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તા વરસાદી પાણીના વહેણ ઉપર પુલિયાનું 692 લાખ રૂપિયાના ખર્ચે થનાર કામોનું ખાતમુહૂર્ત કરાશે. હવે પછીના મુખ્ય સમાચાર 9:30 વાગ્યે.

આકાશવાણી જો ભજ કેન્દ્રએ રજૂ કર્યું તા પામેણી જો મનપસંદ કાર્યક્રમ હલો કર્યું ગાલ ભાભેણું હલો કર્યું ગાલ મેં પામેલ ધાવું તા અને શિક્ષણ સાહિત્ય સ્થાપત્ય ઓઠા ચોઠા કહેવતું પેરોલિંજી ગાલ્યું કર્યું તા અને અજ નવી ગાલ કેણીએ ભાભેણું અજ એ 2 ઓગસ્ટ 10મી ઓગસ્ટ જો વર્લ્ડ લાયન ડે એટલે કે વિશ્વ સિંહ દિવસ તરીકે પામડે ઉજવ્યું હતા અને અજ ઘાલ કરણીયા જંગલ જે રાજા સિંહજી પામડે જાણો હતા કે ગુજરાત એકડો સૌભાગ્યશાળી રાજ્યાએ કે ગુજરાત વેટે સિંહ અહીં અને હાણે નેરલા વેનું બડે પ્રાણી ગુજરાત વેટે અહીં એ સિંહ વે વાઘ વે ચિત્તા પણ અચે તા કચ્છ મેં કદી પડાવે તો સિંહજી ઘાલ કોલા કેણીએ સિંહ જંગલ જો રાજા વે પણ સિંહ મજા ઘણે મળે શીખે જડો હોય સિંહ કોરો હોય અને સિંહ જો વૈભવ કરો હોય એનજી ઘાલ્યું અજપામણે કરીબો હાણે સિંહે જે સંરક્ષણ અને એનજી ઘટતી જતી વસ્તીલા કરીને અને સિંહ પ્રત્યે માણુએ કે જાગૃતિ અચે અને સિંહ જા કુદરતી રહેઠાણ ભચે એનલા કરીને વર્લ્ડ લાયન ડે એટલે કે વિશ્વ સિંહ દિવસથી ઉજવણી કરે મેં અચાતી સિંહ એ માત્ર હિંસક પ્રાણી નહીં પણ પાંજી સંસ્કૃતિ ઇતિહાસ અને વન્ય જીવ જો એકડો અનોખો પ્રતીક આય ભારત મેં સિંહની શક્તિ અને શૌર્ય જો પ્રતીક મને મેં અચે તો કોઈ જે ઘરે છોકરો અચે તોય પણ પાછું કે હાવ જ આવ્યો સિંહ એ શક્તિ અને શૌર્ય જો પ્રતીક આય પાંજો જો રાષ્ટ્રીય પ્રતીક આય અશોક સ્તંભ એનમે પણ 4 સિંહજી આકૃતિ રખે મેં આવીએ અને ભારતજી તાકાત અને સાર્વભૌમત્વ એ સિંહજી આકૃતિ મેં દેશાય મેં અચે હતી આધ્યાત્મિક દ્રષ્ટિને અરલાવેનું તોય પણ સિંહ જો ખૂબ વડો મહત્વ આય સિંહ માં અંબા જ વાહન આય એટલે જ સિંહ શક્તિ જો પ્રતીક આય હાણે બાકી એશિયા આખું આય પાંજો એન એશિયા મેં માત્ર ગુજરાત મેં જ સિંહ આઈ હાણે દુનિયા મેં આખી દુનિયા મેં બહુ જગ્યા તે સિંહ આઈ આફ્રિકા જે જંગલ મેં ને બ્યા પાંજે ભારત જે ગુજરાત જે ગીર જે જંગલ મેં ગુજરાતી તરીકે પાકે ગૌરવ થઈએ કે સિંહ પાવે ટે અહીં સિંહ કે પાંજી વચમે રેજી મજા આ છે તી અને ગીર જા જો કો માલધારી અહીં એની વચમે અને સિંહ વચમે એકડો સહ અસ્તિત્વ જો સંબંધ હૈ બહુ સંબંધ જનો અને પ્રેરણાદાયી હૈ સિંહ અને માલધારી ભેરા રહેતા અને છતાં એકડે બેકે નતા નડે બહુ પેન પેનજી પ્રવૃત્તિઓ કરીતા અને જંગલ મેં રહેતા મજા કરીતા ગીર જે જંગલ મેં માણસ અને સિંહ એકડે બીજા પૂરક બનીને રહેતા સિંહ આય એ જો ખાદ્ય શૃંગલા વે ફૂડ ચેઇન એનમે ટોચ જો પ્રાણી હૈ અને જંગલ જો ઇકોસિસ્ટમ સંતુલિત કરેલા સિંહ ખૂબ જ અગત્યજી ભૂમિકા ભજવે તો જો સિંહ શાકાહારી હોય તો પ્રાણી ખૂબ વધી વને અને જંગલ જી મળે વનસ્પતિ ખતમ થઈ વને અને અંતે આખી પર્યાવરણ જી કડી તૂટી પે એટલે જ સિંહ કે જંગલ મેં ભચાણું એટલું જ મહત્વ જોય સિંહ હુએ તો સિંહ શાકાહારી વે એટલે હરણ ખાય નિંઢા નિંઢા પ્રાણી ખાય એનથી જંગલ મેં વધતી જતી પ્રાણી જી વસ્તી તે નિયંત્રિત અચે અને એ નિયંત્રિત અચે તો જંગલ જો વન્ય જીવ જો અને વનસ્પતિ જો સંતુલિત જળવાઈ રહે અજ થોડા પડકારો પણ અહીં અને એ પડકાર સિંહ સામનો કરી રહ્યા અહીં માનવીય દખલગીરી જંગલે જો નિકંદન શિકાર રેલવે ટ્રેક અને રસ્તે મથે ચૂકો અકસ્માત થઈએ તા એ સિંહ કે નુકસાન કરીએ તા સાથે સાથે સિંહ મેં પણ જે પાંજે માડુએ મેં કોરોના વાયરસ જીવલેણ વાયરસ આવ્યો એડી જ રીતે સિંહ મેં પણ જીવલેણ વાયરસ અચેતા અને એનથી સિંહ મૃત્યુ પામી હતા અને એડો નથી કે સિંહ માત્ર ભવિષ્ય મેં પાંજા છોકરા ચોપડીએ મેં જ વાંચીએ સિંહ નેરી ન શકે એનલા કરીને સિંહ સંરક્ષણ જે આખી ભૂમિકા નિભાયેલા સરકાર સિંહ કે બચાયેલા નવા નવા કાર્યક્રમ અને સિંહ દિવસની ઉજવણી કરે હતી પાંજો પણ થોડા સિંહલા કરીને સંકલ્પ હોણા ખપે સરકાર અને વન વિભાગ તો સિંહલા કરીને રાતની દોડેતી પણ સિંહ જો વધારો થઈ સંખ્યા મેં એનલા કરીને સિંહે કે અનુકૂલિત વાતાવરણ દીણું એ પાંજી નૈતિક જવાબદારી છે સિંહ છે તો જંગલ છે અને જંગલ છે તો આપણું મંગલ છે બસ એ સૂત્રથી પા સિંહ કે બચાવી શકું હાણે આકે ભાઈ એકડી ગાલ કર્યા કાકે ખબર હે એ ગાલ કરીને આકે આનંદ થીંદો કે વન વિભાગ અને ગીર જે માડુએ જે સહિયારે પ્રયત્ન

નથી. સિંહજી વસ્તીમાં સતત વધારો થયો હતો. છેલ્લી સત્તાવાર ગણતરી થઈ અને હેન્વરે સિંહજી ગણતરી થઈ એમાં સારો વાળો વધારો હોય અને હાણે સિંહજી વસ્તી 674 જેટલી થઈ ગઈ હોય એટલે હાણે માત્ર સિંહ ગીરમે વૈયાડો ને ભાવનગર અમરેલી અને પોરબંદર જે દરિયાકાંઠા સુધી અંદાજે 30,000 ચોરસ કિલોમીટરમાં સિંહ પંજો સામ્રાજ્ય વધારે આવ્યા. અને સિંહ જો જીં જીં સામ્રાજ્ય વધતો તીં તીં વન્યજીવ જો અને વનસ્પતિ જો પણ સામ્રાજ્ય વધતો. એ આંકડા માત્ર આંકડા નહીં પણ સિંહ જે સંવર્ધન અને સંરક્ષણ લા સરકારે જો કમ કે એની સફળતા પણ આય ચવાજે તો કે નથી હોતો કોઈ સિંહનો રાજ્યાભિષેક કે સંસ્કાર પોતાના પરાક્રમથી જ મેળવે છે તે જંગલ પર અધિકાર. સિંહ કે અધિકાર મળે તો પણ સિંહ માળુએ કે સમજાય તો જાણે તો અને બુજાય તો સિંહ કે ખબર હે કે મુકે કોરું કરણું ને કોરું ન કરણું. ઝવેરચંદ મેઘાણીજી પાસે હું કવિતા યાદ છે 14 વર્ષની ચારણ કન્યા જોબનવંતી ચારણ કન્યા. એ ચારણ કન્યા કવિતામાં ઝવેરચંદ મેઘાણી એકડી છોકરી સિંહ સામે ડાંગથી લડત કરેતી અને સિંહ કે ભજાયતી એમ જો દ્રશ્ય હોય. સિંહ પણ સમજી વેને તો કે મુકે હિ નાય કરે જો. માળું અને સિંહ ગીર મેં વર્ષોથી રહેતા અને સિંહ પ્રત્યે સંવેદના માળુએ કે આય. ધ્રુવ દાદાજી અકુપાર નવલકથા મેં બહુ જ સરસ એકડો સરસ મુજો પ્રિય પ્રસંગ આય. એકડો માલધારી વેને તો જંગલ મેં પંજા ઢોર ખણીને ચરાયેલા અને સિંહ એકડી ઘાય જો શિકાર કરે તો. માલધારી ભેંસુ વધારે રખેતા ગીર મેં જો કારણ આય કે જો કોઈ સિંહ માંસ ખાય એટલે એને મોં મેં જા વાસ અચાય અને ભેંસે જા નક તેજ વે એટલે દૂર દૂર સુધી સિંહ વે તો ભેંસે કે ખબર પડી ને કે હેડા તો સિંહ આય એન જે સુગંધ અચી વે ને એટલે ભેંસ વધારે રખે માલધારી પણ ઘાયું પણ રખે તા. એટલે માલધારી જંગલ મેં ભેંસું અને ઘાયું ચરાય લાવ્યો. ભેંસે જે ટોળે મેં એકડી સરસ મજાજી ગાવલડીવી અને ઈ ઘાય જો સિંહણ શિકાર કરેતી. સામે માલધારી એન સામે આઘાત પ્રત્યાઘાત તો કરી હતા પણ થયે તો વાળો કે અંતે તો સિંહણ જીતી વેનેતી. નેડી મેં નપૂછો ડઈને એ સિંહણ એની જી મનપસંદ ઘાય જો શિકાર કરે. ઘાય પણ નિરાધાર રીતે માલિક કે નેરેતી. ગાય કે મર્દે મર્દે પણ પંજે માલિક તે વિશ્વાસ આય કે એ મુકે ભચાયેલા આચીંદુ. પણ માલિક અને માલિક જી વહુ માલધારી અને માલધારી જી વહુ બો એન કે નિરાધાર ગાય કે નેરીતા અને ચેતા અસી કી નહીં કરી શકું. સિંહણ જો હેન જંગલ મેં હકાય અને ખાધે. છેલ્લે એ માલધારી જી વહુ ગાય કે એ પણ ચેતી કે જા તને આગલા જન્મમાં એટલે તું મુજી પીડા વેદના સમજી શકે. અને એ પણ ચેતી સિંહણ કે તારો હક છે જા તું ખાઈશ તો તારા બચલાને ખવડાવીશ અને આતરડા તમારા ઠરશે અને હું આ ગાય વાહે 11-11 કરીશ. ગીર મે માલધારી અને સિંહ વચ્ચે એટલો સારો સંબંધ હે. વર્ષોથી ગીર મે સિંહ અને માલધારી એકડે બે ભેગા રહેતા મજા કરી હતા. જેડી રીતે સિંહ હિંમતવાના એડી જ રીતે ગીર જા માળુ પણ હિંમતવા રહી અને ગીર માળુ અને સિંહ બો એકડે બે જી હિંમત કે પારખી વ્યાઈ. સિંહ હંમેશા ટોળે મેં રેજો પસંદ કરે. સિંહ જા ટોળા હોઈ શકે 2 સિંહ, 4 સિંહ, 8 સિંહ, 2 સિંહ, 12 સિંહ, 15 સિંહ, 20 સિંહ પણ ભેગા ફેરતાવે. સિંહ પરિવાર મેં શિકાર જી જવાબદારી સિંહણ જીવે. સિંહણ ખૂબ જ આયોજનબદ્ધ અને વ્યૂહરચના બનાવીને સિંહ પરિવારલા કરીને પંજે વિસ્તાર મેં શિકાર કરેતી અને પંજે વિસ્તાર જી રક્ષા કરેતી. ટોળે મેં ઘણી વખત એટલે પણ એ લોકો ફરદાવેતા કે એની જે બાળ અને બચ્ચે જો ઉછેર કરેલા કરીને એની કે સગવડતા રહેતી. એડો પણ થઈએ કે હેકડી સિંહણ જો બચ્ચો વે એ બે સિંહણ જો દૂધ પી શકે. હેકડે પુખ્ત સિંહજી જો ગર્જના વે ને એ એટલી શક્તિશાળી વે કે એન જો અવાજ 7-8 કિલોમીટર દૂર સુધી પાકે સુણાઈ શકે. અને 8 કિલોમીટર 11 પુખ્ત વય જો સિંહ ગર્જના કરે તો પાસ સુણી શકું. જંગલ મેં ખૂબ જ શાંતિ વે. સિંહ 5 કિલોમીટરે ત્રાડ કરે તો પાકે ખબર પે કે આજુબાજુ સિંહ આય. પણ સિંહજી એકડી ઘા લાગે ભાભીનું નવીચા. સિંહ બહુ આળસુ વહેતો. સિંહ ડીંજા 16-20 કલાક સુધી તો આરામ કરે તો. અને સિંહ વધારે રાત જો સક્રિય વે. આ કે ખબર ઊંધી કે પા ગીર ફોરેસ્ટ મેં ઇન્સ્ટાગ્રામથી વિડીયોઝ નેર્યું કે એંજા માહિતી નેર્યું તો સિંહ રાત જો અંધારે મેં પાકે વધારે ડેસ છે. તડકે જો સિંહ કાયર વે એટલે છાંયે મેં સુમી રહે. ભૂતકાળ મેં રાજા મહારાજા સિંહ જા શિકાર કરી ધાવા અને શિકાર જે કારણે જ ધીમે ધીમે સિંહજી સંખ્યા ખૂબ ઘટતી ગઈ. જ્યારે ભારત સરકાર આઝાદ થઈ તને માત્ર 20-30 સિંહ જ પાવટે બચ્યાવા. વન વિભાગ જે સખત પ્રયત્નથી આજે સિંહજી સંખ્યા 674 જે પાર પહોંચી ગઈ છે.
ખૂબ સરસ સીલા કરીને બોલા જતો કે જેની ચાલમાં વટ છે, જેની આંખોમાં વટ છે, એ ગીરનો

સાવજ આખા હિન્દુસ્તાનની શાન છે. ગીર જો સાવજ હોય એ આખી હિન્દુસ્તાનની શાન હોય. સિંહ ખૂબ સારો દોડી પણ શકે તો. સિંહ જો વજન ભારી વે તે છતાં એ કલાક જે 80 કિલોમીટર જી સ્પીડ તે દોડી શકે તો અને 36 ફૂટ લાંબો કૂદકો મારી શકે તો. સિંહ જ્યાં નખ લગભગ 3.5 ઇંચ લંબાવે એટલે એમ કે શિકાર કે જલે મેં મદદરૂપ રહેતા. અને સિંહજી જડબેજી પકડ ખૂબ જ મજબૂત વે. હેગડી મિનિટ મેં એ પ્રાણી જો ઘડો દબાઈ ગયા તો. સિંહજી જો અખા હે ન એ માળોજી અખ કરતા પણ 6 ગણો વધારે સારો નેરી શકે હતી. અને એટલે જ એ રાત જે અંધારે મેં પેન જે શિકાર કે સફળ બનાય તો. હવે સિંહજી આયુષ્ય જી ગાલ કર્યા તો જંગલ મેં સિંહ જો આયુષ્ય સરેરાશ 2 થી 14 વરે જોવે તો. જડે પાંજરે મેં એની સંભાળ ગયેલું તો એ 20 વર્ષ સુધી જીવી શકે તો. સિંહજા જુદા જુદા નામ હોય અને જુદા જુદા પરાક્રમ હોય. પાંજરે શાસ્ત્ર મેં સિંહ કે સંસ્કૃત નામ મેં મૃગેન્દ્ર તરીકે ઓળખે મેં આ ચેતો. અને મૃગેન્દ્ર જો અર્થ થી પ્રાણી જો રાજા. સિંહ કે કોઈ રાજા ભનાય ના પણ સિંહ પણ જે પરાક્રમ થી રાજા ભન્યો હોય તો ભાભેણું સિંહ જી શક્તિ પામણી મેં અચે. સિંહ જો ગૌરવ સિંહ જી હિંમત અને સિંહ જેડા પરાક્રમ પામણી મેં અચે. એડી ભગવાન કે પ્રાર્થના સાથે અજી વાંકે મુજ્યું નહી સિંહ જી ગાલ્યું કેડ્યું લગ્યું સે જરૂર ચોજા. આજે 10મી ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી આકાશવાણી જે ભુજ કેન્દ્ર દ્વારા કઈ હાલો કર્યું ગાલ મેં તો હાણે અજો ટેમ પૂરો થયે તો ગાલ્યું તો ના જામ કેડ્યું પણ ફેરી મેલબુ અગલે સોમવાર હું સાથે હાલો કર્યું ગાલ મેં. ત્યાં સુધી આંજે અને આંજે પરિવાર જો ધ્યાન રખજા અને આજે ઘરે નેંડા છોકરા વે તો જરૂર એની કે ગીર મેં સિંહ પ્રવાસ મેં તેડી વેંજા. હિ પ્રસારણ અહીં આકાશવાણી જે ભોજ કેન્દ્રતાનું સયાતે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા. કાર્યક્રમની શરૂઆત અનુરાધા પોંડવાલના સ્વરથી કરીએ. રચના છે મહેશ શાહની.

મિતાલી મુખર્જીના સ્વરમાં હમણાં જ આપે સુરેશ દલાલની આ રચના સાંભળી, અને આ સાથે જ ગુજરાતી સુગમ સંગીતનો કાર્યક્રમ ગીત સુધા અહીં જ સંપન્ન કરીએ. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. લોકસભામાં આજે 4 બિલ રજૂ થશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ રાજ્યસભામાં બેન્કર્સ લેઝર પુરાવા બિલ 2026 રજૂ કરશે. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત દેશભરમાં કરાઈ રહી છે ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં આજે ગાંધીનગર ખાતે હરઘર તિરંગા યાત્રા યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026 કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી. ભારતની બિન અશ્મિભૂત ઈંધણ આધારિત વીજળી ઉત્પાદન ક્ષમતા 300 ગીગાવોટને પાર. ભારતે 8 મેટ્રિક ટન જીવન રક્ષક અને આવશ્યક દવાઓ બોલિવિયાને મોકલી. જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગણીઓ પર ઝારખંડ સરકાર સંમત. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા ઈરાન પ્રત્યે સંયમ રાખી રહ્યું છે અને હાલમાં કોઈ નવા લશ્કરી હુમલાની યોજના બનાવી રહ્યું નથી. સિંહના સંવર્ધન, રક્ષણ અને જાગૃતિ અંતર્ગત આજે વિશ્વ સિંહ દિવસની ગીર સહિતના 11 જિલ્લાઓમાં ઉજવણી કરાશે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં મોરારી બાપુની ઉપસ્થિતિમાં 7 દિવસીય રાષ્ટ્રવંદના સપ્તાહનો પ્રારંભ. જીવદયા અને પશુસેવાના હેતુથી સમસ્ત મહાજન સંસ્થા મુંબઈ દ્વારા જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઈ પશુઓની સારવાર તથા જરૂરી દવાઓ આપવાની સેવા હાથ ધરાઈ. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા મથક ભુજમાં બીએસએફ બાઇક રેલીનું આયોજન કરાયું. 100થી વધુ મોટરસાયકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત ગાંધીધામમાં વાયબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હરઘર તિરંગા ઉજવણીનો વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રા દ્વારા દેશભક્તિના માહોલમાં પ્રારંભ કરાયો. ટાઉન હોલમાં ગઈકાલની સાંજને સુરીલી સંધ્યા બનાવી દેતા એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શનમાં વાયુદળના જવાનોએ સુંદર સંગીતની પ્રસ્તુતિ કરી. જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મરીન પોલીસે શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું. આજે નખત્રાણા તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તા વરસાદી પાણીના વહેણ ઉપર પુલિયાનું 692 લાખ રૂપિયાના ખર્ચે થનારા કામોનું ખાતમુહૂર્ત કરાશે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં 81% જેટલો જળસંગ્રહ, 39 ડેમ હાઈ એલર્ટ પર. રાજ્યભરમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 5:10 અપાશે.

આકાશવાણીના ભુજ કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. રજૂ કરીએ છીએ સંતવાણી કાર્યક્રમની શરૂઆત દાનજી વેલજી પારધીના સ્વરથી, રચના નારાયણ દાસની.

સંતવાણીનો આ કાર્યક્રમ આપ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. કાર્યક્રમની હવે પછીની રચના પ્રાગજી જીવન મુશાળીયાના સ્વરમાં સાંભળીએ. શબ્દો મૂળ દાસના છે.

અકલદાસની રચના આપ પ્રાગજી જીવન મુસળિયાના સ્વરમાં સાંભળી રહ્યા હતા, અને આ સાથે જ સંતવાણીનો આ કાર્યક્રમ અહીં જ સંપન્ન કરી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, હવે રજૂ કરીએ છીએ આપનો માનીતો કાર્યક્રમ મનોરંજન. દોસ્તો, આજે છે ભારતીય સિને જગતના વિતેલા વર્ષોના ખ્યાતનામ સંગીતકાર ખેમચંદ પ્રકાશની પુણ્યતિથિ. આજના મનોરંજન કાર્યક્રમમાં તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલા કેટલાક યાદગાર ગીતો આપ સાંભળશો. કાર્યક્રમની શરૂઆત કુંદનલાલ સહગલના સ્વરથી કરીએ. ફિલ્મ છે તાનસેન.

0: તાનસેન ફિલ્મમાં હમણાં જ આપે કેએલ સૈગલનો સ્વર સાંભળ્યો. દોસ્તો, આજના મનોરંજન કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો વિતેલા વર્ષોના ખ્યાતનામ સંગીતકાર ખેમચંદ પ્રકાશની પુણ્યતિથિ નિમિત્તે તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલા કેટલાક ગીતો. કાર્યક્રમનું હવે પછીનું ગીત કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં સાંભળીએ. ફિલ્મ છે જિદ્દી.
1: I'm Ek Hai, yeah, that was my, I was very excited because I got my first break as a leading man, and I drove by Deccan Queen to Pune for an audition, and I took an audition and I came back and they all said, you're in. And I was very nervous on the sets.

0: અસલી નોટ સાથે કેમ રમે છે? ભાઈ, આ ફાટેલી છે. સાંભળ, ફાટેલી તૂટેલી અથવા જૂની નોટને
1: બેંક બ્રાન્ચમાં એક્સચેન્જ કરી શકાય છે.
0: વાવ, નવી નોટ મળશે?
2: હા, જેનાથી તો અમને પિઝા પાર્ટી આપશે.
1: RBI કહે છે, સ્માર્ટ બનો, કૂલ રહો.

સાંભળી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી પ્રસારિત થઈ રહ્યો છે. દોસ્તો, આજના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો વિતેલા વર્ષોના ખ્યાતનામ સંગીતકાર ખેમચંદ પ્રકાશની પુણ્યતિથિ નિમિત્તે તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલા કેટલાક ગીતો. કાર્યક્રમનું હવે પછીનું ગીત લતા મંગેશકરના સ્વરમાં ફિલ્મ મહેલમાંથી.

રાજકુમારીના સ્વરમાં હમણાં જ આપે ફિલ્મ મહેલનું આ ગીત સાંભળ્યું. શ્રોતા મિત્રો, આ ગીત સાથે જ આજનો હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ મનોરંજન અહીં જ સંપન્ન કરીએ. આજના મનોરંજન કાર્યક્રમમાં આપે વિતેલા વર્ષોના ખ્યાતનામ સંગીતકાર ખેમચંદ પ્રકાશની પુણ્યતિથિ નિમિત્તે તેમના દ્વારા સ્વરબદ્ધ કરાયેલા કેટલાક ગીતો સાંભળ્યા. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

હેમલતા પરમારના સ્વરમાં આપે સાંભળી કાર્યક્રમની અંતિમ રચના, અને આ સાથે જ લોકસંગીતનો આ કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ. કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી. શ્રોતા મિત્રો, 11 વાગવા જઈ રહ્યા છે. અમારું હવે પછીનું પ્રસારણ અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન આજથી મોરિશિયસની 4 દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન દરિયા સલામતી સંરક્ષણ સહયોગ અંગેની ચર્ચા કરશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબના રહસ્યમય આપઘાતના પગલે 4 સિનિયર ડોક્ટર્સ દ્વારા રેગિંગ કરવાનું ખુલતા ચારેયને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ ટીચિંગ એક્ટિવિટીમાંથી 6 માસ માટે સસ્પેન્ડ કરાયા. અમદાવાદના હેબતપુરામાં દુષ્કર્મના કેસમાં આરોપી સિક્યુરિટી ગાર્ડે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળી મારી. નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટી ભાજપે દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે આજે કોહિમામાં 2 વ્હીલર સાથેની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહ યુનિવર્સિટીમાં મોરારી બાપુની ઉપસ્થિતિમાં 7 દિવસીય રાષ્ટ્રવંદના સપ્તાહનો પ્રારંભ. પૂર્વ રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને પશ્ચિમ મધ્ય પ્રદેશમાં આજે ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ. રાજ્યભરમાં આગામી દિવસોમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની શક્યતા. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 81% જેટલો જળસંગ્રહ. 39 ડેમ હાઈ એલર્ટ પર. જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ ટુર્નામેન્ટમાં આજે સેમીફાઇનલની 2 મેચ રમાશે. ભારતે સ્ક્વોશ અને વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં રજત ચંદ્રક જીત્યો. અને આજના નવા સપ્તાહમાં ભારતીય શેરબજારના નિફ્ટીમાં અને સેન્સેક્સમાં સામાન્ય અંકોમાં ફેરફાર. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આ આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 11:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ફિલ્મી ગીતોનો કાર્યક્રમ. સૌપ્રથમ સાંભળીએ દિલ માંગે મોર ફિલ્મ ગીત સોનુ નિગમ સુનિધિ ચૌહાણના સ્વરમાં, સંગીત હિમેશ રેશમિયાનું,

સોનુ નિગમને આપ સાંભળી રહ્યા હતા. ફિલ્મનું નામ હતું જાને મન. હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું તલત અઝીઝને.

0: તલત અઝીઝને આપ સાંભળી રહ્યા છો ગેરફિલ્મી હિન્દી ગીતોના કાર્યક્રમમાં આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: શુક્રિયા. અબ મેં એક છોટી બહેર કી ગઝલ હલકી ફલકી સી પેશ કરતા હું, ગૌર ફરમાઈએગા.

0: આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો તલત અઝીઝને.
1: નયે સાલ કે મોકે પર મેને યે ગઝલ ગાઈ થી જિસે ફરમાઇશ પર પેશ કર રહા હું. કલામ ડોક્ટર બશીર બદર સાહેબ કા હૈ.

બશીર બદ્રની રચના આપ સાંભળી રહ્યા હતા તલત અઝીઝના સ્વરમાં. ગેર ફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

વેપાર મૂલ્ય 422 કરોડ રૂપિયાથી વધીને 1,55,000 કરોડ રૂપિયાથી વધુ થયું. ભારતીય શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆતમાં આજે સેન્સેક્સ 63થી વધુ અને નિફ્ટી 24 પોઈન્ટ પરનો વધારો. ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ. ચીનના તાઇવાનના ઉત્તર ભાગમાં આવેલા દરિયાકિનારા પર ડોલ્ફિન વાવાઝોડામાં 6 લોકો ઘાયલ. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે આજે અમરેલી જિલ્લામાં અનોખી ઉજવણી. છાત્રોએ સિંહના મુખવટા પહેરી રેલીમાં ભાગ લીધો. અમરેલીમાં ભવ્ય યોગ શિબિર યોજાઈ 700થી વધુ નાગરિકોએ સામૂહિક યોગાભ્યાસમાં ભાગ લીધો. અમદાવાદના હેબતપુરામાં દુષ્કર્મના કેસના આરોપી સિક્યુરિટી ગાર્ડે ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે પગમાં ગોળીમારી. નાગાલેન્ડમાં ભારતીય જનતા પાર્ટીએ દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે રાષ્ટ્રવ્યાપી અભિયાનના ભાગરૂપે આજે કોહિમામાં 2-વ્હીલર સાથેની હર ઘર તિરંગા યાત્રા યોજાઈ. નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન આજથી મોરિશિયસની 4 દિવસની સત્તાવાર મુલાકાત દરમિયાન દરિયા સલામતી સંરક્ષણ સહયોગ અંગેની ચર્ચા કરશે. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તબીબના રહસ્યમય આપઘાતના મામલે 4 સિનિયર ડોક્ટર્સ દ્વારા રેગિંગ કરવાનું ખુલતા ચારેયને હોસ્પિટલ, હોસ્ટેલ તેમજ ટીચિંગ એક્ટિવિટીઝમાંથી 6 માસ માટે સસ્પેન્ડ કરાયા. અને આણંદ ખાતે બોચાસણ સ્થિત પૂજ્ય રવિશંકર મહારાજના સમાધિ સ્થાનને અદ્યતન પ્રવાસી ધામ તરીકે વિકસાવાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. આજે સાંભળીશું સુરેશ દલાલની રચનાઓ. પ્રથમ સાંભળીએ હરિહરનને.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહયર,
1: પ્રસ્તુત કરતા હિતેશ માવાણી.
2: પ્લેટફોર્મ નંબર 2 થી ચલને વાલી સુપરફાસ્ટ એક્સપ્રેસ કે યાત્રીઓ,
3: મોબાઈલ ચાર્જ કરવો હતો,
4: દિમાગ ચાર્જ કર.
3: આવા પબ્લિક પોર્ટ થી ફોન ચાર્જ કર્યો તો પર્સનલ ડેટા થશે પબ્લિક.
4: જોયું
3: પપ્પા, હું પે કરું છું. નો સિગ્નલ. હવે શું કરીશ? ફ્રી વાઈફાઈ છે ને.
4: બુદ્ધુ સુધરી જા.
3: પેમેન્ટ્સ માટે નો ઓપન વાઈફાઈ, મતલબ ફ્રોડ ને કરો. બાય બાય. RBI કહે છે,
5: કરો યોગ્ય શરૂઆત, બનો ફાઇનાન્શિયલી સ્માર્ટ.

0: બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સહ્યર. મિત્રો, કવિશ્રી સુરેશ દલાલની આ સુંદર રચના આપે ધૈર્યા ગોરના સ્વરમાં સાંભળી. ગુજરાતી ભાષાને કવિતાનો દરિયો જેમણે આપ્યો એ વાલા કવિશ્રી સુરેશ દલાલની આજે પુણ્યતિથિ છે. ગુજરાતી પ્રજા હંમેશા આ કવિની ઋણી રહેશે અને કવિતા થકી કવિશ્રી સુરેશ દલાલ હંમેશા આપણી સાથે જ રહેશે. કવિશ્રીને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ.
1: અને એમની લખેલી એક પંક્તિ યાદ આવે છે. ફૂલ પાંદડી જેવી કોમળ મત પવનની આંગળીએથી લાવ નદીના પટ પર તારું નામ લખી દઉં. કવિશ્રી માટે કહેવાતું કે આ શબ્દોના માણસ છે. અછાંદસ કવિતા, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતા આ માણસ ઉંમરની ઢળતી સંધ્યાએ પણ અવિરત કાર્યરત હતા. કાવ્ય, નિબંધ, કટાર લેખન, વિવેચન, સંપાદન, શબ્દની એકે ગલી એવી નથી જ્યાં એમણે સરળતા અને સહજતાથી પગ ન મૂક્યો હોય.
0: એમના નામ સાથે સંકળાયેલા પુસ્તકોની જો યાદી લખવા બેસીએ ને તો શ્રોતા મિત્રો, પાનાઓ ઓછા પડી જાય. જો એમના પોતાના જ શબ્દોમાં કહીએ તો આ માણસ લખે છે, ઘણું લખે છે, લાગે છે લખવા થયો છે. એમના પુસ્તકોની યાદી તો નહીં, પણ આપણે એમની એક બે રચનાનું પઠન અત્યારે ચોક્કસ કરી શકીએ અને ત્યારબાદ એમનું એક ગીત સાંભળીને કાર્યક્રમમાં આગળ વધીશું. આ કવિતાનું શીર્ષક છે હશે. આટલું બધું વાલ તે કદી હોતું હશે? કોઈ પારે એવું વાદળ ભરી રોતું હશે? જીવનમાં બસ એક જ ઘટના, ભીતર એક જ નામની રચના, પોતાનું તે નામ કદી કોઈ ખોટું હશે? આટલું બધું વાલ તે કદી હોતું હશે? જીરવ્યો કેમ રે જાય વલોપાત આટલી હદે? આટલું બધું પ્રેમ શું કદી કોઈને સદે? નજર લાગે એમ શું કોઈને જોતું હશે? આટલું બધું વાલ તે કદી હોતું હશે?
1: અને હવે સાંભળી એમની બીજી એક રચના જેનું શીર્ષક છે અનુભૂતિ. લીલ લપાઈ બેઠી જળને તળીએ, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ. કંપ્યું જળનું રેશમ પોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. વિધવિધ સ્વરની રમણા જંપી નીરવની વાંસળીએ, હળવે ઉતરે આખું વ્યોમ. નેણને અણજાણી આ ભૂમ, લખ લખ હીરા ઝળકે તૃણ તણી આંગળીએ.
0: અને શ્રોતા મિત્રો, આ સાથે જ હવે સાંભળીએ આ ગીત. આ કૃષ્ણ કાવ્યને કવિશ્રી સુરેશ દલાલે શબ્દો તો મજાના આપ્યા જ છે, પણ સ્વર સંગીત પણ એવા મળ્યા છે કે કૃષ્ણમય થયા વિના છૂટકો જ નથી. આવો શ્રોતા મિત્રો, હરિહરણના સ્વરમાં કૃષ્ણમય થઈ જઈએ.

શ્રોતા મિત્રો, કવિ શ્રી સુરેશ દલાલને આ ગીત સાથે ફરી એકવાર યાદ કરીએ, એમને ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ અને વધીએ કાર્યક્રમમાં આગળ. સાંભળીએ વાર્તા શ્રેણી મહોતુનો આગળનો મણકો. દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુ, ધારાવાહિક પઠન. શીર્ષક ગીત અને લેખક રામ મોરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ પ્રસ્તુતિ આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ છે. આજની વાર્તા

0: લાગે તને? દવા લો છો? ડૉક્ટરે શું કીધું, કાંઈ ફેર પડશે?
1: મને હાફ ચડવા લાગ્યો. પગ પર જોર કરી પગથિયાં ઠેકવા લાગી, પણ પાછું એકાએક કશું યાદ આવતા કાન પર હથેળીઓ દાબી દીધી.
0: રખેને મને કદાચ કોઈ રૂમમાંથી ગીતોનો અવાજ સંભળાય કે એક બિલાડી જાડી એણે પહેરી સાડી, ને પછી સવાલો પૂછાય ચારે બાજુથી કે બિલાડી કેવી દેખાય છે, ને કોઈ ખૂણામાંથી કેટલા બધા એક સરખા જવાબો સંભળાય છે, કાબર ચિત્રી, અને એક સાથે કઈ કેટલી આંગળીઓ મારા તરફ ચીંધાય છે. હું માથું ખંખેરતી જીવ પર આવીને ભાગી છૂટી અને જાણે કે એક હળદોલો લાગ્યો કે સીધી પાંચમા માળે ઘરે પહોંચી ગઈ. ત્યાં સુધીમાં તો આખી પરસેવાથી પલળી ગઈ હતી. મેં ડોરબેલની સ્વિચ પર આંગળી દબાવી અને મોઢે બાંધેલા દુપટ્ટાની અંદર પલળી ગયેલી ગરદન સાફ કરી. અચાનક મારું ધ્યાન બાજુવાળા રશ્મિતા આંટીના ઘરના બંધ દરવાજાની બાજુમાં મુકાયેલા કુંડા તરફ ગયું. એ કુંડામાં છોડ મોટો થયો હતો અને એના લીલા લાંબા પાન કુંડામાંથી બહાર લડી ગયા હતા. એ બધા પાન પર પડેલા સફેદ ડાઘાઓ જોયા અને મેં મોઢું ફેરવી લીધું. પછી બમણા જનૂનથી ડોરબેલની સ્વિચ દબાવી. કશુંક બબડતા મમ્મીએ દરવાજો ખોલ્યો. રૂમમાં આવી કે તરત મારી પાછળ બારણું દેવાઈ ગયું. મેં ગોગલ્સ, દુપટ્ટો ને હેન્ડ ગ્લવ્સ કાઢ્યા અને સોફા માથે ફેંક્યા. ગેલેરીમાં મગ અને અડદ સાફ કરી મમ્મી પાછી આવી. થાકી ગઈ હોઈશ ને, ચાલ આવું, કહેતી મારા હેન્ડ ગ્લવ્સ અને દુપટ્ટો લઈને જતી રહી. મેં ત્રાસી નજરે જોયું. મને ખાતરી હતી કે એ આ બધું બાથરૂમમાં ધોવા ફેંકશે અને એણે ફેંક્યા. હું શોકેસના કાચમાંથી મારા ચહેરાને જોવા લાગી. આંખોની નીચેના ભાગથી લઈને કાન પૂરો થાય ત્યાં સુધી ડાબા ગાલે લાંબા બે ત્રણ અને જમણા ગાલે આછા પણ વધુ ડાઘાઓ પડ્યા હતા. નાકની નીચે એક ખીલ જેવો ડાઘો પડ્યો હતો. મેં આંખ બંધ કરી કાચમાં જોતા એને જમણા હાથે દબાવી એ ડાઘા જેવો ભાગ ફોડી નાખ્યો. રૂમાલથી લૂછ્યો, પહેલાં સફેદ પરુ જેવું પાણી અને પાછળથી લોહીનો ટસ્યો. મેં ફરી કાચમાં જોઈ લીધું. લ્યા ભાઈ, રૂપાળી જ છે હવે તું, આમ તો જરા નવડી પડી નથી કે તરત અરીસામાં ડાચું પરોયું, કરોડિયા જ નેકર્યા છે, કાંઈ રક્તપિત નથી થયો, સમજી, ખાલી ખોટી વહેમલી થઈ ગઈ તું, કરોડિયા બી કાંઈ ચેપી નથી. મેં એક નજર બ્લીચિંગ પાવડરમાં બોળેલા મારા દુપટ્ટા ને હેન્ડ ગ્લવ્સવાળી ડોલ તરફ કરી. સોફા પર બેસીને પંખો ચાલુ કર્યો. પંખો બહુ ધીમો ચાલતો હોય એવું લાગ્યું. બારી ખોલવાની ઈચ્છા થઈ પણ બેસી રહી. પપ્પા ક્યાં છે મમ્મી? મેં પેલા ડાઘાને ફરી રૂમાલથી સાફ કર્યો અને રૂમાલ ટેબલ પર મૂક્યો. હવાર તો તારા રિપોર્ટ લેવા ગયા હતા, પેલો સ્કિન સ્પેશિયાલિસ્ટ ખરોન. રે ભાઈ, જ્યાં તું જઈતી બે દિવસ પહેલાં તું જે ટેસ્ટ દઈ આવેલી એ બધા આવી જ્યાશ, ને પછી છેક બપોરે આવ્યા ને અત્યારે કશું કોમ હારું બહાર જ્યાશ, એ રસોડામાંથી બોલતી હતી. રિપોર્ટ આવી ગયા, ક્યાં છે? કાન પાસેથી લઈ ગરદન સુધી પરસેવાના ટીપા બાજી ગયા. કપાળે પણ થોડું પાણી બાજી ગયું હોય એમ લાગ્યું. મેં લોહીથી બગડેલો રૂમાલ ઉલટાવીને પરસેવો લૂછ્યો. મમ્મી ચાનો કપ લઈને આવીને ચા આપી પાછી ટેબલ પર પડેલા રૂમાલને હળવેથી લઈ લીધો. મેં પહેલેથી જ કીધું હતું કે ડુંગળીને દૂધની શોખીન છો એટલે જ આ કરોડિયા નેકર્યા છે, તેમું આ ડૉક્ટરોએ બી એ જ કીધું કે એલર્જી છે. એણે રૂમાલ ડોલમાં નાખ્યો અને લિક્વિડથી હાથ ધોયા અને પાછી કોબીજના મોટા પાંદડામાં પુરાઈ ગઈ. ચાના બે ઘૂંટડા તો માંડ પી શકી. રિપોર્ટ જોવાની ઈચ્છા તો જરાય ન થઈ. ક્યાં છે એ જાણવાની ઈચ્છાએ ન થઈ. એવું લાગ્યું કે મોબાઈલમાં બીપ અવાજ થયો. તરત પર્સમાંથી મોબાઈલ કાઢી ચેક કર્યો, કોઈ રિપ્લાય ન હતો. ફરી ટેક્સ કરતી કરતી હું રૂમમાં આવી અને મેં મેસેજ ટાઈપ કર્યો. હાય પુનિત, મેસેજ પૂરા થયા છે. આઈ વોન્ટ ટુ મીટ યુ નાવ. આઈ એમ ફીલિંગ ટોટલી અલોન. કોફી? સેન્ડ કર્યો. સેન્ડિંગ ફેઇલ. રીસેન્ડ કર્યો પણ ફરી ફેઇલ. ગેલેરીમાં એ ગઈ. છૂટા છવાયા વાદળ આખા ભૂખરા આકાશને ગુમડા થયા હોય એમ ઢાંકી બેઠા હતા. બ્લડી નેટવર્ક, બબડતા બબડતા મેં ફોન હવામાં ઊંચો કર્યો. બાજુવાળી માસી દોરી પરથી કપડાં લેવા આવી અને એનું ધ્યાન મારા તરફ ગયું. અરે ગાર્ગી, ડાઘા મટ્યા કે નહીં? દવા લે છે તું? હું કશું બોલવા ગઈ કે પાછળથી મમ્મી સૂકવેલા પાપડ લેવા આવી. હા બુન, રિપોર્ટ તો આવી ગયા છે, એલર્જી જ મૂઈ. લે, મને તો પહેલેથી ખબર હતી, હું તો બોલી બી હતી, પણ આપણું થોડું કોઈ કશું માને. આ ભાઈ રોજ એ પાવડર ને ઓલી નઈ નઈ ટ્યુબો આઈસ લગાયા કરે ને કોમ તો કઈ ના આવે ને શરીર. હું ત્યાંથી ભાગીને રૂમમાં આવી, બેડ પર સૂઈ ગઈ. મને સતત એવું લાગ્યા કરતું હતું કે મમ્મી કશું ઢાંક્યા કરે છે. પડખું બદલી મેં ફરી મેસેજ ચેક કર્યો. પુનિતનો કોઈ રિપ્લાય નહોતો, એનું વોટ્સઅપ પણ બંધ હતું. લાસ્ટ સીન એણે હાઈડ કર્યું હતું એટલે ખબર ન પડી કે એણે છેલ્લે ક્યારે વોટ્સઅપ યુઝ કર્યું હશે. વોટ્સઅપ અને ફેસબુક બંને પર મેસેજ કરી દીધા અને પછી મોબાઈલમાં મેં સેવ કરી રાખેલા એના અને મારા ફોટો ઓપન કરી સ્ક્રીન પર આંગળી ફેરવતી રહી.
1: આ પર

ટી શર્ટ ને લો બ્લેક જીન્સ વાળો એનો આ મારો ફેવરેટ ફોટો છે. હું એ ફોટાને જોતી રહી અને આંખ બંધ કરી. અમે બેઠા હતા, હું અને પુનિત. જોકે હું થોડી લેટ હતી તો એ સ્માર્ટીનું મોડું ચડેલું હતું. હું એને મનાવતી હતી. એ લોનમાં એક બાજુ નાના ટેકરા પર બેઠો ને હું એને સાવ અડીને બેસી ગઈ. એના હાથને પસવારતી, એની સાથે વાતો કરતી હતી. સાંજની ઠંડકમાં આ સ્થળ મને વધારે રોમેન્ટિક લાગતું. ચારેકોર આછું આછું અંધારું છવાયેલું હતું અને નાની ખજૂરી પાછળ બેસેલા અમે બંને, એ પણ હવે મારી સામે સ્મિત કરે છે. હું એના તરફ ખેંચાઉં છું. એ હળવેથી મારા ચહેરા પર બાંધેલા દુપટ્ટાને ખોલે છે. હું આંખો બંધ રાખું છું. મને મારા અને એના ધબકારા સંભળાય છે. અધ ખુલ્લા હોઠે હું હસી પડું છું. હમણાં એના ગરમ શ્વાસ અથડાશે અને ગાર્ડનમાં બધી લાઇટ શરૂ થઈ એક પછી એક. ઓ શિટ મેન, તને આ ડાઘા શેના પડ્યા છે? કોઈ જોર જોરથી ડોરબેલ વગાડતો હતો. મેં આંખો ખોલી, ફોટો ક્લોઝ કર્યા, મોબાઈલ સાઈડમાં મૂક્યો. મમ્મી, મેં બૂમ પાડી. કોઈ અવાજ ઘરમાંથી સંભળાયો નહીં. હું ઊભી થઈ, ડોરબેલ હજુ વાગતી જ હતી. હું દરવાજો ખોલવા ગઈ કે મમ્મી ગેલેરીમાંથી દોડી આવી. લ્યા બેન ઊભી રે, ગાર્ગી ખોલ નહીં, હું ખોલું છું. મેં એની સામે જોયું, કશું એ પકડાતું નહોતું. એણે કી હોલમાંથી જોયું. આપણી ધરા જ છે. દરવાજો ખુલ્યો. ધરાએ કોલેજ બેગ એક બાજુ ફેંકી અને હાથમાં રહેલા એક્ઝામ પેપરને વાંચતી વાંચતી રૂમમાં આવી. કેવું ગયું પેપર? એવું પૂછવાની ઈચ્છા થઈ પણ ન પૂછી શકી. હું પણ એની પાછળ પાછળ અમારા રૂમમાં આવી. સ્ટડી ટેબલ પરના ટેબલ લેમ્પના અજવાળે થોથાઓ ઊંચકી ઊંચકીને એ એમાંથી જોઈ કશુંક ટીક કરતી હતી. ધરા MBBS કરે છે, ફર્સ્ટ યરમાં. હું થોડો સમય આમ એને રેફરન્સ બુક ઉથલાવતી જોઈ રહી. પછી ડ્રેસિંગ ટેબલ પર બેઠીને સાઇડ બોક્સ ખોલ્યું. અંદર જાત જાતની ટ્યુબ, મોઇશ્ચરાઇઝેશન, પાવડર, બીજો મેકઅપનો સામાન હતો. મેં એના પર સહેજ હળવો સ્પર્શ કર્યો અને પછી અરીસામાં મારા ચહેરાને જોયો. અંધારામાં મને મારો ચહેરો જોવો ગમ્યો. રૂમની મેઇન લાઇટ અચાનક શરૂ થઈ, ધરાએ કરી હતી અને અરીસો મને જોઈને ભડક્યો હોય એવું લાગ્યું. મેં ધરા સામે જોયું. દી, આજે પેપર મસ્ત ગઈ. એક પ્રશ્ન તો વાંચ્યો નહોતો તોય આવડી ગયો. કયો પ્રશ્ન? હું એની પાસે ગઈને એનો હાથ પકડીને પેપર જોતા પૂછ્યું. રંગસૂત્રતાની સ્કીન પરની અસરો વિશેનો પ્રશ્ન હતો. સિમ્પલ હતો દી, 12th અમે ભણ્યા જ હતા. મને એવું લાગ્યું કે એણે હાથ છોડાવી લીધો. સભાનપણે ફેસ વોશ લઈને એ બાથરૂમમાં ગઈ. મેં મોબાઈલ લીધો અને ફરી પુનિતને કોલ કર્યો. કોલ લાગતો જ નહોતો. હું ગેલેરીમાં ગઈ અને બેચેન બની આંટા મારતી હતી. મારું ધ્યાન સોસાયટીના બીજા મકાનો તરફ ગયું. જુદા જુદા કલરથી રંગાયેલી એ બિલ્ડિંગોમાં ભૂકંપના લીધે પડેલી તિરાડોને સફેદ સિમેન્ટથી પૂરવામાં આવી હતી. એક પળ માટે તો મને એવું લાગ્યું કે જાણે આખી સોસાયટીના ગાલે કરોળિયા નીકળ્યા છે. હું રૂમમાં આવી, ધરા ફ્રેશ થઈને બાથરૂમમાંથી બહાર આવી. અમારે બંનેને હંમેશા ટુવાલને લઈને બહુ ઝઘડા થાય. એ આળસુ મારો જ ટુવાલ વાપરે, એનો ટુવાલ લેવા ક્યારે બહાર ન નીકળે. હું હજુ એ વિશે કશું બોલવા જ જતી હતી કે મારું ધ્યાન ગયું કે એના હાથમાં એનો પોતાનો ટુવાલ હતો. ભીના વાળને ટુવાલથી ઘસવા લાગી. એણે મારો ટુવાલ કેમ ન વાપર્યો? એ ગણતરીમાં હું પડું એ પહેલાં એ બોલી. કોને કોલ કરે છે દી? પુનિતને. નથી લાગતો? ના, બટ ટ્રાય કરું છું, લાગી જશે. આઉટ ઓફ કવરેજ જતો રહ્યો હશે. મેં એની સામે જોયું. હું સમસમી ગઈ હતી એના જવાબથી. એને વાળ ઓળતી થોડી વાર જોઈ રહી. એણે મારો મેકઅપ બોક્સ ખોલ્યો અને પછી એ તરફ અછળતી નજર નાખીને બંધ કરી દીધો. પછી પાછી એ પોતાના અસ્થિ કંકાલ, રંગસૂત્રતા, શીરા અને ધમનીના થોથામાં ખોવાઈ ગઈ. પલંગના એક છેડે બેસીને હું મોબાઈલની સ્ક્રીનને, બારીને અને વાદળોને જોતી હતી. ત્યાં ફરી ડોરબેલ સંભળાય, પણ આ વખતે ઊભી ન થઈ. દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો. પપ્પા જ આવ્યા હતા. કોઈ જોડે મોટે મોટેથી ફોનમાં વાતો કરતા હતા. હા જી, જરૂર. હા, તો તમે કાલે આવો છો ને? પપ્પા બહુ મોટેથી બોલતા હતા એટલે ધરા દરવાજો બંધ કરવા ઊભી થઈ. જી હા, તમે છોકરાને બી સાથે લેતા આવજો. ધરા દરવાજો બંધ કરતા અટકી ગઈ. પાછળ ફરી મારી તરફ એક આંખ મારી સ્મિત કરવા લાગી. દી, તમને જોવા આવવાનું છે છોકરો? વાવ. હા, તમે જમવાનું બી અહીં રાખજો. ના ના ભાઈ, એમાં તકલીફ શાની? હા, અમારી દીકરી બી ઘેર જ છે, કાલે બહાર ન જ જવાની. મેં બેગમાંથી ઓફિસ ફાઇલ કાઢી અને પ્રેઝન્ટેશનના કાગળિયા કાઢ્યા. કાલે તો મારે બેંગ્લોર જવાનું છે પ્રેઝન્ટેશન માટે. અને પપ્પાએ મને પૂછ્યા વિના બધું કેમ ગોઠવી નાખ્યું? મને થોડો અણગમો થઈ આવ્યો. પણ તરત યાદ આવ્યું કે 2 મહિના પહેલાં ફિક્સ થયેલા આ પ્રેઝન્ટેશનમાં હવે બોસ પણ રાજી નહોતા. કદાચ એના વર્તન પરથી દેખાતું હતું, જાણે કહેતા ન હોય. મિસ ગાર્ગી, તમારે બેંગ્લોર પ્રેઝન્ટેશન આપવા જવાની જરૂર નથી. એ પછી કેમ? એ પૂછવાનું પણ ખબર નહીં કેમ, પણ મને મન જ નહીં થયેલું. હા, અમારી દીકરી MBBS ના ફર્સ્ટ યરમાં છે. હા, ગવર્મેન્ટ કોલેજમાં જ. તો પપ્પાનો અવાજ સંભળાયો ને ધરા તો જાણે છળી મરી. વોટ ધ હેલ વિથ કરતી એ રૂમની બહાર નીકળી સીધી પપ્પાનો ઉધડો લેવા. મેં ફાઇલ બંધ કરી દીધી. સામેની દિવાલે મારો અને ધરાનો મોટો ફોટો હતો.
ધરા

મારા ગાલે કિસ કરતી હતી. પપ્પાની ક્લિક હતી. મારો હાથ અનાયાસે અત્યારે ગાલ પર પડ્યો. અરીસામાં જોયું ને મોઢું ફેરવી લીધું. ધરા બહાર ડ્રોઈંગ રૂમમાં રાતી પીળી થતી ગઈ. ત્યાં મમ્મી પણ ઊભી હતી. હવે પછી બહાર જે અવાજો આવવાના હતા એનો મને ખ્યાલ હતો જ. પપ્પા, મારા માટે છોકરો, તમે શું માંડ્યું છે આ બધું? મારી ઉંમર છે આ બધા માટે? મારે લગ્ન ન જ જોઈએ. ના પાડી દો એ જે હોય એને. ગાર્ગીના પપ્પા, તમે કંઈક તો વિચાર કરો. આપણી મોટી બાકી છે, નાનીનું સગપણ કરીશું તો લોકો શું કહેશે? ના ભાઈ, મારી મોટીને છોડીને હું નાનીનું સગપણ નહીં કરવાની. ને પછી પપ્પા એ લોકોને કહેશે, સાંભળો મારી વાત, ગાર્ગીના તો ઓલરેડી બે ત્રણ માંગા તો મારી પાસે આવેલા છે જ, તો આ ધરાનું બી જરા. કશું એવું સંભળાયું નહીં. પપ્પાનો ધીરો અવાજ સંભળાતો હતો ને રસોડામાં કુકરની તીણી સીટી સિસકારા કરતી હતી. જો ધરા, છોકરો ડોક્ટર છે, અમેરિકા ભણ્યો છે, માર પેલો મિત્ર ખરો ને કાનજી નાકરાણી, એનો ભત્રીજો, પસંદ પડે તો હા, ક્યાં દબાણ છે તારી પર? મને હતું જ કે ધરા તો બોલશે જ કે દી તો કાલે ઓફિસના કામે બેંગ્લોર જવાની છે, એના વિના હું. કુકરની સીટી બંધ થઈ ગઈ. મને એવું કેમ લાગે છે કાલે હું અહીં નથી જ એવી એ લોકોને ખબર હતી, એટલે જ ગોઠવાયું છે આ બધું. કદાચ મારા આ ડાખા. મેં આંખ મીચીને કપાળ પરથી ખીલ કાઢી નાખ્યો. પીળાશ પડતું સફેદ પાણી નીકળ્યું ને પછી લોહીનો આછો લાલ ટસ્યો. મેં કાચમાં જોયું, પછી મોબાઈલ ચેક કર્યો ને જનૂનથી કપાળ લૂછી નાખ્યું. મારે અંદરથી બહાર આવવા જાણે કે બધું ધક્કે ચડ્યું. એવું લાગ્યું કે સામે કાચમાં, બિલ્ડિંગની દિવાલોમાં, ખુરશી પર સુકાતા મારા ટુવાલમાં, મેકઅપ બોક્સમાં અને કપડાં બોળેલી ડોલમાં ડાઘા પડે છે, પોપડીઓ બને છે. ખરે છે, પીળાશ પડતું સફેદ પાણી ઉભરાવા લાગ્યું અને લોહીના ટસ્યા ફૂટવા માંડ્યા છે. મેં બે પગ વચ્ચે બંને હાથે મોં ઢાંકી દીધું અને લાઇટ બંધ થઈ ગઈ.

0: સૈયર કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા હતા દિલ્હી સાહિત્ય અકાદમી પ્રસ્તુત વાર્તા સંગ્રહ મહોતુનું ધારાવાહિક પઠન. આજની વાર્તાનું શીર્ષક હતું થડકાર. શીર્ષક ગીત અને લેખક રામ મૂરી. પઠન સ્વર અને નિર્માત્રી વૈશાલી ત્રિવેદી. સંગીત નિયોજન ચેતન ગઢવી. આ હતી આકાશવાણી મુંબઈ કેન્દ્રની ભેટ.
1: શ્રોતા મિત્રો, આશા રાખીએ કે આજનો કાર્યક્રમ સહિયર આપને પસંદ પડ્યો હશે અને આપના અભિપ્રાયોની અમે રાહ જોઈશું. આજના દિવસ માટે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપશે અનુમતિ.
2: આવજો, ફરી મળીશું.
1: આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

ભગવતી કુમાર શર્માની રચના આપ સાંભળી રહ્યા હતા. ગાયક કલાકાર હતા રન્ના વોરા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર અને નાગરિકોના સહિયારા પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોના ચંદ્રક વિજેતાઓ સાથે સંવાદ સાધીને ખેલો ઇન્ડિયાની ભાવનાને વધુ બળવત્તર બનાવવા પર ભાર મૂક્યો. અલગ અલગ મુદ્દાઓના મામલે વિપક્ષો દ્વારા કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. ઝારખંડમાં પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓની વિધાનસભા તરફ કૂચ. અને ચીનમાં વિનાશક ચક્રવાત ડોલ્ફિનના કારણે 10 લાખ લોકોના સ્થળાંતર બાદ લોકોને સાવચેત રહેવાની સૂચના. સમાચાર વિગતવાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ભારતમાં એશિયાઈ સિંહોની વસ્તી વધી રહી છે, તેમનો રહેઠાણ અને વિસ્તાર વિસ્તરી રહ્યો છે. કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલા એક લેખ

0: શેર કરતા શ્રી મોદીએ ભાર મૂક્યો કે મજબૂત સામુદાયિક ભાગીદારી દ્વારા સમર્પિત સંરક્ષણ પ્રત્યે સરકારની અતૂટ પ્રતિબદ્ધતા દેશના વન્યજીવોનું રક્ષણ કરવા અને ભાવિ પેઢીઓ સાથે પ્રજાતિઓનું સંરક્ષણ કરવાનું પ્રેરણાદાયક ઉદાહરણ છે. પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ દ્વારા લખાયેલા આ લેખ નિર્દેશ કરે છે કે સિંહોની શ્રેણી 2020માં લગભગ 30,000 ચોરસ કિલોમીટરથી વિસ્તરીને લગભગ 35,000 ચોરસ કિલોમીટર થઈ ગઈ છે, જે 11 જિલ્લાઓને આવરી લે છે. ભારતમાં 2015માં 523 સિંહોની સફળ સંરક્ષણ યાત્રાને 2025માં 891 સુધી પહોંચી છે. આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે એશિયાઈ સિંહોના સંરક્ષણમાં ભારતની સફળતા એ સરકારની વન્યજીવન અને જૈવ વિવિધતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાનો પુરાવો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે મહત્વપૂર્ણ રહેઠાણોના રક્ષણથી લઈને સંરક્ષણ પ્રયાસોને મજબૂત બનાવવા સુધી દેશે દર્શાવ્યું છે કે વિકાસ અને પ્રકૃતિ સંરક્ષણ સાથે મળીને આગળ વધી શકે છે. શ્રી યાદવે ભાર મૂક્યો કે તેમણે દેશમાં એશિયાઈ સિંહોની વસ્તી 2015માં 523થી વધારીને 2025માં 890 થઈ ગઈ છે. તેમણે ભાર મૂક્યો કે આ વૃદ્ધિ વન અધિકારીઓ, સંરક્ષણવાદીઓ, સ્થાનિક સમુદાયો અને ભવ્ય પ્રજાતિના રક્ષણ માટે અથાગ મહેનત કરનારા તમામ લોકોના સમર્પણને આભારી છે. મંત્રીએ દરેકને કુદરતી વારસાનું સંરક્ષણ કરવાના સંકલ્પને ફરીથી મજબૂત કરવા અને એશિયાઈ સિંહની ગર્જના આવનારી પેઢીઓ સુધી ગુંજતી રહે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે નવી દિલ્હી સ્થિત તેમના નિવાસસ્થાને કોમનવેલ્થ ગેમ્સના મેડલ વિજેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ સંવાદ દરમિયાન મેડલ વિજેતાઓએ પ્રધાનમંત્રી સાથે રમતોના તેમના અનુભવો વર્ણવ્યા હતા અને ખેલાડીઓને ખેલો ઇન્ડિયાની પ્રતિષ્ઠા વધારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
1: मेरे यहाँ मुझे यहाँ लगभग 12-13 साल हो गए इसी मकान में. अगर मैंने रेगुलरली और हर बार किसी को रिसीव किया है, किसी को मैं मिला हूँ तो खिलाड़ी है. पिछले 10-12 सालों के आप लोगों के पुरुषार्थ के कारण, भारत को लगातार विजय दिलाने के आपके प्रयासों के कारण और उत्तरोत्तर सफलता में नई ऊंचाइयां पार करने की परंपरा के कारण, जो काम शायद हम स्कूलों में जाके कहें कि नहीं, भी खेलना चाहिए, ये करना चाहिए, वो काम स्कूलों में जाकर के हम कर सकते थे, उससे ज्यादा आपका मेडल उनको इंस्पायर करता है.
0: શ્રી મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે પ્રતિષ્ઠા માત્ર રિબન કાપવાથી નથી મળતી, પરંતુ મહત્વાકાંક્ષી ખેલાડીઓની ભાવના સાથે જોડાઈને પ્રાપ્ત થાય છે. વેઇટલિફ્ટર સાઇખોમ મીરાબાઈ ચાનુ સાથે વાતચીત કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની આ જીત ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ છે.
1: आपके इस अचीवमेंट को सिर्फ आपका अचीवमेंट मानता हूं ऐसा नहीं है, ये आपका विजय आने वाली पीढ़ियों के लिए बहुत बड़ी प्रेरणा बन जाता है. अगर आप लोग खेलो इंडिया की प्रतिष्ठा बढ़ाते हैं, और प्रतिष्ठा सिर्फ वहां जाकर के रिबन काटने से नहीं होगी, आप वैसे ही खेलेंगे जैसे एक छोटा खिलाड़ी खेलता है, ये बहुत बड़ा कॉन्ट्रीब्यूशन करेगा, क्योंकि अभी तो हमें बहुत आगे जाना है.
0: આ પ્રસંગે યુવા બાબતો અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયા તથા યુવા બાબતો અને રમતગમત રાજ્યમંત્રી રક્ષા નિખિલી ખડસે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્કોટલેન્ડના ગ્લાસ્કોમાં યોજાયેલી રમતોમાં ભારત મેડલ ટેલીમાં 4th સ્થાને રહ્યું હતું, તેમજ ભારતીય ખેલાડીઓએ વિવિધ રમતોમાં 13 સુવર્ણ, 17 રજત અને 9 કાંસ્ય સહિત કુલ 39 મેડલ જીત્યા હતા. નીટ મુદ્દા પર વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી સહિત અનેક મુદ્દાઓ પર વિપક્ષોના હોબાળાના પગલે સંસદના બંને ગૃહો બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યા હતા. લોકસભામાં જ્યારે ગૃહ સવારે 11 વાગ્યા શરૂ થયું હતું, ત્યારે પ્રિસાઇડિંગ ઓફિસર એન કે પ્રેમચંદને પ્રશ્નકાળ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિપક્ષના સભ્યો વિદ્યાર્થીઓના વિરોધ દરમિયાન કથિત પોલીસ કાર્યવાહી અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાસેથી નિવેદનની માંગ કરી રહ્યા હતા. ઝારખંડમાં ભરતી પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓને લઈને વિદ્યાર્થીઓએ જયપાલ સિંહ મુંડા સ્ટેડિયમથી ઝારખંડ વિધાનસભા તરફ કૂચ કરી છે. ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન અને ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન રિફોર્મ્સ મંચ દ્વારા સંચાલિત વિદ્યાર્થી આંદોલન આજે 17મા દિવસમાં પ્રવેશ્યું છે. પ્રદર્શનકારીઓ JSSC CGL રદ કરવાની અને કથિત ગેરરીતિઓની CBI તપાસની માંગ કરી રહ્યા છે. સરકારે દાવો કર્યો છે કે તેમની 98% માંગણીઓ સ્વીકારવામાં આવી છે. દરમિયાન મુખ્યમંત્રી હેમંત સોરેનના નિવાસસ્થાનની બહાર વિરોધ પ્રદર્શન કરતી વખતે વિપક્ષના નેતા બાબુલાલ મરાંડી અને પ્રદેશ પ્રમુખ આદિત્ય સાહુ સહિત ભાજપના નેતાઓની અટકાયત કરવામાં આવી છે. નાગાલેન્ડમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહિત

0: આપવાના રાષ્ટ્રવ્યાપી તિરંગા અભિયાનના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે કોહિમામાં હર ઘર તિરંગા ટુ વ્હીલર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. નાગાલેન્ડના ઉચ્ચ શિક્ષણ અને પ્રવાસન મંત્રી તેમજેન ઇમના અલોંગે કોહિમા ખાતેથી રેલીને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. અગાઉ સભાને સંબોધતા મંત્રીએ નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને ગર્વ અને સન્માન સાથે રાષ્ટ્રધ્વજ લહેરાવવા કે સાથે રાખવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે રાજ્ય 80મા સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રવ્યાપી ઉજવણીમાં સહભાગી થઈ રહ્યું છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABCDને ફોલો કરશો. નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણ સ્વામીનાથન આજથી મોરિશિયસની 4 દિવસની સત્તાવાર મુલાકાતે છે. સંરક્ષણ મંત્રાલયે માહિતી આપી છે કે આ મુલાકાત દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા અને મોરિશિયસ સાથે સંરક્ષણ સંબંધોને ગાઢ બનાવવા માટે ભારતના સતત પ્રયાસોનો એક ભાગ છે. આ મુલાકાત દરમિયાન તેઓ મોરિશિયસ સરકારના વરિષ્ઠ નેતૃત્વ સાથે વાતચીત કરશે અને દરિયાઈ સુરક્ષા, સંરક્ષણ સહયોગ, ક્ષમતા નિર્માણ અને લશ્કરી સહયોગ જેવા પરસ્પર હિતના મુદ્દાઓ પર ચર્ચા કરશે. વિનાશક ચક્રવાત ડોલ્ફિન ત્રાટકતા ચીનના અધિકારીઓએ પૂર્વ ચીન શાંઘાઈ સહિત 10 લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. વાવાઝોડાના કારણે ભારે વરસાદ પડ્યો અને સમગ્ર પ્રદેશમાં પરિવહન ખોરવાઈ ગયું છે. આજે શાંઘાઈમાં લગભગ 1000 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. અધિકારીઓએ ડોલ્ફિનને ઉષ્ણકટિબંધીય તોફાન તરીકે ડાઉનગ્રેડ કર્યું છે. ચીને અગાઉ ડોલ્ફિન માટે ઉચ્ચતમ સ્તરનું રેડ એલર્ટ જારી કર્યું હતું, જે આ વર્ષે દેશમાં ત્રાટકેલું સૌથી મજબૂત વાવાઝોડું છે. ગઈકાલે ઝેજિયાંગ પ્રાંતમાં યુહુઆન પર ડોલ્ફિન ત્રાટક્યું ત્યારે તેની મહત્તમ પવનની ગતિ 150 કિલોમીટર પ્રતિ કલાક હતી. ચીનના તંત્રએ લોકોને બહાર ન નીકળવા અને સાવચેત રહેવાની સલાહ આપી. છેલ્લા દાયકામાં સરકારી ઈ માર્કેટ પ્લેસનું કુલ વેપાર મૂલ્ય 422 કરોડ રૂપિયાથી વધીને 1,55,000 કરોડ રૂપિયાથી વધુ થયું છે. આ માહિતી કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આપી હતી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું કે પોર્ટલ ઉપર 12 લાખથી વધુ સૂક્ષ્મ અને નાના ઉદ્યોગો નોંધાયેલા છે, જેમાં 2 લાખથી વધુ મહિલાઓનો સમાવેશ થાય છે. 42,000થી વધુ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે. તેમણે ઉમેર્યું કે આ આંકડા સાબિત કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકારની વાસ્તવિક પ્રતિબદ્ધતાએ પાયાના સ્તરે સશક્તિકરણ છે. કાપડ મંત્રાલયના સચિવ નીલમ શમી રાવે જણાવ્યું છે કે ભારતીય વણકરો અને ડિઝાઇનરોએ તેમની આવક વધારવા માટે બદલાતા બજારને પકડવાનો પ્રયાસ કરવો જોઈએ. સચિવે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય હેન્ડલૂમ ડિઝાઇનર્સ કોન્ક્લેવના ઉદઘાટન સત્રને સંબોધતા આ વાત કહી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર અને નાગરિકોના સહિયારા પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોના રજત વિજેતાઓ સાથે સંવાદ સાધીને ખેલો ઇન્ડિયાની ભાવનાને વધુ બળવત્તર બનાવવા પર ભાર મૂક્યો. અલગ અલગ મુદ્દાઓના મામલે વિપક્ષો દ્વારા કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. ઝારખંડમાં પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓની વિધાનસભા તરફ કૂચ. અને ચીનમાં વિનાશક ચક્રવાત ડોલ્ફિનના કારણે 10 લાખ લોકોના સ્થળાંતર બાદ લોકોને સાવચેત રહેવાની સૂચના. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણી કા અમદાવાદ, બડોદા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર હૈ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર અંકિતા મકવાણા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશભરમાં આયોજિત તિરંગા યાત્રાને ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા ગણાવી ગાંધીનગરમાં રાજ્યકક્ષાની હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, યુવા પેઢી આઝાદીના લડવૈયાઓ વિશે જાણે, તેમના ચરિત્ર દ્વારા રાષ્ટ્રભક્તિ અને ઉપરાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ તિરંગા યાત્રાનો મૂળ ભાવ છે. અમદાવાદમાં આવતીકાલે યોજાનારી તિરંગા યાત્રા હવે 12 તારીખે યોજાશે, જોકે યાત્રાનો રૂટ યથાવત રહેશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સોશિયલ મીડિયા સંદેશમાં આ માહિતી અપાઈ. સમગ્ર વિશ્વમાં આજે સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજે પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી જોડાઈ સિંહોના સંરક્ષણ સંવર્ધન તેમજ વન્યજીવ અને પર્યાવરણના જતન અંગે માર્ગદર્શન આપ્યું. શ્રી પટેલે જણાવ્યું હતું કે એશિયાઈ સિંહોનું ઘર માત્ર ગુજરાત છે, સિંહોના સંરક્ષણ અને સંવર્ધનની જવાબદારી ગુજરાત માટે ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે.
1: સિંહના વિચરણનો વિસ્તાર પાછલા 2.5 દાયકામાં 3 જિલ્લામાંથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે. 143 વર્ષ બાદ બરડા ડુંગરમાં સિંહોનો પુનર્વસવાટ શરૂ થયો છે. બરડા વન્ય જીવન અભયારણ્ય કુદરતી રીતે સિંહ હવે પોતાનું ઘર બનાવ્યું છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓનું આકર્ષણ છે. આ સમગ્ર વિસ્તારને વૈકલ્પિક સિંહ આવાસ તરીકે વિકસાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે.
0: એશિયાઈ સિંહોના મહત્વના કેન્દ્રસ્થાન એવા સાસણગીર ખાતે પણ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ. સિંહ સદનના ઓડિટોરિયમમાં યોજાયેલા પરિસંવાદમાં મુખ્યમંત્રી પણ વર્ચ્યુઅલી જોડાયા હતા અને માત્ર સરકાર કે વન વિભાગ નહીં પરંતુ ગીરના માલધારીઓ, ગીરની પ્રજા અને ગુજરાતની જનતાએ પણ સિંહના સંરક્ષણ માટે આગળ આવવું જોઈએ તેમ જણાવ્યું હતું. વિવિધ જિલ્લામાં પણ આજે અનેક કાર્યક્રમો સાથે વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે અમરેલી જિલ્લાના લાઠીમાં કલાપી હાઈસ્કૂલ વિદ્યાર્થીઓએ સિંહના બેનરો સાથે રેલી યોજી સિંહ સંરક્ષણ અંગે લોકોને જાગૃત કર્યા. કેન્દ્ર શાસિત પ્રદેશ બુચરવાડા ઉચ્ચતર માધ્યમિક શાળામાં પણ વિશેષ કાર્યક્રમ અને વૃક્ષારોપણ કરાયું. ભાવનગર જિલ્લાના ઈશ્વરિયા ગામની શાળા તેમજ નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે પણ સિંહ દિવસ ઉજવાયો. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશીરિયાએ સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના તબીબ વિદ્યાર્થીના આપઘાત કેસ માટે રચાયેલી તપાસ કમિટીને 24 કલાકમાં અહેવાલ તૈયાર કરવા સૂચના આપી. તેમણે મૃતક તબીબ વિદ્યાર્થીના પિતાને મળી સાંત્વના પાઠવી અને તેમને ન્યાય અપાવવાની પણ ખાતરી આપી. એક વિડીયો સંદેશમાં શ્રી પાનશીરિયાએ કહ્યું, નવી સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ અને ડીનની અધ્યક્ષતામાં આ કેસ તપાસ કમિટીની રચના કરવામાં આવી છે.
2: મૃતક દીકરાના પિતા શ્રી પણ ડોક્ટર છે, એમની જોડે મારે વાત થઈ છે, એમને સાંત્વના પાઠવી છે, મેં 2 વાર વાત થઈ છે અને ન્યાય આપવાની સરકાર તરફથી પૂર્ણ ખાતરી આપેલ છે. અમારા નિયામક ડોક્ટર સચદેવને તુરંત સૂચના આપવામાં આવી છે, આજને આજ એને કે અત્યારે આજની આખી નાઇટ આમનો રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી રેગિંગ કમિટી, સુપરિન્ટેન્ડન્ટ અને ડીન સિવિલ હોસ્પિટલમાં જ રહી અને તમામ તપાસ પૂરી કરીને પછી જ ફાઇનલ કઈ રીતે આનું મૃત્યુ થયું એ તપાસ કરીને જાહેર કરશે.
0: ઉલ્લેખનીય છે કે તબીબ વિદ્યાર્થીના આપઘાતના મામલે 4 સિનિયર રેસિડન્ટ વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરી તેમને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા છે. રાજ્ય 1.5 કરોડથી વધુ બાળકોને કૃમિનાશક દવા આપવાના વિશેષ મહાઅભિયાનનો આજથી પ્રારંભ થયો છે. બાળકોના માનસિક અને શારીરિક વિકાસમાં અવરોધરૂપ કૃમિના નાશ માટે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત આ અભિયાન શરૂ કરાયું છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું, આ અભિયાન હેઠળ રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકોને કૃમિનાશક દવા અપાશે. અરવલ્લી જિલ્લા પોલીસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાંથી મોબાઈલ ચોરી કરતી ટોળકીને ઝડપી લીધી છે. આ શખ્સો ચોરી કરી મોબાઈલને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં અને આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ કરતા હતા. આ મામલે જિલ્લા સ્થાનિક ગુના શાખાએ 4 શખ્સોને ઝડપી પાડીને 46 મોબાઈલ, 1 લેપટોપ મળીને 9 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન અમદાવાદને રાષ્ટ્રપતિ ભવન દ્વારા આગામી 15 ઓગસ્ટ 2026ના રોજ ભારતના 80મા સ્વતંત્ર દિવસની ઉજવણી માટે પ્રતિષ્ઠિત મહેમાનોના સ્વાગત અર્થે ઔપચારિક આમંત્રણ કીટ ડિઝાઇન કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. એનઆઈડી અમદાવાદના નિયામક ડોક્ટર અશોક મંડલના નેતૃત્વ હેઠળ તૈયાર થયેલી આ કીટ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત, સામૂહિક પ્રયાસો અને કુશળ કારીગરીનું જીવંત પ્રતીક છે. માર્ચ 2026 શરૂ થયેલા પ્રોજેક્ટમાં એનઆઈડી અમદાવાદના ડિઝાઇનરો અને સ્ટાફ, વિદ્યાર્થીઓ સહિત 220 વધુ લોકો જોડાયા હતા.
3: पिछले तीन इनविटेशन गेट भी देखे थे, हर एक इनविटेशन गेट अलग अलग आइडेंटिटी है, उसकी एक अलग अलग पहचान. देखिए करीब करीब 220 से अधिक आर्टिजन स्टाफ फैकल्टी इस पे काम किया है. उसमें से अगर आर्टिजन के बात करें तो 130 से अधिक आर्टिजन काम किए. उसमें सबसे बड़ी बात है छत्तीसगढ़ के बस्तर रीजन के 50 से भी अधिक शिल्पकार ने इस पे काम, खास करके ये आयरन का काम और डोकरा के काम.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. હવે આપ પંચમહાલ જિલ્લાનો જિલ્લા સમાચાર પત્ર સાંભળશો. લેખન અને રજૂઆત વિપુલ પુરોહિત.
4: પંચમહાલ જિલ્લામાં હાલ ચોમાસાની અને લોકભાગીદારીનો પણ સુંદર સંગમ જોવા મળી રહ્યો છે. એક તરફ મેઘરાજાની કૃપાથી ધરતી લીલીછમ બની રહી છે, તો બીજી તરફ ધાર્મિક ઉત્સવોમાં શ્રદ્ધાનો રંગ છવાયો છે. વિકાસના કામોને વેગ મળી રહ્યો છે અને જિલ્લાના વિદ્યાર્થીઓ તથા મહિલાઓ નવી સિદ્ધિઓ તરફ આગળ વધી રહ્યા છે.

0: છે. ચોમાસાની મહેરથી ખેતીમાં એક નવી આશા પણ જન્મી છે. જિલ્લામાં છેલ્લા 10 દિવસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા ચોમાસાની સિઝનનો કુલ 64% વરસાદ વરસ્યો છે. વરસાદથી આશરે 1.5 લાખ હેક્ટર વિસ્તારમાં કરાયેલા પાકને સંજીવની મળી છે અને ખેડૂતોમાં સારા ઉત્પાદનની આશા પણ જાગી છે. 3 ઓગસ્ટ સુધી જિલ્લામાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડા તાલુકામાં 810 મિલીમીટર નોંધાયો છે. તાલુકાવાર વરસાદની ટકાવારીમાં કાલોલ 87.61% સાથે પ્રથમ ક્રમે છે અને મોરવા હડફ સૌથી ઓછા 39.21% વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સારા વરસાદના પગલે પાનમ હડફ અને કરાટ ડેમમાં નવા નીર પણ આવક થતા જળસપાટીમાં વધારો નોંધાયો છે. વરસાદની ખેતીને જરૂરી પાણી મળતા ખેડૂતોમાં હવે ખરીફ પાકના સારા ઉત્પાદનની આશા મજબૂત બની છે. પંચમહાલ જિલ્લામાં પવિત્ર ગૌરી વ્રતનો પ્રારંભ થતા સમગ્ર જિલ્લામાં ભક્તિનો માહોલ છવાયો હતો. સમગ્ર જિલ્લાના શિવ મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ પણ જોવા મળતી હતી. સમગ્ર જિલ્લો હર હર મહાદેવના જયઘોષથી ગુંજી ઉઠ્યો હતો. અષાઢી બીજના પાવન પર્વે પંચમહાલમાં ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાઓ પણ યોજાઈ હતી. ગોધરામાં ઐતિહાસિક રણછોડજી મંદિરથી વર્ષો જૂની પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજીની રથયાત્રા નીકળી હતી. જ્યારે હાલોલમાં ગાંધી ચોક સ્થિત છગન મગનલાલજી મંદિરથી 40મી રથયાત્રાનું વિધિવત પ્રસ્થાન થયું હતું. બંને શહેરોમાં હજારો શ્રદ્ધાળુઓ જય જય જગન્નાથના જયઘોષ સાથે રથયાત્રામાં જોડાયા હતા. પોલીસ અને વહીવટી તંત્રના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે રથયાત્રાઓ શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં સંપન્ન થઈ હતી. શિક્ષણ ક્ષેત્રે પંચમહાલ માટે ગૌરવની ક્ષણ સર્જાય છે. કાલોલ તાલુકાના વેજલપુર સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલની 11મી વિદ્યાર્થીની વિપા બારિયાની આંતરરાષ્ટ્રીય આંતરિક શિક્ષણ કાર્યક્રમ મિશન શક્તિ સેટ માટે પસંદગી થઈ છે. વિશ્વના 108 દેશોના 12,000 વિદ્યાર્થીઓમાંથી ભારતના માત્ર 21 વિદ્યાર્થીઓની પસંદગી થઈ હતી, જેમાં ગુજરાતમાંથી વિપા બારિયા એકમાત્ર વિદ્યાર્થીની છે. તેઓ નવી દિલ્હીમાં સેટેલાઇટ નિર્માણની તાલીમ મેળવશે અને આગામી 11 ઓક્ટોબરે શ્રીહરિકોટાથી યોજાનાર સેટેલાઇટ પ્રક્ષેપણ મિશનમાં ભાગ લેશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આશરે 6 કરોડ રૂપિયાના ખર્ચે પુનઃ વિકસિત ગોધરા જંકશન રેલવે સ્ટેશનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે પ્રભારી મંત્રી રમેશભાઈ કટારા, સાંસદ રાજપાલસિંહ જાદવ, રાજ્યસભા સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર, જિલ્લા કલેક્ટર અજય દહિયા સહિત અગ્રણીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. વર્ષ 2023-24 થી વર્ષ 2026-27 દરમિયાન વિકાસના કાર્યોની સમીક્ષા દરમિયાન વિકેન્દ્રિત જિલ્લા આયોજન અને સાંસદ સ્થાનિક વિસ્તાર વિકાસ યોજના હેઠળ મંજૂર થયેલા કુલ 8,899 કામોમાંથી 6,780 કામો પૂર્ણ થયા હોવાનું જણાવાયું હતું. બાકી અને પ્રગતિ હેઠળના કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે દર 15 દિવસે સમીક્ષા કરવા અધિકારીઓને સૂચના અપાઈ હતી. નારી વંદન ઉત્સવ અંતર્ગત પંચમહાલની 24 શાળાઓમાં બેટી બચાવો બેટી પઢાઓ દિવસ ઉજવાયો હતો. કાર્યક્રમોમાં 3,911 વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ જોડાયા હતા. કિશોરીઓના સ્વાસ્થ્ય, માસિક સ્વચ્છતા, આયર્ન, ફોલિક એસિડ તથા PCNPNDT અધિનિયમ અંગે નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું હતું. બીજી તરફ હાલોલમાં યોજાયેલ મહિલા સ્વાવલંબન દિવસ દરમિયાન 250થી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો. વિવિધ ઔદ્યોગિક એકમોની 200થી વધુ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી અને 118 મહિલા ઉમેદવારોને પ્રાથમિક પસંદગી પણ કરાઈ હતી. ગોધરાની સરકારી આયુર્વેદ હોસ્પિટલ દ્વારા મક્કી મસ્જિદ ખાતે નિઃશુલ્ક આયુર્વેદ અને હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. કેમ્પમાં કુલ 180 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી. શિક્ષણ ક્ષેત્રે વર્ષ 2021માં ભરતી થયેલા ઉચ્ચતર માધ્યમિક વિભાગના 173 શિક્ષણ સહાયકોને પૂરા પગારના આદેશો એનાયત કરવામાં આવ્યા છે. પંચામૃત ડેરીએ પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લાના અંદાજે 2.5 લાખ દૂધ ઉત્પાદકોને રાહત આપતો નિર્ણય કરાયો હતો. દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે 10 રૂપિયાનો વધારો કરી ભાવ 875 થી વધારી 885 રૂપિયા કરવામાં આવ્યો છે. ખેતી ક્ષેત્રે નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ ઓઇલ પામ હેઠળ ખંડીવાવ ખાતે 60 ખેડૂતોને વૈજ્ઞાનિક તાલીમ આપવામાં આવી. ત્યારબાદ ગોધરા તાલુકામાં 7.50 હેક્ટર વિસ્તારમાં ઓઇલ પામનું વાવેતર પણ કરવામાં આવ્યું હતું. પંચમહાલ સ્થિત શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી વિંજોલમાં અષાઢસ્ય પ્રથમ દિવસે 2026ના સંસ્કૃતોત્સવ યોજાયો હતો. મેઘદૂતનું પારાયણ કરાયું હતું અને 60 વિદ્યાર્થીઓએ અમદાવાદ ખાતે રાજ્યસ્તરીય સંસ્કૃતોત્સવમાં ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લા પોલીસે પોલીસ હેડક્વાર્ટર ગ્રાઉન્ડ ખાતે ડ્રોન ટેકનોલોજી અંગે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી કાયદો અને વ્યવસ્થાનું વધુ અસરકારક બનાવવાની દિશામાં આ તાલીમ મહત્વપૂર્ણ બની છે. આમ પંચમહાલ જિલ્લામાં વિકાસ અને વિવિધતાનું ભરપૂર ચિત્ર, મેઘમહેરથી હરિયાળી પામતી ધરતી, ડેમોમાં આવતું નવું નીર, ખેડૂતોના ચહેરા પર આશાની લહેર, મંદિરોમાં ગુંજતો ભક્તિનો જયઘોષ અને રથયાત્રામાં ઉમટતી શ્રદ્ધા, શિક્ષણમાં સિદ્ધિના નવા શિખરો, મહિલા સશક્તિકરણમાં આગળ વધતો સમાજ અને આધુનિક ટેકનોલોજી સાથે વિકાસની નવી દિશા, આ તમામ પ્રવૃત્તિઓ પંચમહાલની પ્રગતિશીલ અને જીવંત ઓળખને વધુ મજબૂત બનાવી રહી છે. વિપુલ પુરોહિત, આકાશવાણી સમાચાર, પંચમહાલ, ગોધરા.
1: હમણાં જ આપે સાંભળ્યો પંચમહાલ જિલ્લાનો સમાચારપત્ર. લેખન અને રજૂઆત વિપુલ પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આ છે આકાશવાણીનો અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. સાંભળીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આરતી મુનશીને આપ સાંભળી રહ્યા હતા, રચના હતી સુરેશ દલાલની. ઉદિત નારાયણને સાંભળીએ, રચના છે સુરેશ દલાલની.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, અત્યારે બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ.

આકાશવાણી ભુજ પ્રસ્તુત છે આજના મુખ્ય સમાચાર. વિશ્વ સિંહ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર અને નાગરિકોના સહિયારા પ્રયાસોને કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો થયો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રમંડળ રમતોના ચંદ્રક વિજેતાઓ સાથે સંવાદ સાધીને ખેલો ઇન્ડિયાની ભાવનાને વધુ બળવત્તર બનાવવા પર ભાર મૂક્યો. અલગ અલગ મુદ્દાઓના મામલે વિપક્ષો દ્વારા કરાયેલા હોબાળાના પગલે સંસદના બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત. ઝારખંડમાં પરીક્ષા રદ કરવાની માંગણી સાથે વિદ્યાર્થીઓની વિધાનસભા તરફ કૂચ. નૌકાદળના વડા એડમિરલ કૃષ્ણા સ્વામીનાથન દ્વિપક્ષીય દરિયાઈ સહયોગને મજબૂત બનાવવા મોરિશિયસની સત્તાવાર મુલાકાતે. ચીનમાં વિનાશક ચક્રવાત ડોલ્ફિનને કારણે 10 લાખ લોકોના સ્થળાંતર બાદ લોકોને સાવચેત રહેવાની સૂચના અપાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશભરમાં આયોજિત ત્રિરંગા યાત્રાને ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા ગણાવી ગાંધીનગરમાં રાજ્યકક્ષાની હરઘર ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા તેમણે કહ્યું, યુવાઓમાં રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના કેળવવાનો આ ત્રિરંગા યાત્રાનો મૂળ ભાવ. સમગ્ર વિશ્વમાં આજે સિંહ દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે આજે પોરબંદર ખાતે રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાયો. રાજ્યના 1.5 કરોડથી વધુ બાળકોને કૃમિનાશક દવા આપવાના વિશેષ મહાઅભિયાનનો આજથી પ્રારંભ થયો. આ અભિયાન હેઠળ રાજ્યના 1.84 કરોડથી વધુ બાળકોને કૃમિનાશક દવા અપાશે. જિલ્લા મથક ભુજ ખાતેની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે 12 ઓગસ્ટે કુપોષણ નિવારણ કેમ્પ તેમજ સુવર્ણ પ્રાશન કેમ્પનું આયોજન કરાશે. લોહીની ઉણપ ધરાવતા બાળકોને રક્તવર્ધક આયુર્વેદિક તથા હોમિયોપેથી દવાનું નિઃશુલ્ક વિતરણ કરાશે. ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કુકમા તથા માધાપર ખાતે નોંધાયેલ ટીબીના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું. સ્વામિનારાયણ મંદિર ભુજ ખાતે કલાત્મક હિંડોળાના દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટ્યા. ભુજમાં 13 ઓગસ્ટે ઇન્ડસ્ટ્રી 4.0 અને સ્ટાર્ટઅપ્સ માર્ગદર્શન સેમિનારનું આયોજન. હવે પછીના મુખ્ય સમાચાર સાંજે 7:05 અપાશે.

શ્રેયા ઘોષાલ અને સોનુ નિગમે ગયેલું સિલસિલે ફિલ્મો ગીત આપે સાંભળ્યું. કાર્યક્રમના અંતમાં સાંભળશો શંકર માધવન, KS ચિત્ર અને શ્રીનિવાસની ફિલ્મ સપને.

અને આ સાથે જ આજનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોરી સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. હવે પ્રસ્તુત છે લોકસંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું ભૂપતસિંહ ચૌહાણે ગયેલી હરજી ભાટીની રચનાથી.

પાયલ વ્યાસે ગયેલા લોકગીત સાથે જ આજનો લોકસંગીતનો કાર્યક્રમ સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સાંજના 6:15 થવા આવી છે. થોડી જ વારમાં આપ સાંભળશો સિંધીમાં સમાચાર.

0: આકાશવાણી ભુજ સમાચાર, પરેશ મારું વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશભરમાં આયોજિત ત્રિરંગા યાત્રાને ભારતની એકતા અને અખંડિતતાની યાત્રા ગણાવી. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની હરઘર ત્રિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું, યુવા પેઢી આઝાદીના લડવૈયાઓ વિશે જાણે, તેમના ચરિત્ર દ્વારા રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના જનજનમાં કેળવાય તેવો આ ત્રિરંગા યાત્રાનો મૂળ ભાવ છે. કચ્છ જિલ્લામાં જિલ્લા કક્ષાની ત્રિરંગા યાત્રા ગાંધીધામ ખાતે 14 ઓગસ્ટના યોજાશે. ત્રિરંગા યાત્રા અભિયાન અંતર્ગત 17 ઓગસ્ટ સુધી જિલ્લામાં બાઇક સાયકલ રેલી, શાળા કોલેજોમાં ક્વિઝ અને વક્તૃત્વ સ્પર્ધાઓ તેમજ સરહદી 106 ગામોમાં નાગરિકો અને જવાનોની સહભાગીતા સાથે વિશેષ ત્રિરંગા યાત્રાનું આયોજન કરાશે. આ ઉપરાંત વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ, શાંતિ માર્ચ અને વંદે માતરમ પ્રદર્શન પણ યોજાશે. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ શહેરમાં આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે હજારોની સંખ્યામાં યુવાનો, ભાઈઓ, બહેનો અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ ઉત્સાહભેર જોડાયા હતા. પરંપરાગત વેશભૂષામાં સજ્જ લોકોએ રેલી દરમિયાન પોતાની સમૃદ્ધ સંસ્કૃતિ અને એકતાનું અનોખું પ્રદર્શન કર્યું હતું. રેલીના માધ્યમથી આદિવાસી સમાજના અધિકારો, શિક્ષણ, રોજગાર અને સાંસ્કૃતિક પરંપરાના જતન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી. આગેવાનોએ યુવાનોને શિક્ષિત બનીને સમાજના સર્વાંગી વિકાસમાં જોડાવા અપીલ કરી હતી. અમદાવાદ ડીઆરએમ વેદપ્રકાશે સામખિયાળી, ભચાઉ ત્રીજી અને ચોથી લાઇનના નિરીક્ષણ અંતર્ગત ગાંધીધામ રેલવે સ્ટેશન અને રેલવે કોલોનીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે કર્મચારીઓ સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ જાણી હતી, તેમજ પાયાની સુવિધાઓ, સ્વચ્છતા અને આવાસીય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી તાત્કાલિક નિરાકરણ લાવવા નિર્દેશ આપ્યો હતો. સાથે જ ડીઆરએમ સ્ટેશન પર મુસાફર સુવિધાઓ, પ્રતીક્ષાલય અને ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરી મુસાફરી વધુ સુરક્ષિત અને સુગમ બનાવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ભારત સરકારના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત તાજેતરમાં કુકમા અને માધાપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીના દર્દીઓ માટે પોષણ કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરી અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર મનોજ દવેના માર્ગદર્શન હેઠળ આશાપુરા ફાઉન્ડેશનના સહયોગથી આ સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગના અધિકારીઓએ દર્દીઓને નિયમિત દવાઓનું સેવન કરવા, પૌષ્ટિક આહાર લેવા અને સારવાર અધૂરી ન છોડવા વિશે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. આ અભિયાન દ્વારા દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને સમાજમાંથી ટીબી અંગેની ગેરમાન્યતાઓ દૂર કરી સહયોગ આપવા અપીલ કરાઈ હતી. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ગોપાલપુરી ખાતે ભવ્ય હરઘર તિરંગા યાત્રાનો આરંભ કરવામાં આવ્યો હતો. ડીપીએ ચેરમેન સુશીલકુમાર સિંહના નેતૃત્વમાં નીકળેલી આ ત્રિરંગા યાત્રામાં અધિકારીઓ, કર્મચારીઓ, સીઆઈએસએફના જવાનો, શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. દેશભક્તિના નારા અને વંદે માતરમની ગુંજના માહોલમાં સહભાગીઓએ ગર્વથી રાષ્ટ્રધ્વજ વહન કર્યો હતો. ભુજની સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે આગામી 12 ઓગસ્ટ બુધવારના રોજ પુષ્ય નક્ષત્ર નિમિત્તે સુવર્ણ પ્રાસન અને કુપોષણ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને બુદ્ધિ, બળ અને સ્મરણ શક્તિવર્ધક સુવર્ણ પ્રાસન ટીપા નિઃશુલ્ક પીવડાવવામાં આવશે. આ ઉપરાંત કુપોષિત બાળકોને શક્તિવર્ધક દવાઓ, કિશોરીઓ તથા સગર્ભા ધાત્રી માતાઓ માટે વિશેષ માર્ગદર્શન, મેદસ્વીતા સારવાર અને યોગ કેમ્પનું આયોજન કરાયું છે. હોસ્પિટલ ખાતે સવારે 8:30 થી 12:30 અને સાંજે 4 થી 5:30 વાગ્યા દરમિયાન આ સેવાનો લાભ લેવા અનુરોધ કરાયો છે. રાપર પંથકમાં 24 કલાકની અંદર ભૂકંપના 2 આંચકા અનુભવાયા છે. ગઈકાલે 3.3ની તીવ્રતાનો આંચકો આવ્યા બાદ આજે ફરી બપોરે 12:40 મિનિટે રાપરથી 18 કિલોમીટર દૂર રામવાવ નજીક 2.8ની તીવ્રતાનો વધુ એક ભૂકંપનો આંચકો નોંધાયો છે. ટૂંકા સમયગાળામાં વારંવાર આંચકા આવવાથી સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો છે. ભુજ નૂતન સ્વામિનારાયણ મંદિર ખાતે સંતોની ઉપસ્થિતિમાં 31 ઓગસ્ટથી હિંડોળા ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે. સુવર્ણ, ડ્રાયફ્રૂટ, વિવિધ ધાન્ય અને કચ્છી આવલાથી સજ્જ વિવિધ 15 હિંડોળાને નિહાળવા મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી રહ્યા છે. 31 ઓગસ્ટ સુધી ચાલનારા આ ઉત્સવમાં મંદિરને આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી મેઘ વિરામની સ્થિતિ જોવા મળી રહી છે. ધૂપછાંવના માહોલ વચ્ચે જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ પારો ઉચકાતા બફારાનું પ્રમાણ વધ્યું છે. જોકે હવામાન વિભાગે કચ્છમાં છૂટાછવાયા સ્થળે વરસાદની આગાહી યથાવત રાખી છે. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.
1: ખુદીરામ બોઝ બલિદાન દિવસની. ખુદીરામ બોઝ માત્ર 18 વર્ષની ઉંમરે દેશની આઝાદી માટે શહીદ થયા હતા. તેમની કહાની એક શહીદની કહાની નથી, પરંતુ એક એવા યુવાનની કહાની છે જેણે પોતાના દેશ માટે સપનું જોયું, એ સપના માટે સંઘર્ષો કર્યા અને જરૂર પડતા પોતાનું જીવન પણ દેશને સમર્પિત કરી દીધું. આજે આપણે તેમના બાળપણથી લઈને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાવા સુધીની સફર, અંગ્રેજોની સામે તેમની પ્રવૃત્તિઓ અને તેમના બલિદાન સુધીની આખી કહાની જાણીશું. અને ખુદીરામ બોઝની કહાની આપણને એક વાત વિચારવા મજબૂર કરે છે. યુવાની માત્ર ઉંમર નથી, યુવાની એટલે કંઈક કરવાની હિંમત. આ જ વિચાર આપણને આપણા બીજા વિષય તરફ લઈ જાય છે. 12 ઓગસ્ટ, ઇન્ટરનેશનલ યુથ ડે. આ દિવસ દુનિયાભરના યુવાનોની ભૂમિકા, તેમની શક્તિ, તેમની સમસ્યાઓ અને સમાજ તથા દેશના વિકાસોમાં તેમના યોગદાનને સમજવાનો દિવસ છે. એટલે આજના કાર્યક્રમમાં આપણે એક સુંદર સફર કરીશું. એક તરફ આઝાદીના યુગનો યુવાન ખુદીરામ બોઝ અને બીજી તરફ આજનો યુવાન. સમય બદલાયો છે, પરિસ્થિતિ બદલાઈ છે, પરંતુ યુવાનીમાં કંઈક કરી બતાવવાની ભાવના આજે પણ એટલી જ જીવંત છે. તો મિત્રો, ચાલો આજની વાતોની શરૂઆત કરીએ એક એવા ગીતથી.

0: યુવાવાણીમાં હવે સમય છે યુવા પ્રતિભાનો. યુવાની એટલે માત્ર ઉંમર નહીં, પરંતુ પોતાની ઓળખ બનાવવાની અને કંઈક અલગ કરી બતાવવાની તક. આજે આવી જ એક યુવા પ્રતિભા દત્તેય ઉપાધ્યાય સાથે રાજેશ કરાડી કરશે ખાસ વાતચીત. તો ચાલો સાંભળીએ તેમની સફર, તેમના વિચારો અને તેમના અનુભવો.
1: નમસ્કાર યુવા મિત્રો, આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં આજે આપણા મહેમાન છે દત્તેય દિવાકર ઉપાધ્યાય. આમ તો એ વિદ્યાર્થી છે અને ભવિષ્યના એ ડૉક્ટર પણ છે, પણ આજે એમને આકાશવાણી સ્ટુડિયોમાં બોલાવવાનું એક કારણ એ છે કે અભ્યાસની સાથે એમનામાં ઘણી બધી ખૂબીઓ રહેલી છે. સૌથી પહેલા દત્તેય, આપનું સ્વાગત છે આકાશવાણી અમદાવાદના સ્ટુડિયોમાં.
2: થેન્ક યુ સર.
1: સૌથી પહેલાં આપણા યુવા મિત્ર પરિચય આપવો હોય હું એટલું કહીશ કે દત્તેય વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી છે. હવે આ કાર્યક્રમની અંદર આ યુવાનો કાર્યક્રમ છે આપણે, તો આપણે યુવાને એ જણાવવાનું છે કે જે તમારા શોખ છે એ વિશે આપણે માહિતગાર કરવાના છે, બરાબર છે? તો તમે મને થોડી વાર પહેલાં કીધું કે તમે અલગ અલગ ક્ષેત્રમાં તમે કામ કરો છો, વક્તૃત્વ છે કે એક પાત્ર અભિનય ડ્રામા અને, તો સૌથી પહેલાં યુવા મિત્રોને જણાવો કે વક્તૃત્વ જે છે એ શોખ તમને કેવી રીતે લાગ્યો અને એમાં તમે કઈ રીતે આગળ વધ્યા?
2: હું લગભગ 4 કે 5 વર્ષનો હતો એ વખતે. એક કવિતા હું પપ્પાએ મને આપેલી અને એ હું બોલેલો, સુખ દુઃખની ડબલ સવારી સાયકલ પર. એ વખતે એ કવિતા એક ફંક્શનમાં હું બોલેલો અને એ લગભગ જિંદગીનું મારું પહેલું સ્ટેજ પરફોર્મન્સ હતું. અને એ વખતથી સ્ટેજ પરફોર્મન્સમાં મને બહુ જ આનંદ આવ્યો અને ત્યારથી મેં મારી વકૃત્વની અને એક પાત્ર અભિનયની કારકિર્દી શરૂ કરી. વકૃત્વમાં સ્કૂલ લેવલ

0: અને ઇન્ટર સ્કૂલ લેવલે ઘણી જગ્યાએ સ્પર્ધામાં પાર્ટિસિપેટ કર્યું. એક પાત્ર અભિનયમાં સ્ટેટ લેવલે સેકન્ડ અને બે વખત ફર્સ્ટ આવેલો છું. લોકડાઉન ટાઈમે પણ ઓનલાઈન જે સ્પર્ધાઓ આવતી એની અંદર પણ ઘણામાં પાર્ટિસિપેટ કરેલો છું. અને જેટલી પણ સ્પર્ધામાં હું પાર્ટિસિપેટ કરું એ વખતે જે સ્ક્રિપ્ટ લખવાની હોય એ પણ પપ્પા લખે, અને ડાયરેક્શન જે કરવાનું હોય એ પણ પપ્પા કરાવે. એટલે આ ફિલ્ડમાં મારી સફળતાનો એક બહુ મોટો ભાગ એ પપ્પાનો છે.
1: વક્તૃત્વ સ્પર્ધામાં તમે ગુજરાતમાં સ્પર્ધાઓ થઈ એમાં તમે કઈ કઈ જગ્યાએ ભાગ લીધો? તમે
0: બાળ પ્રતિભા શોધ સ્પર્ધા અને કલા મહાકુંભ એમાં ભાગ લીધો અને રાજ્યકક્ષાએ બીજો નંબર હતો. લોકડાઉન સમયમાં જલારામ ગ્રુપ તરફથી સ્પર્ધા હતી કે સદાવ્રત મારા મતે, એમાં પણ ભાગ લીધેલો. આકાશવાણી ભુજ દ્વારા વક્તૃત્વ સ્પર્ધા હતી તેમાં પણ ભાગ લીધેલો. અને ઇન્ટર સ્કૂલ લેવલની જે સ્પર્ધાઓ થતી વક્તૃત્વની એમાં પણ મારું મનપસંદ યાત્રાધામ, મને કેવો મિત્ર ગમે, મારે બનવું બાળ વૈજ્ઞાનિક કે ભાવનગરના સ્વાતંત્ર્ય સેનાનીઓ, એ વિષયો પર મેં વક્તૃત્વની સ્પીચ આપેલી અને એમાં ફર્સ્ટ નંબર મેં પ્રાપ્ત કરેલો.
1: આ વાત થઈ તમારી વક્તૃત્વ સ્પર્ધાની, વક્તૃત્વ કળાની, બરોબર. તમે નાટકમાં પણ તમે રસ ધરાવો છો, એના વિશે પણ વાત કરો.
0: નાટકમાં મારા પપ્પાનું ફેમિલી બેકગ્રાઉન્ડ નાટકનું છે અને એ એક સંસ્થા સાથે જોડાયેલા છે, એના કારણે મને નાટકમાં પણ રસ જગાડ્યો. હું બાળ પ્રતિભા અને કલા મહાકુંભમાં એક પાત્ર અભિનયમાં પણ ભાગ લેતો અને એમાં પણ સ્ટેટ લેવલે સેકન્ડ નંબર આવેલો. અને કલા ઉત્સવ જે નેશનલ લેવલ સુધીની સ્પર્ધા છે તેમાં બે વખત સળંગ રાજ્યકક્ષાએ ફર્સ્ટ અને નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરેલું. નર્મદ જેમની 150મી જન્મજયંતિ જે ગયા વર્ષે ઉજવાઈ એમના ઉપર મેં એક પાત્ર અભિનય કરેલો. પછી જુલિયસ સીઝર જે શેક્સપિયરની વાર્તા છે તેના ઉપર મેં એક પાત્ર અભિનય કરેલો છે. મારી એક બહુ જ મનપસંદ બાળ વાર્તાની બુક છે બચુડીની અજાયબ સૃષ્ટિ, એના પર પણ મેં એક પાત્ર અભિનય કરેલો છે. ગુજરાતી ભાષાનું એક અભિન્ન અંગ એટલે કે ભવાઈ, એ ભવાઈમાં એક પાત્ર એટલે કે રંગલો, એ રંગલાના પાત્ર દ્વારા ગુજરાતી ભાષા બચાવો એ મેસેજ પહોંચાડતી પણ એક પાત્ર અભિનય મેં રજૂ કરેલો છે.
1: તો નાટકમાં જે તમે આટલું સરસ પરફોર્મ કરો છો તો એ નાટકમાં આગળ વધવાનો તમને કઈ રીતે વિચાર આવ્યો?
0: સર, સ્પર્ધાઓમાં પાર્ટિસિપેટ કરતો એ રીતે, બાકી મને આ ફિલ્ડમાં હું અજાણ્યો હતો, પપ્પા માટે આ ફિલ્ડ જાણીતું હતું એટલે એ મને જેમ જે રીતે ગાઈડ કરતા એ રીતે હું કામ કરતો.
1: તો નાટકના અભિનય કરવામાં પપ્પા તમને માર્ગદર્શન આપતા હતા, બરોબર?
0: પપ્પા માર્ગદર્શન આપતા.
1: તો શરૂઆતમાં તમને કઈ તકલીફ પડતી હતી તો કઈ રીતે એને તમે મેનેજ કરતા હતા?
0: શરૂઆતમાં તકલીફ એટલે એક સૌથી પહેલા તો તમે સ્ટેજ ઉપર જાઓ ત્યારે લોકોનો તમને જે ડર લાગે, સ્ટેજ ફિયર કહો, એ સ્ટેજ ફિયર કાઢવામાં મને બહુ સમય લાગેલો. આઈ કોન્ટેક્ટ તમારે જે ઓડિયન્સ આખું બેઠું છે એની સાથે કરવાનો, એ આઈ કોન્ટેક્ટ પણ બહુ મહત્વની વસ્તુ છે તમારું એક વાતચીતનું ઐક્ય બનાવવા માટે, તો એમાં પણ મને બહુ સમય લાગેલો, છતાં પ્રેક્ટિસ કરી એના કારણે એ વસ્તુને હું દૂર કરી શક્યો.
1: પ્રેક્ટિસ કરતા કરતા આત્મવિશ્વાસ આવે પછી એમાં અભિનયમાં ઊંડાણ આવે, બરાબર?
0: ઊંડાણ આવે.
1: પણ જ્યાં સુધી કોન્ફિડન્સ ના હોય ત્યાં સુધી તમને એ પરફોર્મ તમે કરી ન શકો. હવે આ નાટકની વાત થઈ, તમે બીજું પણ એન્કરિંગ કરો છો, એના વિશે થોડું જણાવો.
0: એન્કરિંગ એ તમારે આખો કાર્યક્રમ સંચાલિત કરવો એ બાબત, તો ઘણા લોકો વક્તૃત્વને એન્કરિંગને સેમ માને છે પણ મારા ખ્યાલથી એ વસ્તુ બંને અલગ છે. વક્તૃત્વમાં તમને જે નિર્ધારિત સ્પીચ છે એના પર તમારે વાત કરવાની હોય, નિર્ધારિત કોઈ વિષય છે એના પર, જ્યારે એન્કરિંગમાં તમારે જે પણ કાર્યક્રમ રજૂ થાય છે એની સાથે જે આખો લોકોનો સમૂહ બેઠેલો છે એને બંનેને જોડવાના હોય છે. એન્કરિંગ હું કહીશ કે વક્તૃત્વ કરતાં અઘરું છે, કારણ કે વક્તૃત્વમાં તમારે માત્ર વિષયને આજુબાજુને આધીન વળગી રહેવાનું છે, જ્યારે એન્કરિંગમાં તમારે કાર્યક્રમને પણ સંભાળવાનો છે, લોકસમૂહને પણ સંભાળવાનો છે, ઓડિયન્સ. યસ,
1: એટલે જોવા જઈએ તો એન્કરિંગ થોડું અઘરું છે,
0: અઘરું છે,
1: કારણ કે એમાં મહેનત વધારે
0: માંગી લે.
1: હવે આ એન્કરિંગની વાત કરી, આટલી નાની ઉંમરે તમે આટલું બધું ડ્રામા ને બધી વાત કરો છો, તમને ડ્રોઈંગનો પણ શોખ છે, તો એ ચિત્રકળાનો શોખ તમે કઈ રીતે લાગ્યો અને એના ઉપર તમે કેટલું કામ કર્યું છે?
0: મારા મમ્મી છે એ એક ચિત્રકાર છે, એમને બહુ જ નાનપણથી એ મારા મમ્મી ચિત્ર કરતા, એટલે એમણે મને આ શોખ વારસામાં આપ્યો. એ મને ચિત્ર શીખવાડતા અને પછી એક જગ્યાએ હું ક્લાસમાં પણ ગયેલો અને રાષ્ટ્રીય કક્ષાએ પણ સિલ્વર મેડલ મને ચિત્રમાં રંગોત્સવ સ્પર્ધામાં મળેલો છે.
1: સિલ્વર મેડલ મળ્યો કઈ જગ્યા કોમ્પિટિશન થઈ ત્યાં?
0: ને એ સર ઓનલાઈન કોમ્પિટિશન હતી.
1: ઓનલાઈન કોમ્પિટિશન,
0: મારે ચિત્ર મોકલવાના.
1: અચ્છા.
0: અને એમાં એ રીતે સિલ્વર મેડલ આવ્યો હતો, રંગોત્સવ કોમ્પિટિશન.
1: નેશનલ લેવલ નું?
0: નેશનલ લેવલ નું હતું.
1: બહુ સરસ. તો ડ્રોઈંગ પણ તમે કરો છો, એન્કરિંગ ને બધી વાત કરી, સાહિત્યની પણ તમે વાત કરી હતી કે સાહિત્યમાં તમે એમાં કેવી રીતે રુચિ તમને લાગી અને એમાં શું વાંચો છો એમાં તમે?
0: હું પહેલા ધોરણમાં હતો એ વખતે પપ્પાએ ઘરેથી ટીવીનું કેબલ કનેક્શન કઢાવી લીધું, કે મારી નાની બહેનનો જન્મ થયો એટલે એને ટીવીની લત ના લાગે. એટલે એ જે 2-3 કલાકનો રોજનો ટાઈમ ફાજલ પડ્યો એમાં ધીમે ધીમે પુસ્તકો વાંચવાનો પહેલાં શોખ નહોતો, પણ એ શોખ આ સમયમાં ડેવલપ થયો. અને પછી સાહિત્યમાં એ વખતે બાળ વાર્તાઓ વાંચતો, પછી મોટો થયો એટલે સાહસ કથા, કિશોર સાહસ કથા, જાસૂસ કથા એ વાંચતો, અને 11-12 સાયન્સ હોવા છતાં એ સાહિત્યનો રસ છે એ એટલો હતો કે પુસ્તક તો ગમે એટલો ભણવાનું હોય પણ સમય કાઢીને વાંચવું જ. સાહિત્યનો રસ તમને લાગણીશીલ બનાવી રાખે છે અને આ સમયમાં લાગણીશીલ હોવું એ બહુ જ મોટી વાત છે.
1: દત્તે અમારા મિત્રોને ખાસ એ વાત કરો કે તમે આટલા બધા શોખ ધરાવો છો, બરાબર છે, સાથે અભ્યાસ પણ કરો છો, તો અભ્યાસની સાથે સાથે, કારણ કે વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવો અને સાથે આ બધા શોખને પૂરા કરવા અથવા એની પાછળ સમય ફાળવવો, તો એ ટાઈમ મેનેજમેન્ટ જે કહીએ તો કઈ રીતે તમે કરતા હતા? આટલી નાની ઉંમરે તમે આટલું મેનેજ કરો છો આટલી રીતે, તો અમારા યુવાનો ખાસ એ જણાવો ટાઈમ મેનેજમેન્ટ આમાં કેટલું જરૂરી છે?
0: અભ્યાસમાં પહેલી વસ્તુ તો બહુ જ ફોકસ જરૂરી છે કે જેના કારણે તમે શાળા એ ટ્યુશન કે જ્યાં પણ જે ભણતા હો એમાં ફોકસથી એ વખતે તમને ભણાવેલું યાદ રહી જાય અને એક વખત રિવિઝન, એટલે અભ્યાસ પછીનો બાકીનો ફાજલ ટાઈમ છે એ તમે તમારા શોખમાં આપી શકો. એટલે એવું નથી કે માત્ર શોખમાં ફોકસ કરો ને અભ્યાસ છોડી દો, કે માત્ર અભ્યાસમાં ફોકસ કરો ને શોખમાં છોડી દો. બંનેમાં તમારી રીતે ટાઈમ મેનેજમેન્ટ અને બંનેમાં ફોકસ કરો તો બંને વસ્તુ છે તમે સાથે કરી શકો.
1: બરાબર છે, બહુ સરસ વાત કરી તમે કે બંને વસ્તુ અલગ છે, બંનેને ન્યાય આપવો જરૂરી છે.
0: બરાબર છે, ન્યાય આપવો જરૂરી છે.
1: પણ અત્યારનો જમાનો સોશિયલ મીડિયાનો છે, લોકો મોબાઈલ વાપરે છે અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપયોગ કરે છે, તો તમારી ઉંમરના જે યુવા મિત્રો છે અમારા, તો એ સોશિયલ મીડિયાનો અતિરેકથી બચવું હોય તો શું કરવું જોઈએ? અને હું તમને કદાચ પ્રશ્ન પૂછું, તમે શું આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો છો?
0: સોશિયલ મીડિયાનો ઉપયોગ બહુ જ મર્યાદિત છે. મારા ફ્રેન્ડ છે કે સંબંધીઓ એમની સાથે કનેક્શન સિવાય સોશિયલ મીડિયાનો મારો ઉપયોગ નથી. ક્યારેક કોઈ વસ્તુ શોધવી હોય કે કોઈ વસ્તુની ખરાઈ કરવી હોય તો એ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરું છું, પણ બાકી નથી કરતો. કારણ કે એ તમારો સમય બગાડે છે, તમારું એટેન્શન પણ બગાડે છે.
1: એટલે ટૂંકમાં તમારે જરૂર હોય ત્યારે જ,
0: જરૂર સિવાય નથી ઉપયોગ કરતો.
1: એટલે આજના વિદ્યાર્થીઓ અને યુવા મિત્ર ખાસ સમજવા જેવું છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો જોઈએ. છેલ્લે હું મારે તમને અમારા શ્રોતા મિત્રો તરફથી એક પ્રશ્ન પૂછવો છે કે દરેક વ્યક્તિને કંઈક કંઈક શોખ હોય છે, બરોબર છે? તમે બધી વાત તો કરી ડ્રામાની ને બધી વાત, તમને રમતગમતમાં કોઈ કોઈ રસ ખરો?
0: રમતગમતમાં ક્રિકેટ મારો શોખ છે અને સ્કેટિંગ મારો શોખ છે. નાનપણમાં સ્કેટિંગ પણ કરતો અને હાલમાં ક્રિકેટ પણ રમું છું. બાકી સ્પોર્ટ્સમાં મને બહુ શોખ નથી, કારણ કે આટલા અભ્યાસ અને આ સ્ટેજ પરફોર્મન્સના શોખ છે એટલે બાકીનો ટાઈમ પછી વચતો જ નથી.
1: તો દત્તેભાઈ, ભવિષ્યમાં 5-10 વર્ષ પછી પોતાની જાતને તમે ક્યાં જોવા માંગશો? અથવા હું પૂછું કે તમારો હવે પછીની લાઈફની અંદર ગોલ શું છે અથવા ધ્યેય શું છે તમારે?
0: મેઇન ધ્યેય તો અત્યારે MBBS માં એડમિશન મેળવી અને ડૉક્ટર બનવાનો છે, અને સાથે મારી આ જે શોખ છે સ્ટેજ પરફોર્મન્સના એમાંય જો મને આગળ વધવાની તક મળે તો હું જરૂર એ તકને ફોલો કરવા માગું છું, સ્પોર્ટમાં પણ અને સ્ટેજ પરફોર્મન્સમાં પણ.
1: બરાબર છે. છેલ્લે આપણા કાર્યક્રમની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ, તો મારે તમને છેલ્લો પ્રશ્ન એ છે, તમારા જો યુવા મિત્રોને કોઈ મેસેજ આપવો હોય, ખાસ કરીને સ્ટુડન્ટ હોય, સાયન્સના વિદ્યાર્થી હોય, વિદ્યાર્થીઓ કાં ભણતા હોય તો ભણતા જ હોય, બરોબર છે, ભણવાની સાથે આટલું અઘરા વિષય સાથે ભણવું અને અલગ અલગ રસના વિષયમાં આગળ વધવું બંને અઘરું છે, પણ તમે બરોબર બેલેન્સ કરીને ચાલો છો, તો આ બધું કરવું હોય જે વિદ્યાર્થીઓને યુવા મિત્રોને, તો તમારો મેસેજ એને આપવો હોય તો શું હોઈ શકે?
0: અત્યારના સમયમાં ડિસ્ટ્રેક્શન્સ બહુ જ બધા છે, ફોકસની બહુ જ માંગ છે, જેનામાં એકાગ્રતા નહીં હોય ને એ કશું નહીં કરી શકે. હાર્ડવર્ક બધા વ્યક્તિઓ કરે છે, પણ જે સ્માર્ટ વર્ક અને પ્યોર વર્ક હોવું જોઈએ એ નથી કરતા. લોકો મોટિવેશનમાં પડ્યા છે, હકીકતમાં ડિસિપ્લિન છે એ મોટિવેશન કરતાં વધારે સારી છે. મોટિવેશન ઉભરા જેવું છે, જ્યારે ડિસિપ્લિન છે એ કન્સિસ્ટન્સી છે કે જે તમે તમારું કામ કરો છો રોજ, એ ડિસિપ્લિનથી એક શિસ્તથી કે આ સમયે આ કામ થવું જ જોઈએ, એ એક શિસ્ત તમારા જીવનમાં હોય, કન્સિસ્ટન્સી રેગ્યુલારિટી એ તમારા જીવનમાં હોય, તો આ ખૂબ જ સારું થઈ શકે.
1: ટૂંકમાં તમારો કહેવાનો મતલબ એ છે કે જીવનના કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવું હોય તો ડેડિકેશન, ડિસિપ્લિન, ટાઈમ મેનેજમેન્ટ, કન્સિસ્ટન્સી આ બધું જ હોવું જોઈએ. પોતાનો ગોલથી ધ્યાન ભટકવું ના જોઈએ અને સતત એમાં એ દિશામાં સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ, તો જ તમે ભવિષ્યમાં તમારો જે ગોલ હોય ધ્યેય રાખેલું એમાં તમે મેળવી શકો, બરાબર છે. તો દત્તે દિવાકર ઉપાધ્યાય, આપનું આકાશવાણી સ્ટુડિયોમાં આપણે સરસ રીતે વાત કરી અને તમે આકાશવાણી સ્ટુડિયોમાં આવે માટે ખૂબ ખૂબ આભાર, અને તમારો સંદેશ અમારા યુવા મિત્ર સુધી પહોંચશે અને એ લોકો પણ તમારી આ વાત સાંભળીને પોતાના જીવનમાં પ્રેરણા લેશે કે અભ્યાસની સાથે બીજા ક્ષેત્રમાં પણ સાથે સાથે પોતાના રસ રૂચિના વિષયમાં કામ કરી શકાય છે, પણ ધ્યાન તમારું ભટકવું ના જોઈએ. ટાઈમ મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્ટ છે, સોશિયલ મીડિયાનો ઉપયોગ મર્યાદિત કરવો જોઈએ, જરૂરી તો જ, બિનજરૂરી એમાં ઉપયોગ કરવો ન જોઈએ. તો શ્રોતા મિત્રો, યુવા મિત્રો, દત્તે ઉપાધ્યાય પાસેથી આપણે ઘણું બધું જાણવા મળ્યું અને આશા રહે કે ભવિષ્યમાં એમની જે ધ્યેય છે મેળવી શકે. તો દત્તે આપનું ખૂબ ખૂબ ધન્યવાદ, આકાશવાણી પરિવાર તરફ આપનો આભાર. થેન્ક યુ સર.
2: દત્તે ઉપાધ્યાય સાથેની આ સુંદર વાતચીત માટે રાજેશ ખરાડી અને દત્તેજીનો ખૂબ ખૂબ આભાર. મિત્રો, યુવાનીની વાત નીકળી જ છે, તો ચાલો સમયની સીમાઓ પાર કરીને એક એવી જ એક યુવા કહાની તરફ આગળ વધીએ જ્યાં ઉંમર નાની હતી પરંતુ દેશ માટે કંઈક કરી બતાવવાની હિંમત ખૂબ મોટી હતી. તો આવો હવે આપણે આ સફર આગળ વધારીએ અને જાણીએ ખુદીરામ બોઝની વાત. 3 ડિસેમ્બર 1889 ના રોજ બંગાળના મદિનાપુર વિસ્તારમાં એક બાળકનો જન્મ થયો હતો. નામ હતું ખુદીરામ બોઝ. આગળ જતા આ જ બાળક ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી નાની ઉંમરના જાણીતા ક્રાંતિકારીઓમાં સ્થાન મેળવશે. પરંતુ તે સમય કોઈને ખબર ન હતી કે આ નાનું બાળક આગળ જઈને દેશના ઇતિહાસમાં પોતાનું આટલું ઊંડું નામ લખી જશે. ખુદીરામનું બાળપણ સરળ ન હતું. નાની ઉંમરમાં જ તેમણે પોતાના માતા પિતાને ગુમાવ્યા. ત્યારબાદ તેઓ પોતાની બહેન અનુરૂપા દેવીના સહારે ઉછર્યા. જીવનની શરૂઆતમાં જ આવેલી આ મુશ્કેલીઓએ ખુદીરામના સ્વભાવને મજબૂત બનાવ્યો. તે સમયનો ભારત આજના ભારત જેવો ન હતો. દેશ અંગ્રેજોના શાસન હેઠળ હતો. લોકો પોતાના જ દેશમાં પરાધીન જીવન જીવતા હતા. અંગ્રેજ સરકારનો કડક વહીવટ, લોકો પર થતા અન્યાય અને સ્વતંત્રતાની અછતને કારણે દેશના અનેક ભાગોમાં અસંતોષ વધી રહ્યો હતો. ખાસ કરીને બંગાળમાં રાષ્ટ્રવાદી વિચારધારા ઝડપથી મજબૂત બની રહી હતી. પછી આવ્યું વર્ષ 1905. સરકારે બંગાળનું વિભાજન કર્યું. આ નિર્ણય સામે સમગ્ર બંગાળમાં ભારે વિરોધ થયો. લોકો રસ્તા પર આવ્યા, વિદેશી વસ્તુઓનો બહિષ્કાર થવા લાગ્યો અને સ્વદેશી વસ્તુઓ અપનાવવાનો સંદેશ લોકો સુધી પહોંચવા લાગ્યો. આંદોલનનો એક મોટો સંદેશ હતો, દેશની વસ્તુ વાપરો, દેશના લોકોનો સાથ આપો અને અંગ્રેજ શાસન સામે પોતાની એકતા બતાવો. આ વાતાવરણનો ખુદીરામ બોઝ પર ઊંડો પ્રભાવ પડ્યો. ધીમે ધીમે તેમના મનમાં દેશ માટે કંઈક કરવાની ભાવના મજબૂત બનતી ગઈ. ખુદીરામ માત્ર વાતો સાંભળીને અટકી રહ્યા ન હતા, તેઓ રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓમાં જોડાવા લાગ્યા. ભારત સરકારના પ્રકાશનો અનુસાર માત્ર 15 વર્ષની ઉંમરે તેઓ અનુશીલન સમિતિ સાથે જોડાયા હતા. જરા ધ્યાન આપો મિત્રો,

18 વર્ષની ઉંમર, એ ઉંમરે કોઈક બાળક પોતાના ભવિષ્ય વિશે વિચારતું હોય છે, અભ્યાસ કરતું હોય છે, મિત્ર સાથે રમતું હોય છે. પરંતુ ખુદીરામ જે સમયથી પસાર થયા હતા તેમાં દેશની સ્થિતિએ તેમના વિચારોને ખૂબ જ વહેલી ઉંમરે બદલી નાખ્યા હતા. તેઓ દેશભક્તિની પત્રિકાઓ લોકો સુધી પહોંચાડવા લાગ્યા. અંગ્રેજ સરકાર માટે આ સામાન્ય વાત ન હતી, કારણ કે અંગ્રેજો જાણતા હતા કે વિચાર જ્યારે લોકો સુધી પહોંચે છે ત્યારે વિરોધને જન્મ આપી શકે છે. 1906માં ખુદીરામની દેશદ્રોહી ગણાતી પત્રિકા વહેંચાવાના આરોપસર ધરપકડ કરવામાં આવી, પરંતુ પૂરતા પુરાવા ન મળતા તેમને મુક્ત કરવામાં આવ્યા. આ ધરપકડ પણ તેમની હિંમત તોડી શકી નહીં. તેમની અંદર દેશ માટે કંઈક કરવાની ભાવના વધુ મજબૂત બનતી ગઈ. તેઓ ધીમે ધીમે એવી ક્રાંતિકારી પ્રવૃત્તિઓ તરફ આગળ વધ્યા જેનો હેતુ અંગ્રેજ શાસનને પડકારવાનો હતો. મિત્રો, અહીં ખુદીરામની કહાનીનો એક મહત્વનો ભાગ છે. તેઓ એક જ દિવસમાં ક્રાંતિકારી બન્યા ન હતા. બાળપણમાં મળેલા સંસ્કાર, દેશની પરિસ્થિતિ, બંગાળનું વાતાવરણ, સ્વદેશી આંદોલન, રાષ્ટ્રવાદી વિચારો અને પોતાના આસપાસ દેખાતો અન્યાય, આ બધાએ મળીને ખુદીરામના વિચારોને ઘડ્યા. અને પછી તેમની કહાનીમાં આવ્યું એક મહત્વનું નામ, ડગલસ કિંગ્સફોર્ડ. કિંગ્સફોર્ડ બ્રિટિશ ન્યાય વ્યવસ્થાના અધિકારી હતા. ક્રાંતિકારીઓ તેમને કડક સજા આપવા માટે જાણીતા અધિકારી તરીકે જોતા હતા. તેમની બદલી કલકત્તાથી મુઝફ્ફરપુર કરવામાં આવી, પરંતુ સ્થળ બદલાયું, વિરોધની ભાવના બદલાઈ નહીં. કિંગ્સફોર્ડને નિશાન બનાવવાની જવાબદારી બે યુવાનોને સોંપવામાં આવી, ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકી. બંને યુવાનો મુઝફ્ફર પહોંચ્યા. ત્યાં તેઓ કિંગ્સફોર્ડની હિલચાલ પર નજર રાખવા લાગ્યા. વિચાર કરો, એક તરફ બ્રિટિશ સરકારનું મોટું તંત્ર અને બીજી તરફ માત્ર બે યુવાનો. પોતાની ઓળખ છુપાવીને રહેવું, દરેક ક્ષણે જોખમ વચ્ચે જીવવું અને પોતાની જવાબદારી પૂરી કરવાની રાહ જોવી, આ બધું તેમના માટે ખૂબ જ જોખમી હતું. અને પછી આવી 30 એપ્રિલ 1908ની રાત. મુઝફ્ફરપુરમાં કિંગ્સફોર્ડની ગાડી આવવાની રાહ જોવામાં આવતી હતી. ગાડી આવી, ખુદીરામ તથા પ્રફુલ્લ ચાકીએ તેમના પર બોમ્બ ફેંક્યો. પરંતુ ઇતિહાસની આ ઘટના એક દુઃખદ વળાંક લઈ ગઈ. આ ગાડી કિંગ્સફોર્ડની ન હતી. કિંગ્સફોર્ડ બચી ગયા, પરંતુ ગાડીમાં બેઠેલી બે બ્રિટિશ મહિલાઓના મૃત્યુ થયા. આ ઘટના ખૂબ જ દુઃખદ હતી, કારણ કે ક્રાંતિકારીઓનો નિશાનો કિંગ્સફોર્ડ હતો, પરંતુ નિર્દોષ લોકો તેના ભોગ બન્યા. આ ઘટના પછી બ્રિટિશ પોલીસ સક્રિય થઈ ગઈ. ખુદીરામ અને પ્રફુલ્લ ચાકી અલગ અલગ રસ્તે ભાગ્યા. પ્રફુલ્લ ચાકી પોલીસથી ઘેરાઈ ગયા અને તેમણે પોતાનું જીવન ત્યાં જ સમાપ્ત કરી દીધું. ખુદીરામ આગળ વધતા રહ્યા, પરંતુ અંતે તેઓ પોલીસના હાથમાં આવી ગયા. હવે માત્ર 18 વર્ષનો યુવાન બ્રિટિશ સરકારની કસ્ટડીમાં હતો. તેમની સામે કેસ ચાલ્યો. આ કેસ મુઝફ્ફરપુર ષડયંત્ર કેસ તરીકે ઓળખાયો. ખુદીરામ સામે ગંભીર આરોપો મૂકવામાં આવ્યા અને અંતે તેમને મૃત્યુદંડની સજા આપવામાં આવી. જરા એક ક્ષણ માટે આ વાતને ત્યાં જ રોકીને વિચારીએ. માત્ર 18 વર્ષ, એ ઉંમર જ્યારે જીવનની શરૂઆત થાય છે, જ્યારે ભવિષ્યના સપનાઓ હોય છે. પરંતુ ખુદીરામ માટે હવે જીવનનો અંત નક્કી થઈ ચૂક્યો હતો. તેમ છતાં તેમની હિંમત તૂટી નહીં. 11 ઓગસ્ટ 1908 મુઝફ્ફરપુરની જેલ ખુદીરામ બોઝને ફાંસી આપવામાં આવી. ત્યારે તેમની ઉંમર માત્ર 18 વર્ષની હતી. ખુદીરામનું જીવન ખૂબ જ ટૂંકું હતું, પરંતુ તેમની કહાની ખૂબ લાંબી બની ગઈ. તેમનું નામ બંગાળથી આગળ સમગ્ર દેશમાં જાણીતું બન્યું. તેમની શહીદીની વાતો યુવાનો સુધી પહોંચી. તેમના નામે ગીતો લખાયા, સાહિત્ય રચાયું અને તેમની કહાની પેઢી દર પેઢી લોકો સુધી પહોંચતી રહી. ખુદીરામ બોઝની કહાની આપણને એક એવી લાગણી સુધી લઈ જાય છે જ્યાં દેશપ્રેમ માત્ર શબ્દ નથી રહેતો, પરંતુ જીવનનો ભાગ બની જાય છે. મિત્રો, યુવાની માત્ર ઉંમર નહીં, યુવાની એટલે કંઈક નવું કરવાનો ઉત્સાહ, પોતાના સપનાઓને સાચા કરવાની હિંમત, ભૂલમાંથી શીખવાની તૈયારી અને પડીને ફરી ઊભા થવાની શક્તિ. અને એટલે જ દર વર્ષે 12 ઓગસ્ટે ઇન્ટરનેશનલ યુથ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય યુવા દિવસ ઉજવવામાં આવે છે. પણ મિત્રો, એક સવાલથી શરૂઆત કરીએ. આખરે યુવા એટલે કોણ? શું 18 વર્ષનો વ્યક્તિ યુવાન અને 30 વર્ષનો વ્યક્તિ યુવાન નથી? કે પછી યુવાની ઉંમરથી નક્કી નથી થતી? મારા મતે તો યુવાની ઉંમરમાં નહીં, વિચારોમાં હોય છે. જ્યારે માણસ કહે છે હું કંઈક કરી શકું છું, ત્યાંથી યુવાની શરૂ થાય છે. જ્યારે કોઈ સમસ્યા જોઈને આપણે કહીએ
કોઈક તો

અર્શે, તેના બદલે હું કેમ નહીં કરું એવું વિચારીએ, ત્યાંથી સાચી યુવાની શરૂ થાય છે. આજની દુનિયામાં યુવાનો પાસે સૌથી મોટી તાકાત શું છે? તેમની સંખ્યા નહીં, તેમનો વિચાર. આજનો યુવાન ટેકનોલોજી જાણે છે, દુનિયા સાથે કનેક્ટ થઈ શકે છે, નવી સ્કિલ્સ શીખી શકે છે અને નાનકડો વિચાર સોશિયલ મીડિયા દ્વારા લાખો લોકો સુધી પહોંચાડી શકે છે. પરંતુ આ સાથે એક મોટું પડકાર પણ છે. આપણે એવી દુનિયામાં જીવી રહ્યા છીએ જ્યાં સોશિયલ મીડિયા પર કોઈની સક્સેસ જોઈને આપણને લાગે છે કે આપણે પાછળ રહી ગયા. કોઈનો નવો બિઝનેસ શરૂ થાય, કોઈ વિદેશ જાય, કોઈની સારી જોબ મળે, કોઈ પોતાની અચીવમેન્ટ શેર કરે, ત્યારે આપણે પોતાને પૂછીએ છીએ, મારું શું? પરંતુ મિત્રો, યાદ રાખજો, બીજાની જર્ની જોઈને પોતાની સ્પીડ નક્કી કરવી નહીં. દરેક વ્યક્તિનો રસ્તો અલગ છે. કોઈ 21 વર્ષની ઉંમરે સફળ થાય છે, કોઈ 30 પછી, કોઈ 40 પછી. સફળતા માટે કોઈ ફિક્સ્ડ ટાઈમ ટેબલ નથી. આંતરરાષ્ટ્રીય યુવા દિવસ આપણને માત્ર સેલિબ્રેશન કરવા માટે નથી કહેતો. એ આપણને પૂછે છે, તમે તમારી યુવાનીના સમયનો ઉપયોગ શું કરવા માટે કરી રહ્યા છો? મોબાઈલમાં કેટલો સમય પસાર થાય છે અને પોતાના ફ્યુચર માટે કેટલો સમય? રીલ્સ જોવા માટે કેટલો સમય છે અને નવી સ્કિલ્સ શીખવા માટે કેટલો? બીજાની લાઈફ પર કમેન્ટ કરવા માટે સમય છે, પરંતુ પોતાની લાઈફ બદલવા માટે? આ સવાલ થોડો કડવો છે, પણ જરૂરી છે. અને મિત્રો, આ વાતને થોડો વિરામ આપીએ એક એવા ગીત સાથે જે આપણને આગળ વધવાની, સપનાઓ જોવાની અને કંઈક કરવાની પ્રેરણા આપે. ચાલો સાંભળીએ એક એવું ગીત જે કદાચ તમારા અંદરના યુવાનને ફરી એકવાર જાગૃત કરી દેશે.

0: ફરી એકવાર સ્વાગત છે યુવાણીમાં. મિત્રો, યુવાનીની સૌથી સુંદર વાત એ છે કે યુવાન પાસે સપનું હોય છે, પણ સપનું હોવું પૂરતું નથી. સપનાને ડિરેક્શન જોઈએ, ડિરેક્શન સાથે મહેનત જોઈએ, અને મહેનત સાથે પેશન્સ જોઈએ. આજના યુવાનો સામે એજ્યુકેશન, એમ્પ્લોયમેન્ટ, મેન્ટલ પ્રેશર, ક્લાઇમેટ ચેન્જ અને અનેક ચેલેન્જીસ છે, પરંતુ દરેક ચેલેન્જની સાથે એક ઓપોર્ચ્યુનિટી પણ છે. આજે કોઈ ગામડામાં બેઠેલો યુવાન ઓનલાઈન કોર્સ કરી શકે છે, કોઈ પોતાનો સ્મોલ બિઝનેસ શરૂ કરી શકે છે, કોઈ પોતાની ક્રિએટિવિટીથી કોન્ટેન્ટ બનાવી શકે છે, કોઈ સોશિયલ વર્ક કરી શકે છે. એક સ્માર્ટફોન આજે માત્ર એન્ટરટેનમેન્ટનું સાધન નથી, એ એજ્યુકેશનનું સાધન પણ છે, બિઝનેસનું સાધન પણ છે, અને ઓપોર્ચ્યુનિટીનું સાધન પણ છે. ફક્ત પ્રશ્ન એટલો છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ છીએ. મિત્રો, યુવાનો માત્ર પોતાના ફ્યુચર માટે નહીં, સમાજના ફ્યુચર માટે પણ જવાબદાર છે. કોઈ યુવાન બ્લડ ડોનેશન કરે છે, કોઈ વૃક્ષ વાવે છે, કોઈક બાળકને ભણાવે છે. આ બધું પણ યુથ પાવર છે. યુવાની માત્ર કરિયર નહીં, યુવાની એટલે કેરેક્ટર પણ. તમારી ડિગ્રી તમને જોબ અપાવી શકે છે, પરંતુ તમારું કેરેક્ટર તમને લોકોનો વિશ્વાસ અપાવશે. તમારી સ્કિલ તમને પૈસા અપાવી શકે છે, પરંતુ તમારી હ્યુમેનિટી તમને રિસ્પેક્ટ અપાવશે. મિત્રો, દેશનું ફ્યુચર માત્ર પાર્લિયામેન્ટ, ગવર્મેન્ટ અથવા મોટું ઓર્ગેનાઇઝેશન્સમાં નક્કી થતું નથી. દેશનું ફ્યુચર ક્લાસરૂમમાં બેઠેલા વિદ્યાર્થીઓમાં, નવા બિઝનેસના સપના જોતા યુવાનોમાં, રિસર્ચ કરતા વિદ્યાર્થીઓમાં, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર દોડતા ખેલાડીઓમાં અને કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતા દરેક યુવાનોમાં નક્કી થાય છે. યુવાનો જાગે છે ત્યારે દેશ આગળ વધે છે. આ સાથે ઇન્ટરનેશનલ યુથ ડે ની આ વાતને અહીં વિરામ આપીએ. હું છું ખુશી શાહ અને તમે સાંભળી રહ્યા હતા આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્રથી આપનો મનપસંદ કાર્યક્રમ યુવાણી.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં જયા ભારતી.

0: આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. થોડીક ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.
1: અરે સાંભળો છો, ઘર ખર્ચના પૈસા આપો હવે.
2: આ કરિયાણાના 15,000 અને આ શાકભાજીના 2,000
1: અને લાઇટ બિલ ના
2: હવે 0 રૂપિયા તને કઈ રીતે આપું?
1: અરે હા, હું તો સાવ ભૂલી જ ગઈ. હવે તો સોલર પેનલ નખાવી દીધી છે ને, તો પછી જે 4,000 બચ્યા છે એની શોપિંગ થઈ જાય.
3: હા હા પાકો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
4: હર ઘર સૂર્યઘર.
5: બેન, નોકરી મળી ગઈ.
6: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
5: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
6: ખૂબ રાજકુમાર, સેલરીની પહેલા જ ખર્ચા.
5: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
6: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
5: પણ બેન,
6: જો કમાણીનો એક ભાગ હંમેશા બચાવવો. પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
5: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
6: અચ્છા,
7: RBI કહે છે,
8: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
9: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયચા વાંચે છે. મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના છાત્રાલયમાં તબીબ વિદ્યાર્થીના આપઘાત કેસની તપાસ પૂર્ણ. 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રીએ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને સૌથી મોટી જવાબદારી ગણાવી. કેટલાક જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ. આગામી 3 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી. મહેસાણામાં યોજાયેલી આંતર જિલ્લા સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં બનાસકાંઠા અને કચ્છની ટીમ ફાઇનલમાં પહોંચી. સમાચાર વિગતવાર.

0: मुख्यमंत्री भूपेन्द्र पटेले देशवासियों ने हर घर तिरंगा अभियान ने हर दिल तिरंगा जन आंदोलन बनावा आह्वान कर्यु छे। गांधीनगर में ग छ सर्कल थी अक्षरधाम सुधी योजायेली राज्यकक्षा ने तिरंगा यात्रा नो प्रारंभ करावता श्री पटेले कह्युं, भारत ने आजादी माटे स्वतंत्रता सेनानीओए आपेला योगदान नो स्मरण करवा अने विकसित भारत ना निर्माण माटे प्रतिबद्ध थवानी भावना साथे तिरंगा यात्रा नो आयोजन करायु छे।
1: युवा पेढ़ी आजादी ना लड़वैया विशे जाने, तेमना जीवन चरित्रों द्वारा राष्ट्रभक्ति अने राष्ट्र प्रथम नी भावना जन जन में केळवाय तेवो आ तिरंगा यात्रा नो मूल भाव छे। विकास नी राजनीति थी भारत आजे विकसित भारत अने त्रीजी मोटी आर्थिक सत्ता बनवा तरफ तेज गति थी आगळ वधी रह्यु छे। तेमा हर घर तिरंगा अभियान द्वारा अपने नेशन फर्स्ट नी भावना थी जोड़ाई।
0: तो अमदावादमां आवतीकाले योजनारी तिरंगा यात्रा हवे 12 तारीखे योजाशे। साबरकांठामां हर घर तिरंगा अभियान अंतर्गत तमाम प्राथमिक माध्यमिक अने उच्चतर माध्यमिक शाळाओमां विद्यार्थीओ अने शिक्षकोए एक साथे राष्ट्रगीत वंदे मातरमनुं समूह गान कर्युं हतुं, साथे देशना अमर शहीदोने श्रद्धांजलि अर्पण करवामां आवी। तो हिम्मतनगरमां महेतापुरा खाते महाविद्यालय द्वारा तिरंगा यात्रा योजाई गई। ભાવનગરમાં પણ હરઘર તિરંગા અભિયાન હેઠળ સીઆઈએસએફના જવાનોએ રૂવા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી જાળવવામાં મહત્વની ભૂમિકા અંગે માહિતી આપી। સુરતમાં નવી સિવિલ હોસ્પિટલમાં તબીબ વિદ્યાર્થીના આપઘાત કેસમાં વિશેષ તપાસ સમિતિએ 24 કલાકમાં તપાસ પૂર્ણ કરતા 4 સિનિયર ડોક્ટરને સસ્પેન્ડ કરાયા, જ્યારે સંબંધિત વિભાગના વડાને કારણ દર્શક નોટિસ અપાઈ છે। આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની સૂચના બાદ આ મામલે રચાયેલી વિશેષ તપાસ સમિતિના અહેવાલમાં રેગિંગ એટલે કે હેરાનગતિ અને માનસિક ત્રાસની પુષ્ટિ થતાં જવાબદાર તબીબ સામે આ કાર્યવાહી હાથ ધરાઈ। સમિતિએ 80થી વધુ જુનિયર ડોક્ટરના નિવેદન લીધા હતા। આ અંગે શ્રી પાનશેરિયાએ આવી કલંકિત ઘટનાઓમાં સામેલ થનારા કોઈપણ વ્યક્તિ સામે ભવિષ્યમાં પણ સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવાશે તેવી ચેતવણી આપી હતી।
2: હું હજી એક સરકાર તરફથી અને સમાજના એક સામાજિક કાર્યકર્તા તરીકે પણ અને મંત્રી તરીકે હું વિનંતી કરું છું, દરેક દીકરા દીકરીઓ તમને કઈ પણ પ્રશ્ન હોય તો અમને ડાયરેક્ટ એ મોકલજો અથવા તો અમને મળજો, ચોક્કસ તમને ન્યાય મળશે, તમને અન્યાય નહીં થાય।
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે સમગ્ર વિશ્વમાં એશિયાટિક સિંહોનું ઘર માત્ર ગુજરાત છે। સિંહોનું સંરક્ષણ અને સંવર્ધન ગુજરાત ગૌરવની સાથે મોટી જવાબદારી પણ છે। પોરબંદરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં વિશ્વ સિંહ

0: દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત શ્રી પટેલે કહ્યું, 143 વર્ષ પછી બરડા ડુંગર વિસ્તારમાં સિંહોનો પુનઃવસવાટ શરૂ થતાં ગીર બાદ સમુદ્રી વિસ્તારમાં પ્રવાસન સાથે ઇકોસિસ્ટમ મજબૂત બનશે.
1: બરડા વન્ય જીવન અભયારણ્ય કુદરતી રીતે સિંહ હવે પોતાનું ઘર બનાવ્યું. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓનું આકર્ષણ છે. આ સમગ્ર વિસ્તારને વૈકલ્પિક સિંહ આવાસ તરીકે વિકસાવવાની દિશામાં વન વિભાગ દ્વારા મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે. ત્યારે પોરબંદરમાં આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી રાઇટ જોબ એટ રાઇટ પ્લેસ છે. ભવિષ્યમાં ગુજરાતની જૈવ વિવિધતા વધુ સમૃદ્ધ બને તે હેતુથી વાઘ સંરક્ષણ માટે પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભ્યાસ અને સંભાવના ઉપર વન વિભાગ કામ કરે છે તેને અભિનંદન પાઠવું છું.
0: ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં પણ વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. બોટાદમાં સિંહ દિવસની ઉજવણી નિમિત્તે પ્રતિજ્ઞા, રંગોળી, વક્તવ્ય, પોસ્ટર બનાવવા જેવા કાર્યક્રમ યોજાઈ ગયા. કેટલાક જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જોવા મળ્યો. દરમિયાન આગામી 3 દિવસ વીજળીના કડાકા અને ગાજવીજ સાથે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે. તો બનાસકાંઠા, વાવથરાદ, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં આજે ભારે વરસાદ થઈ શકે છે તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું.
2: जो एक लो प्रेशर एरिया था कल नॉर्थ ईस्ट एमपी एडजॉइनिंग एरियाज में था, वो आज नॉर्थ एमपी पे बना हुआ है और इसके साथ ही एक सीयर जो पैटर्न है जो 22 डिग्री नॉर्थ लैटिट्यूड पे बना हुआ है और जो एक मानसून ट्रफ है जो बीकानेर से होते हुए लो प्रेशर एरिया को जा रही है. इन सिस्टम्स को ध्यान में रखते हुए आज के लिए हैवी रेनफॉल की वार्निंग और कल के लिए हैवी रेनफॉल की वार्निंग और आने वाले 3 दिनों के लिए थंडरस्टॉर्म की वार्निंग है.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. ઇન્ફોર્મેશન એન્ડ લાઇબ્રેરી નેટવર્ક ઇન્ફ્લિપનેટ કેન્દ્ર દ્વારા 12 ઓગસ્ટે રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ નિમિત્તે રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં પુસ્તકાલય વિજ્ઞાનના પિતા પ્રોફેસર SR રંગનાથનની 134મી જન્મ જયંતિ નિમિત્તે શરૂ કરાયેલું આ અભિયાન #LoveLibraries #EmbraceKnowledgeનો સંદેશ આપે છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ દેશભરના વિદ્યાર્થીઓ, સંશોધકો, શિક્ષકો, ગ્રંથપાલો અને નાગરિકોને પુસ્તકાલયો તરફ આકર્ષવાનું છે. કચ્છમાં આજે સતત બીજા દિવસે ભૂકંપના આંચકાઓ અનુભવાયા. બપોરે 12:40 વાગે આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 18 કિલોમીટર દૂર નોંધાયું હતું. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.8ની માપવામાં આવી હોવાનું ગાંધીનગરની ભૂકંપ શાસ્ત્રીય સંશોધન સંસ્થા દ્વારા જણાવાયું. બોટાદમાં રાણપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગના 10 સભ્યોની આજે ચૂંટણી યોજાઈ ગઈ. ભાજપના 7, કોંગ્રેસના 4 અને 6 અપક્ષ ઉમેદવાર મેદાનમાં છે, જ્યારે વેપારી પેનલના ભાજપના 3 ઉમેદવારને બિનહરીફ જાહેર કરાયા. હવે આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર કરાશે. મહેસાણાના વડનગરમાં આયોજિત આંતર જિલ્લા સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં બનાસકાંઠા અને કચ્છની ટીમ ફાઇનલમાં પહોંચી છે. સત્તાવાર યાદી મુજબ ગુજરાત રાજ્ય ફૂટબોલ સંગઠન દ્વારા વડનગરમાં યોજાયેલી ઝાયડસ કપ જુનિયર ગર્લ્સ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ સ્પર્ધાની પ્રથમ સેમીફાઇનલમાં બનાસકાંઠાના ખેલાડી રક્ષાબેન ચૌધરીએ ગોલ કરી ટીમને લીડ અપાવી હતી. ત્યારબાદ ટીમે અમદાવાદને પરાજય આપ્યો, જ્યારે બીજી સેમીફાઇનલમાં કચ્છના ખેલાડી નેના બાંભણિયાએ 2 અને આરતી બાવળિયાએ 1 ગોલ કરી સુરતની ટીમને હરાવી હતી. હવે આવતીકાલે કચ્છ અને બનાસકાંઠા વચ્ચે ફાઇનલ મુકાબલો રમાશે. આ સ્પર્ધાથી રાજ્યની રાષ્ટ્રીય ટીમના કેમ્પ માટેના ખેલાડીઓની પસંદગી પણ કરવામાં આવી રહી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં રાજ્યકક્ષાની ત્રિરંગા યાત્રા યોજાઈ. હર ઘર તિરંગા અભિયાનને જન આંદોલન બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું આહવાન. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના છાત્રાલયમાં તબીબ વિદ્યાર્થીના આપઘાત કેસની તપાસ પૂર્ણ. 4 સિનિયર ડોક્ટર સસ્પેન્ડ. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. મુખ્યમંત્રીએ સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને સૌથી મોટી જવાબદારી ગણાવી. કેટલાક જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ. આગામી 3 દિવસ રાજ્યભરમાં વરસાદની આગાહી. અને મહેસાણામાં યોજાયેલી આંતર જિલ્લા સ્તરની ફૂટબોલ સ્પર્ધામાં બનાસકાંઠા અને કચ્છ

ની ટીમ ફાઇનલમાં પહોંચી. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આકાશવાણી રાજકોટ અમદાવાદ વડોદરા અને ભુજ પ્રસ્તુત છે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આજે છે રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા સૌ ભાઈ બહેનોને જાજા કરીને રામ રામ. મિત્રો, આપણું ખૂબ મહત્વનું સાહિત્ય એટલે લોક સાહિત્ય, ભલે એના રચનારનું નામ આપણને ખબર ન હોય, પણ એની અસર કેટલીય સદીઓ સુધી આપણા સમાજ જીવન ઉપર પડતી હોય છે. અને લોક સાહિત્યનો એક ભાગ એટલે આપણી લોક વાર્તાઓ. તો આજે થઈ જાય એક લોક વાર્તા સંત વેલનાથ. સાંભળીએ હરેશદાન સુરુ પાસેથી.

काली कोयल कल कले भैरव करे भबकार, नित नगारा गड़गड़े गिरनारी वेलनाथ। शेरगढ़ नामे जूनागढ़ ताबा नु मूल ग्राहियु गामडू छे। गाम मा जहमत हेंजळियो नामे कणबी रहेतो। हव पटेल मा जहमत पटेल दुबळो खेडू छे, ताणी तुणी पेट गुजारो करे छे। एक दिवस जहमत नी खड़कीए 10-12 वरह नो एक बाळक आवीने उभो रह्यो। बाळके सवाल कर्यो, आता मने हाथी राखशो? केवा छो भाई, कोळी छू आता, માવતર મરી ગયા છે, ઓછ વિનાનો આથડું છું। કોળીના દીકરાની નમણી મુખમુદ્રા ઉપર જહમત પટેલના નેત્રો ઠરવા માંડ્યા। તારું નામ શું છે ભાઈ? વેલિયો। વિચાર કરીને જહમતે ડોકું ધુણાયું। વેલિયા બાપા, મારે ઘરે તો તારો સમાવેશ થાય એવું નથી, મારા વાટકડીના હીરામણમાં બે ઉપર ત્રીજાનું પેટ નહીં ભરાય। જહમતના ઘરમાં ભોળી પટલાણી, એ પ્રભુપરાયણ સ્ત્રીને સંતાન નહોતું। વેલિયા ઉપર એને વાલ વછૂટું, ધણીને કહેવા લાગી, પટેલ ભલે ને રહ્યો છોકરો, એ પણ પોતાના ભાઈ ભેગા બાંધતો આવ્યો હશે ને, અને રોટલો તો એના હાટુ રામ ઉતારશે, બાળકો આપણી ટેલ કર્યા કરશે, વળી આપણે એને દેખીને છોરુંના દોખ વિહરી જાહું। જહમત હમતતો તો કે પટલાણી પોતાના કરતા વધુ શાણી છે, કણબણને પોતે પોતાના ગરીબ ઘરની લક્ષ્મી માનતો તો, એનું વેણ નો ઉથાપતો, એથી વેલિયાને એને રાખી લીધો। પૂછ્યું, એલા ભાઈ વેલા, તારો મુસારો કેટલો માંડું? ભાઈ મુસારો તો તમને ઠીક પડે ઈ માંડજો આતા, પણ મારે એક નીમ છે। વળી નીમ તે છે નું? કે આ મારી માં છે ને, ઈ મને જો રોટલા ઘડીને દેહે ને તો હું ખાય, બીજાના હાથનું રાંધેલું નહીં ખાવ। સાંભળી અને પટલાણી ને એના ઉપર બેવડું હેત ઉપજવા લાગ્યું, કરાર કબૂલ થયો। વળતે દિવસે જહમતના ઘરમાં રામ રીધિ વર્તાવા લાગી। કોળીના દીકરાને પગલે કોઠીમાં હે પુરાણી, ગામના દરબારે જસમતને ઠાંઢાની બળદની જોડ હાતી અને એક હાતીની નવી જમીન ખેડવા દીધી। પટેલ અને એના બાળક બીજે દિવસે જ્યારે બે હાતી હાકી અને ખેતર ખેડવા માટે નીકળ્યા, ત્યારે ગામના પટેલિયા જોઈ રહ્યા, હો આખો દી કામ કરીને વેલો ઘીરે આવે છે, તોય પોતાના આતાના અને માડીના પગ ચાંપ્યા વિના કોઈ દી હૂતો નથી। જહમતની તો ઉપાધિ માત્ર ચાલી ગઈ છે। ઓછા બોલો અને ગરવો કોળી પુત્ર, જોત જોતામાં તો જહમતને પડકે જુવાન જો દીકરા જેવો થઈ પડ્યો છો। પટલાણીને માના વાંજિયા મેણા ભાંગી ગયા અને એક પછી એક હાથ દીકરા ઉતર્યા। જહમત અને પટલાણી આ જાડેરા કુટુંબ માટે વેલાના મંગળ પગલાને જ ગુણ ગાવા લાગ્યા। વાહ વેલો, વાહ વેલો, પેટના હાથ હાથ દીકરા હોય છતાંય વેલા ઉપરનું એનું હેત ઓછું થતું નથી। એક દી હાંજે વેલો વાડીએથી આવ્યો, રોજની માફક કાયમની માફક આવી અને પોતાની માને ગોતવા માંડ્યો, પણ ડોસીમાં આજ દેખાણા નહીં, વણ બોલ્યો વેડો।

વેલો છે એ માડીને શોધવા મીડો છે, ગોતવા મીડો છે, વાળું વેળા થઈ ગઈ છે. છોકરાએ કહ્યું કે વેલા ભાઈ હાલને રોટલા પીરહા છે, માં ક્યાં છે? વેલાએ પૂછ્યું, માં તો બહાર ગયા છે, હાલો ખાઈ લઈ. ના, હું તો માડી વિનાનો ખાવાનો નથી. વેલાએ જ્યારે હઠ લીધી ત્યારે પછી પટેલથી રહેવાનું નહીં, માડી માડી કરીમાં છાનો માનો ખાઈ લે બાપ, જો રહ્યા તારી માડી, એમ કહી અને કાંડું જાલી અને વેલાને બીજા ઓરડામાં લઈ જઈને ડોહીનું મળદું બતાવ્યું. જો આ તારી માડી નું ખોળિયું પડ્યું છે, હવારે એને ફૂંકી દેશું અને એમાં તારી માડી ન મળે. માડીને શું થયું બાપા? કે છાણાના મોઢવામાંથી હરબ દેશો. ના ના, મને જમાડ્યા વિના માડી જાય નહીં, મારું નીમ ભંગાવે નહીં, એમ કહી અને વેલો નીચે નમ્યો, માને ગળે બાજી પડ્યો, માં માં મારે રોટલા ખાવા છે, મને રોટલા દો, હું ભૂખો છું. બાળકની ઈચ્છા શક્તિ થી એમ કહેવાય છે કે ડોશી માનું ઝેર છે ઉતરી ગયું અને માં છે બેઠા થયા. એલા જહમત, કોઈ આવીને એક દી કીધું, કા શું છે? આ તારો સાથી છે ને, એ તો તારું દિવાળું કઢાવશે હો, અને કેટલોક પેધાડવો છે એને, ગમે એમ તો એ તો નાનો માણસ છે ને, એના તો હાડકા હવે હરામ ના થવા માંડ્યા છે, પણ છે હું. એ જરા ખેતરે જઈને જોતો કરો, વિશ્વાસે તારા બારે વાણ ડૂબી જવાના છે. અહીંથી ધડસા જેવા રોટલા બાંધી હાથીઓ હુડવા જાય છે, પણ યા તો હોશી કે ટાઢી ભંભલી મેલીન ખીજડીને છાંયે આખો દી ઊંઘી રહે છે. આ વૈશાખ ઉતરવા આવ્યો તોય હાથીઓ હજી હુડાણી નથી. જહમતને તો વેલા ઉપર ઘણી બધી એમ કહેવાય છે કે આશાઓ હતી, આસ્થા હતી. વેલો કોઈ દી દિલ દગડાય કરે નહીં, એના કામમાં પોણા હોળાની ન હોય, છતાંય 15 વર્ષે જહમતનો વિશ્વાસ ડગી ગયો. વૈશાખને ધોમ બપોરે એમ કહેવાય છે કે કોચવા તે મને જઈ દોડ્યો હિમાડાને ખેતરે. એના અંતરમાં એમ થયું કે હમણાં જો વેલો ઊંઘતો હોય, ખૂતો હોય તો પાટું મારી અને જગાડું, અને મુશારાની કોરીઓ એની છે એ એને દેવી નથી. ખેતરને સેઢે જઈ અને જહમતે જોયું, પણ આભો બની ગયો, મીણનું પૂતળું જેમ હોય એમ ઊભો રહી અને હાચો હાચ ખીજડીને સાઈડે પાણી ભરીને શીતળ ભંભલી ઓસી કે એમ કહેવાય છે કે માથું ટેકવી. વેલો ભર નીંદરમાં હૂતો છે, પણ ખેતર રેઢું નથી, કોદાળી એકલી એકલી ખોદી રહી છે. એકલી કોદાળી એની મેળે ઉછળી ઉછળી અને હાથી હુડી રહી છે. ખેતર ગાદલા જેવું બની ગયું છે. આ હું કહું, કોદાળી પોતાની મેળે ખોદે છે દેખી, અને જહમત આભો બની ગયો, સજ્જડ બની ગયો. આ વેલો કોળીનો દીકરો નહીં, કોક જોગી લાગે છે. મેં આજ એને માટે મનમાં બુરો વિચાર કર્યો, ખોટો વિચાર કર્યો. વેલો જાગી ગયો, આતાને એને ઉભેલો જોયો, વેલો સમજી ગયો, દોડી અને જહમત ના એમ કહેવાય છે જહમતે વેલાના પગમાં પડવા માંડી ગયો. અને વેલા એ માતા આતાના એમ કહેવાય છે કે હાથ જાલી લીધા. જહમત બોલ્યો, મને માફી આપો, મેં તમારી પાસે મજૂરીના કામ કરાવ્યા, તમને મેં ન ઓળખા. આતા, મને મજૂરી મીઠી લાગતી હતી, આઈ મારી તપસ્યા ચાલતી હતી, મને દીકરો થઈને રહેવા દીધો હોત તો ઠીક હતું, પણ આજ તમારી નજરે એ ઉઘડી ગઈ છે, હવે મારે વસ્તીમાં રહેવું ઘટે નહીં, મારો મુસારો ચૂકવી દો. જહમત બહુ કર ગયો, પણ જોગી ન માયનો. જાતા જાતા એટલું કહેતો ગયો, આતા માગી લ્યો, તમે મને બહુ રાખ્યો છે, તમે મને દીકરા કરતા વાલ આપ્યો છે, આજ મારી પાસેથી માગી લ્યો, હું વેલો બાવો તમને વચન આપું છું, જે માગશો એ આપવા માટે હું બંધાણો છું. હું માગું તમારી દુવા બાપ, કે જાવ આતા, મારો કોલ છે તમારા હેંજળિયા કુળનો, કોઈ પણ જણ મારા મરતુક પછી ગિરનાર ઉપર આવીને હાથ વીરડીએ આવી અને શિવરાતને દી તંબુરામાં ભજન બોલશે ને, તો વીરડીઓમાં પાણી રૂપે આવીને તમને મળીશ, વરહ કેવું થાહે એનો વર્તારો કહી તમને. મુસારાની કોરીઓ ગામના છોકરાને વેચતો વેચતો બાળ જોગી શેરગઢથી નીકળી અને ગિરનારમાં ઉતરી ગયો. 12 વરહ લગી એને ગિરનારની પરિક્રમા દીધી, કંદમૂળ અને ફળફૂળ હાર્યો ગા, પછી એ પણ તજી દીધા અને ટૂંકે ટૂંકે ગુફાએ ગુફાએ વેલા બાવાએ ઉતારા કર્યા. 12 વર્ષની તપસ્યા પૂરી થઈ અને ગિરનારની તળેટીમાં ભવેહર આવી અને એક દાતણ રોપ્યું. દાતણની ચીર કરીને જમીનમાં રોપી, એ રોપામાંથી વડલો ફાયલો અને વડલાની લેલુમ ઘટા પથરાઈ ગઈ છે. આજ પણ વેલા વડને નામે ઓળખાય છે.
તપસ્વી વેલાને કઈ કઈ સિદ્ધિઓ વરવા લાગી છે, કુદરતના નિયમો ની ઉપર એને કાબુ મેળવી લીધો છે, એના મુખમાંથી જ્ઞાનવાણી વહેતી થઈ છે, પોતાના કોઈ એમ કહેવાય છે કે વાઘનાથ નામના ગુરુના નામે ભજન મળ્યો છે ગાવા. એમાં એક દી ડેડરવા ગામ જૂનાગઢની બાજુમાં અને ગામમાં એક માણસ આવીને પૂછ્યું, અરે ભાઈ આ ગામમાં કોઈ રાતવાસો રાખે હું ખોરડું દેખાડશો, ક્યાં રહેવું? કે રહેવું તો આરબ ટીમડીએ, જાતનો કુંભાર છું, ગામે ગામ પળાસવે વેલા બાપુ પા હામે ગામ પળાસવા વેલા બાપુ પાસે જવું તું, તા તો આયા સીમાડે દી આથમી ગયો. હા ભગત છો ને? હારું ભગત, હાલા જાઓ રામ ઢાંગણ ને ઘેર, ત્યાં તમને ઉતારવાનું ઠીક પડશે, ઉતરવાનું ઠીક પડશે. ડેડરવા ગામના ફાટી ગયેલા આદમીઓએ પૂંજા નામના કુંભાર ભગતની મસ્કરી કરવા માટે ક્રૂરમાં ક્રૂર એવા શિકારી રામ ઢાંગણનું ખોરડું બતાવ્યું છે. જય અને ભગતે જોયું, પણ તા તો અહીંયા ડાકલાની જમાવટ છે, કારણ કે રામ ઢાંગણનો એકનો એક દીકરો છે એ ફાટી પડ્યો છે, બેહોશ થઈ ગયો છે, બેભાન અવસ્થામાં પડ્યો છે, અને અંધશ્રદ્ધામાં લપેટાયેલો આ રામ ઢાંગણ નામનો શિકારી છે. એમ કહેવાય છે કે પોતાના દીકરાને હાજો કરવા માટે કંઈક એવા ન કરવાના નિવેદ કરી રહ્યો છે, અને એવે ટાણે આ ભગતે આવી અને એમ કહેવાય છે કે ઉતારો કર્યો છે, ઉતારો માગ્યો, પણ એનામાં જાગી જવાની સંભાવના હતી એટલે રામ ઢાંગણે આ ભગતને એમ કહેવાય છે કે ઉતારો આપ્યો છે. અને એમાં કુંભાર ભગતે કીધું, ભાઈ તારા એક દીકરાને બચાવવા માટે, એને હાજો કરવા માટે આ તું કંઈક પશુઓની હત્યા કરી રહ્યો છો, પાપ લાગશે હો, એક ભાવ છૂટીશ નહીં. કે તો હું કરું? કે લે આ કંઠી બાંધી લે, હે કે આ કંઠી બાંધી લે, અને પછી જો તારો દીકરો હાજો થઈ જાય, એ કંઠી કે આ કંઠી કોની છે? કે આ કંઠી તો વેલનાથની કંઠી છે, વેલનાથની કંઠી બાંધ્યા પછી જોજે હો ભાઈ, કઈ ખોટું થઈ જાય નહીં, તારો શિકાર મૂકી દે, આજથી પાણી મૂક, હું વ્યસન મૂકી દઉં છું, હું શિકાર મૂકી દઉં છું, તારો દીકરો હાજો થઈ જાય. પ્રતિજ્ઞા લીધી, દીકરો બેઠો થઈ ગયો છે, પછી તો રામ છે એ ભક્ત બની ગયો છે. પણ એમાં એક દી પોતાની ઘરવાળી આવીને કીધું કે હે રામડા, જો તો ખરો, એવું એક કાળિયાર આવ્યું છે, ગામમાં આથડી રહ્યું છે, ગામની સીમમાં આથડી રહ્યું છે, આજ એક બંદૂકનો ભડાકો કર, આજ એક શિકાર કરી લે. ગામના માણસો આવ્યા, માંસભક્ષી માણસો આવ્યા, કોઈએ કીધું ભાઈ જાને એક આજ હણકાને મારી નાખને, કાળિયારને મારી નાખને, કે ના ના મેં કંઠી બાંધી છે, મારાથી કાળિયારને ન મરાય. અને બહુ બધાએ કીધું ને ત્યારે હાથમાં બંદૂક લઈ, જામગરી લઈ, કાળિયારની માથે ભડાકો કર્યો. એ કાળિયારની માથે ભડાકો કર્યો એવે ઠાણે એમ કહેવાય છે કે એ કાળિયાર નીકળી ગયું છે, એક ભડાકો, બે ભડાકો, ત્રણ, નવ નવ ગોળીઓથી કાળિયારને વીંધી નાખ્યું, છતાંય વયું ગયું. રામડો ઘેરે આવ્યો છે, બીજે દિવસે આવીને કોઈ સમાચાર આપ્યા કે વેલા બાપુ બોલાવે છે, હે કે વેલા બાપુ બોલાવે છે, કે હા. અને વેલનાથ ની પાસે જઈ અને રામડો ઉભો રહ્યો, રામડો જ્યાં ઉભો રહ્યો ને તો નવ નવ ગોળીઓ જે કાળિયાર ને મારી હતી એ વેલા બાવાએ બતાવી, જો ભાઈ તે પ્રતિજ્ઞા લીધી હતી કે હું શિકાર નહીં કરું, ના નવ નવ ગોળીઓ જોતો ખરો, મારું શરીર છલ્લી કરી નાખું. અને ગુરુએ એમ કીધું કે મને ત્યાં ગોળીઓ મારી કાળિયાર ને, એક એક નિર્દોષ પ્રાણી ને નહીં, મને ગોળીઓ મારી છે, જોઈ લે આ ગોળીઓ. પણ તા તો રામડો છે એ ધ્રુજવા મંડી ગયો કે હવે હું કરું, જે કયો એ પ્રાયશ્ચિત કરું, કે નહીં વયો જા અહીંથી નીકળી જા, ના ના હું જવાનો નથી, કે વયો જા મારી ઘેરેથી, નકર હમણાં ઠાર મારી નાખીશ, એલા છે કોઈ આ રામડાને મારો, મારીને બહાર કાઢો. રામડો છે એ ભક્તિના રંગે રંગાવા મંડી ગયો છે, પણ વેલા બાવા હાથમાં છરી લઈ રામડાને બીવડાવવા માટે, એની પરીક્ષા કરવા માટે રામડાની છાતી ઉપર બેસી ગયા છે, છતાંય રામડો છે એ જવા માટે તૈયાર થતો નથી, કારણ કે ધીરે ધીરે ધીરે ધીરે ધીરે હૃદયનું પરિવર્તન થવા માંડ્યું છે, પ્રાયશ્ચિતનો પોકાર થવા માંડ્યો છે. એક પછી એક રામડો છે એ ભજન ગાવા માંડ્યો છે, ભજનની હરવાળી ઉપડી, જા છો કે મારું એમ કરીને બીજી થપાટ મારી, પણ તા તો રામડાએ બીજું ભજન ઉપાડ્યું, જા છો કે મારું. એ જેમ જેમ વેલનાથ મારતા જાય એમ એમ રામડો છે
એ ભજન ગાવા માંડ્યો એમ એમ રામડો છે એ સંતવાણી બોલવા માંડ્યો, હૃદય પીગળવા માંડ્યું. અને પછી વેલનાથ ચરણે બોલ્યો રામૈયો, એમ જે કીધું ને વેલનાથે કીધું કે હા વેલનાથ ચરણે શું છે ભાઈ તારી ઈચ્છા, કે મારે તો આપને શરણે રહેવું છે. અને શરણે એમ કહેવાય છે કે રામૈયાને રાખો એવો વેલનાથ. એમાં એમ કહેવાય છે ગિરનારના શિખરોમાં, ગિરનારની ગિરિમાળાઓમાં કોઈ સાધુએ શબ્દ સાંભળ્યો, જય વેલનાથ જય વેલનાથ. જોગીઓની જમાત જય વેલનાથ શબ્દના હલેક સાંભળી અને ઉકળાઈ ઉઠી. બોલનારને જાયલો, પૂછ્યું આ ગરવાની ટૂંક ઉપર કોનો જય જય ગાવો છો, કે ગિરનારી વેલનાથનો? વેલનાથ વળી કોણ? કે નવનાથમાં દસમો ક્યારે ઉમેરાણો? કોળીનો દેહ છે, ઘર સંસારી રૂપે જૂનાગઢને કાળવે દરવાજે વેલનાથ વસે છે. કોળીનો દેહ ઘર સંસારી વસ્તીમાં વાસ, આટલું સાંભળી અને ગુરુદત્તના શિખરો ઉપર જે જે સાધુઓ મંડળી હતી એ બધાય મંડા કેવા જાઓ, એની પરીક્ષા કરો. નાથનો દાવો જૂઠો હોય તો ચીપિયા લગાવી લગાવી ને અહીંયા હાજર કરો. જમદૂત જેવા એમ કહેવાય છે કે કઈક ખાખીઓ છૂટા અને કાળવે દરવાજે હોનરખ નદીને કિનારે વેલો બાહો ઘર બારી વસે છે, ઘર બારી વેશમાં વસે છે. ઘરમાં બે સ્ત્રીઓ છે, સંસારીનો ધર્મ સાચવીને રહે છે, જળમાં પોઈણા જેવું નિર્લેપ જીવતર જીવે છે. ખાખીઓએ જઈ અને ધમકી દીધી, હે વેલનાથ ઓરતોને ભોગવનાર તું નવનાથની કોટીએ કેદી પહોંચી ગયો, તું તો દુનિયાને છેતરનારો ઢોંગી ધૂતારો. અરે ભાઈ વેલો બોલો કે બાપા હું કાંઈ નથી જાણતો, હું તો નાથે નથી, નાથના પગની રોજ માત્ર છું. હું મારાથી થાય એટલી પ્રભુની ટેલ કરું છું, એની ભક્તિ કરું છું, એની સેવા કરું છું. મને સંતાપોમાં કે નહીં તું ઢોંગી છો, હાલ તને ગિરનારની જમાયત બોલાવે છે. વેલો હાલ્યો છે, આગળ ઓછાયા હરખી બે અર્ધાંગનાઓ હાલી. એમ કહેવાય છે જમાયત વેલાને ચીપિયાઓ મારે છે, અને બે સ્ત્રીઓ છે એ આડા પડી પડી ચીપિયાના ઘા ઝીલે છે. ગિરનારને દરવાજે એક વાણિયાના જુવાન પુત્રના એમ કહેવાય છે કે બેભાન અવસ્થામાં હતો, એને હાજો કર્યો, એને હજીવન કર્યો. વેલા બાવાએ એના ખોળિયામાં જીવ આણ્યો અને પછી પોતાને વસ્તી સંતાપશે, કાયમ આવીને માણા પગે લાગશે, મારા નામનો જય જયકાર થાહે, કોકની મને અહંકાર આવી જાહે, એવું વેલા બાવાને લાગવા માંડ્યું. અને એવે ટાણે એમ કહેવાય છે કે મારી મસ્તીમાં ભંગ ન પડે એટલા માટે ભાગવા માંડી ગયા છે, નીકળવા માંડી ગયા છે. પોતે આગળ છે, ખડાંગ ખડાંગ ખડાંગ ચાખડીયું ખણકે જાય છે. પાછળ બે અર્ધાંગનાઓ છે, ચીપિયા વાળાઓ માથે ઘા મારતા આવે છે. અને એમાં દોટા દોટ થઈ રહી છે. જગત પોતાને આમ કાયમને માટે સંતાપે, એના કરતા જમીનમાં હમાઈ જાવું એને પસંદ કર્યું. દોડી અને એને ગિરનારના શિખરની દિશા હાંધી, ભૈરવ જપની ઊંચી ભયંકર એમ કહેવાય છે કે ટૂંક પાહે એને માટે ધરતી માએ માર્ગ આપ્યો અને પોતે એમાં જીવતા હમાઈ ગયા. પાછળ મિનલમાં પણ ઉતરી ગયા, આરે શિલામાં થિલાનું ઢાંકણું દેખાઈ ગયું, ગુફામાં ઉતરી ગયા, બાર જસોમાં એકલા રહી ગયા. પોતાના નાથને ગોતવા માટે બાવાજી ક્યાં છો, બાવાજી ક્યાં હતાણા છો, એવો પોકાર પોતાના સ્વામીને માટે એમ કહેવાય છે કે જસોમાં પાડ પાડવા માંડ્યા. એવે વખતે શિલાની તિરાડમાંથી એમ કહેવાય છે કે મીણલમાંનો ચૂંદડીનો છેડો એને દીઠો અને શિલા ઉપર બેહી અને એને ભજન ઉપાડ્યું. ઈ વખતે શિલા પાછી ઉઘડી. વાત એમ કે છે કે શિલા ઉઘડી, સતી અંદર હમાણા, રાત પડી, અધરાત ભાંગી, કે છે કે વેલનાથ નીકળા, સન્મુખ જ ભૈરવ જપ, આ વળતું સીધું એમ કહેવાય છે શિખર છે અને ઉપર ગેબના ટમટમતા તારલા છે અને સીધા શિખર પર બાવોજી એમ ને એમ ચડ્યા છે. ભાંગતી અબોલ રાતે ખડાંગ ખડાંગ ખડાંગ એમ બાવાજીની ખડાવો છે, ચાખડીઓ બોલતી જાય છે અને ચીકણા ગારામાં પગલા પડે એમ કાળમીન પથ્થરોમાં ખડાઓના ચાખડીઓના ડગલા પડતા ગયા છે. એવી તો એની એમ કહેવાય છે કે લોક કલ્પના છે. જોગીરાજ ભૈરવની ટૂંક ઉપર દર્શાણો, કેવો દર્શાણો, એના તો કેટલાક ભજનો છે. આજ પણ આ વેલા બાવાનો પરિવાર છે,
વેલા બાવાની સમાધિ છે એ વડિયા તાબાનું ખડખડ ગામ છે અને ખડખડમાં

એનો પરિવાર, એનો વારસો આજ પણ એમ કહેવાય છે કે કમલનાથ નામે અહીંયા મહંત બિરાજમાન છે. ત્રણેયનો એક સ્વભાવ તારે તો પછી એને નિભાડે ન નડે. મોટી જાળું માનભા સંત છે એ બીજાને તારે છે. પોતાનો મનખો તો સુધારે પણ બીજાને તારવા માટે આવી જાય છે. એવા જે સંતો છે એવા એ વેલનાથ, અને ઈ વેલનાથ ના કંઈક પરચા છે. પણ એ વેલનાથ ના ભજન જયારે ગવાતા હોય, આજ પણ ભવેહરમાં જઈ, શિવરાત્રીના મેળામાં જઈ, એટલે કંઈક ભજનો છે એ વેલાના રાવટીઓમાં ગુંજતા હોય છે. એવા

ਪਾ ਅਨ ਸੋਇੰਦਰਾ ਸੰਵਾਡਲੋ ਬਿਰਾਜੇ। ਆਜ ਪਣ ભવનાથમાં દાતણની ચીર વાવેલો વડલો છે ઈ મોજુદ છે સોઈ।

મારી અને જે હેંજળિયા પરિવારને વચન દીધું એ હાથ વીડાયા મોજુદ છે. એ હાથે વીડે કોઈ હેંજળિયા પરિવારનો માણા જ્યારે જાતો તો આજ પણ એવો કોઈ સતીઓ માણા જઈ હાથમાં રામ સાગર લઈ અને રામ સાગરને રણકારે ભજન જો ગાય. ગોમાખી ગંગા ને ઓલા ભીમ કુંડ ભરિયા બાવા, ગોમુખી ગંગા ને ભીમ કુંડ ભરિયા

વાઘનાથના ચરણે વેલનાથ બોલે એમ વાઘનાથના શિષ્ય આ વેલનાથ અને એની આજ પણ એમ કહેવાય છે ખડખડમાં હમાયત છે. આવા સંત જે સંત પ્રથમ ભક્તિ સંતાન કર સંગા દૂસરી રતિ મમ કથા પ્રસંગા. રામાયણમાં ગોસ્વામીજીએ એમ કહેવાય છે કે સબરીને જ્યારે ભગવાન રામ છે એ પોતાના નવધા ભક્તિની વાત સમજાવે છે ત્યારે સંગની વાત કરે છે, કારણ કે સંગ વિના માણસનું પરિવર્તન કોઈ દી ન થાય. રામ ઢાંગણ જેવો શિકારી એનું પરિવર્તન થઈ જવાનું કારણ એ છે કે એવા એક મહાન જોગી જોગંદરને ખોળે જઈ અને એને પોતાનું એમ કહેવાય છે કે આખું હોપી દીધું એટલા માટે એનું પરિવર્તન થયું. અને આ સંત પોતાના એમ કહેવાય છે કે પરિવારમાં જન્મે છતાંય જગતનું કલ્યાણ લોકોનું કલ્યાણ જે કરતા હોય એવા સંતોના કંઈક માયતમ કંઈક ચરિત્રો મેઘાણીભાઈ જેવા રાષ્ટ્રીય શાયરે એમ કહેવાય છે કે પોતાના 100 થી સંતોમાં લખ્યા છે. અને ગામડે ગામડેથી આ બધા ઇતિહાસને ભેગા કરી અને મેઘાણીએ લોકોની સામે કોઈ હાદા લોક જીવનના જે માણા હોય કોઈ મોટો માણા ન હોય પણ ગરદણી માણા હોય અને એની જે વાત છે એની જીવનની કથા જે છે એના જીવનમાં ઘટેલી જે ઘટનાઓ છે ને એ મેઘાણે લખી છે. એટલે વેલનાથ જેવો બાવો વેલનાથ જેવો જોગી અને એ જોગીએ કંઈક ને તાર્યા, કારણ કે આ જો જગતમાં કોઈ તરવા માટેનું તૂંબડું હોય તો એ ગુરુ છે, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, કારણ કે ગુરુ વિના જગતમાં કોઈ તરી શકતું નથી. એવો સંતનો જે સ્વભાવ છે એવો કે જનેતાની ગોદના જેવો એક કડીમાં કવિએ લખ્યું છે રાવત ભગતે, એ જી સંતોનો સ્વભાવ છે.

अरे आग। ओ एक डगलू।

જગસાત, જનેતા કરતા માં કરતાય સંત એક ડગલું આગળ હાલે છે. કારણ કે માં છે ઈ તો પોતાના બાળકને મોહની મીઠી નીંદરમાં હુલાવવાના પ્રયત્ન કરે છે, પણ સંત જગાડે માત સુવડાવે ને સંત જગાડે ઈ તો ભેળવી દે ભગવંત સંતોનો

સંત વેલનાથની લોકવાર્તા કરી રહ્યા હતા હરેશદાન સુરુ. અને હવે કાર્યક્રમ પૂરો કરવાની આપો અનુમતિ. રામ રામ રામ રામ.

હતું ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેનું પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આજે હતું રાજકોટ કેન્દ્રનું પ્રદાન.

નમસ્કાર, આકાશવાણી સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્યસભાની મંજૂરી સાથે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક સંસદમાં પસાર. લોકસભાએ ન્યાયપંચ સુધારા વિધેયક પસાર કર્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું, સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સહિતના મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા માટે તૈયાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હર ઘર તિરંગા અભિયાનને દેશની સામૂહિક શક્તિનું પ્રતિબિંબ ગણાવ્યું અને અમેરિકાની નાકાબંધી સામે હોર્મુઝ સમુદ્રધુની ફરી ખોલવા ઇરાનનો ઇનકાર. સમાચાર વિગતવાર. સંસદે આજે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે અને રાજ્યસભાએ ચર્ચા કર્યા પછી તેને લોકસભામાં પરત કર્યું છે. લોકસભા પહેલા જ વિધેયક પાસ કરી ચૂકી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વિધેયક રજૂ કર્યું હતું. આ વિધેયક ચૂકવણી અને સમાધાન પ્રણાલી અધિનિયમ 2007, આવકવેરા અધિનિયમ 2025 અને નાણાં અધિનિયમ 2026માં સુધારો

0: સુધારો કરશે. આ વિધેયક આવકવેરા સુધારા વટહુકમ 2026 ને પણ બદલશે, જે આ વર્ષે 5 જૂને બહાર પાડવામાં આવ્યું હતું. આ વિધેયક વિદેશી સંસ્થાકીય રોકાણકારો અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સને સરકારી જામીનગીરીમાં રોકાણ પર મળેલા વ્યાજ પર આવકવેરો ચૂકવવાથી મુક્તિ આપે છે. આ મુક્તિ આ વર્ષે 1 એપ્રિલના રોજ અથવા તે પછી થતી આવક પર લાગુ થશે. લોકસભાએ ન્યાયપંચ સુધારા વિધેયક 2026 પસાર કરી દીધું છે. વિપક્ષના હોબાળા વચ્ચે કાયદા અને ન્યાય રાજ્યમંત્રી અર્જુન રામ મેઘવાલે ન્યાયપંચ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. આ વિધેયકનો ઉદ્દેશ કાર્યક્ષમતામાં સુધારો, સ્વતંત્રતા, પારદર્શિતા અને લાયકાતમાં એકરૂપતા, વિવિધ ન્યાયપંચના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક તેમજ ન્યાયપંચના વહીવટ અને કામગીરીમાં સુધારો કરવાનો છે. તેમાં રાષ્ટ્રીય ન્યાયપંચ આયોગની સ્થાપના કરવાનો પણ પ્રસ્તાવ છે. શ્રી મેઘવાલે જણાવ્યું હતું કે ટ્રિબ્યુનલનો હેતુ અદાલતોને બદલવાનો નથી, પરંતુ આધુનિક શાસનમાં પૂરક સંસ્થાઓ તરીકે કાર્ય કરવાનો છે. જોકે વિપક્ષના હોબાળા વચ્ચે આ વિધેયક ચર્ચા વિના પસાર થયું હતું. પ્રમુખ અધિકારી જગદીપ પાલકે વારંવાર વિરોધ કરી રહેલા સભ્યોને તેમની જગ્યાએ પાછા ફરવા અને ગૃહને કાર્યરત થવા દેવા વિનંતી કરી હતી. હોબાળો યથાવત રહેતા અધ્યક્ષે ગૃહની કાર્યવાહી આવતીકાલે 11 વાગ્યા સુધી સ્થગિત કરી. અગાઉ જ્યારે ગૃહ પ્રથમવાર મુલતવી રહ્યું પછી બપોરે 12 વાગે મળ્યું ત્યારે કોલસા અને ખાણ મંત્રી જી કિશન રેડ્ડીએ ખાણ અને ખનિજ વિકાસ નિયમન સુધારા વિધેયક રજૂ કર્યું. ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કેરળ નામમાં ફેરફાર વિધેયક 2026 રજૂ કર્યું, જ્યારે સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલે રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમ સુધારા વિધેયક 2026 રજૂ કર્યું. રાજ્યસભાની મંજૂરી સાથે આજે બેંકના ચોપડાના પુરાવા અંગેનું વિધેયક 2026 સંસદમાંથી પસાર થયું છે. લોકસભાએ આ વિધેયક પહેલાથી જ પસાર કરી દીધું છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે આ વિધેયક રજૂ કર્યું, જેનો ઉદ્દેશ વર્તમાન બેન્કિંગ પ્રણાલીની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે કાનૂની માળખાને આધુનિક બનાવવાનો છે. આ વિધેયક બેન્કર્સ બુક્સના સંદર્ભમાં પુરાવા સંબંધિત કાયદો પ્રદાન કરવાનો અને તેને સમકાલીન ડિજિટલ બેન્કિંગ પ્રથાઓ સાથે એકરૂપ બનાવવાનો છે. એમાં એવી પણ જોગવાઈ છે કે બેન્કના ચોપડાનું ઇલેક્ટ્રોનિક અથવા ડિજિટલ રેકોર્ડ પુરાવા તરીકે સ્વીકાર્ય, માન્ય અને કાયદેસર રીતે લાગુ કરી શકાય છે. વિધેયક પરની ચર્ચાનો જવાબ આપતા નાણામંત્રીએ જણાવ્યું હતું કે આ વિધેયક ખૂબ જ સુધારાવાદી પગલું છે, જે દેશને ઝડપી ગતિએ આગળ વધવામાં મદદ કરશે. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર તાજેતરના વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અને સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં વિગતવાર ચર્ચા કરવા માટે તૈયાર છે. ગૃહમંત્રી અમિત શાહ દરેક મુદ્દા પર જવાબ આપવા તૈયાર હોવાની ખાતરી આપતા શ્રી રિજિજુએ જણાવ્યું કે નાગરિકોને હકીકતો જાણવાનો અધિકાર છે. તેમણે વિપક્ષને ફ્લોર પર વ્યવસ્થા જાળવવા અને કાર્યવાહીમાં વધુ અવરોધ ન લાવવા વિનંતી કરી.
1: छात्र आंदोलन पर स्टूडेंट्स के लिए, युवाओं के लिए पूरा डिटेल में चर्चा दिल्ली में और देश भर में जो भी छात्र से संबंधित अभी जो भी आंदोलन चल रहे हैं उसका चर्चा हो सकते हैं. मेरा अनुरोध है कांग्रेस पार्टी और विपक्ष के साथियों को कि जब छात्र आंदोलन को लेकर के सरकार चर्चा के लिए तैयार है तो आप बिल्कुल चर्चा के दौरान हंगामा नहीं करेंगे और गृह मंत्री जी का सरकार का जवाब पूर्ण रूप से पूरी तरह से सुनेंगे शांति से, ये भी आप विश्वास दिलाना पड़ेगा.
0: પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપીએ માહિતી આપી છે કે સરકારે પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણ 20% થી વધુ વધારવાનો કોઈ નિર્ણય લીધો નથી. રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શ્રી ગોપીએ જણાવ્યું હતું કે ઉચ્ચ ઇથેનોલ મિશ્રણ અંગે ભવિષ્યમાં કોઈપણ નિર્ણય વિગતવાર વૈજ્ઞાનિક અને તકનીકી અભ્યાસ અને ઓટોમોબાઈલ ઉત્પાદકો અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સહિત તમામ સંબંધિત હિસ્સેદારો સાથે પરામર્શ પછી જ લેવામાં આવશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે ગૃહના સુચારુ સંચાલનમાં સહયોગ આપવા માટે ફ્લોર નેતાઓને વ્યક્તિગત અપીલ કરી હતી. સંસદ ભવનમાં યોજાયેલી કામકાજ સલાહકાર સમિતિની બેઠક દરમિયાન શ્રી બિરલાએ ગૃહમાં ગતિરોધ પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ફ્લોર નેતાઓને ગૃહને પ્રશ્નકાળ શરૂ કરવા અને મુખ્ય વિધેયકો પર ચર્ચામાં ભાગ લેવા માટે કાર્યરત રહેવા પણ વિનંતી કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન એ દેશની સામૂહિક શક્તિનું પ્રતિબિંબ છે, જે નાગરિકોને વિકસિત ભારત બનાવવાના પ્રયાસમાં જોડે છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે આ વર્ષે વંદે માતરમની 150મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલું આ અભિયાન દરેક દેશભક્ત માટે આ પ્રસંગને વધુ હૃદયસ્પર્શી બનાવે છે. શ્રી શાહે નાગરિકોને તિરંગા યાત્રાઓ, તિરંગા રેલીઓ અને વંદે માતરમ

0: સામૂહિક ગાન દ્વારા ઝુંબેશમાં ભાગ લેવા, ઉજવણી કરવા, તિરંગા લહેરાવવા અને હરઘરતિરંગા.com પર સેલ્ફી અપલોડ કરવા અપીલ કરી. જમ્મુ કાશ્મીરમાં હરઘર તિરંગા અભિયાનના ભાગરૂપે તમામ જિલ્લાઓમાં તિરંગા યાત્રા અને દેશભક્તિના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. આ અભિયાનમાં સમાજના વિવિધ વર્ગના લોકો ભાગ લઈ રહ્યા છે. સાંભળીએ આ અંગે એક અહેવાલ.
1: कल हरघर तिरंगा अभियान की शुरुआत के साथ ही पुलवामा के त्राल इलाके, अनंतनाग, बारामुल्ला और कई दूसरी जगहों पर तिरंगा यात्राएं निकाली गई, जिनमें युवाओं, छात्राओं, कर्मचारियों और स्थानीय लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया. श्रीनगर में भी इस अभियान के तहत एक बड़ी तिरंगा रैली की तैयारी चल रही है. कश्मीर भर में जिला प्रशासन आने वाले दिनों में कई तिरंगा यात्राएं और जन भागीदारी कार्यक्रम आयोजित कर रहा है. स्थानीय लोग भी इस अभियान के तहत तिरंगे के साथ सेल्फी लेकर उत्साह पूर्वक इसमें भाग ले रहे हैं. आकाशवाणी समाचार के लिए मैं श्रीनगर से इश्फाक शाह.
0: દિલ્હી પોલીસે એક સંગઠિત સાયબર છેતરપિંડી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે અને સાયબર ગુનાના શ્રેણીબદ્ધ કેસો મામલે 9 લોકોની ધરપકડ કરી છે. આરોપીઓ મેરઠ, ગાઝિયાબાદ અને જયપુરથી કાર્યરત હતા. સાંભળી આ અંગે એક અહેવાલ.
2: मध्य दिल्ली के पुलिस उपायुक्त रोहित राजवीर सिंह ने नई दिल्ली में आज मीडिया को जानकारी देते हुए बताया कि अब तक राष्ट्रीय साइबर अपराध रिपोर्टिंग पोर्टल NCRP पर इस गिरोह से संबंधित करीब 19 शिकायतें दर्ज की गई हैं. ये शिकायतें महाराष्ट्र, कर्नाटक, बिहार, तमिलनाडु, तेलंगाना और उड़ीसा सहित कई राज्यों से मिली हैं. इन मामलों में करीब 65 लाख रुपए की ठगी की गई है. प्रादेशिक समाचार के लिए समाचार कक्ष से प्रशांत कुमार.
0: રશિયન ક્ષેત્રમાં આવેલા નિઝનેકામક શહેરમાં આજે યુક્રેનના ડ્રોન હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા હતા અને 39 ઘાયલ થયા હતા. મોસ્કોથી 600 માઇલ દૂર પૂર્વમાં આવેલ આ શહેર એક અદ્યતન તેલ રિફાઇનરીનું સ્થળ છે, જે આ હુમલાનું સંભવિત લક્ષ્ય હોઈ શકે છે. સોશિયલ મીડિયા પર ફરતા વિડીયોમાં શહેરની બહારના વિસ્તારમાંથી ધુમાડેના ગોટેગોટા નીકળતા જોવા મળે છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું હતું કે જ્યાં સુધી અમેરિકા ઈરાન સામે નૌકાદળની નાકાબંધી ચાલુ રાખશે ત્યાં સુધી હોર્મુઝ સમુદ્ર ધુની ફરી ખુલશે નહીં. તેરાનમાં સાપ્તાહિક પ્રેસ બ્રીફિંગને સંબોધતા બઘાઈએ જણાવ્યું હતું કે ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયેલી લશ્કરી આક્રમણને કારણે હોર્મુઝ સમુદ્ર ધુની બંધ કરવામાં આવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે જળમાર્ગ ફરીથી ખોલવાનો નિર્ણય અમેરિકા અને ઇઝરાયેલી અધિકારીઓ દ્વારા ઈરાન અને હોર્મુઝ સમુદ્ર ધુની પર લાદવામાં આવેલી શરતો પર આધાર રાખે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્યસભાની મંજૂરી સાથે કરવેરા અને અન્ય કાયદા સુધારા વિધેયક સંસદમાં પસાર. લોકસભાએ ન્યાયપંચ સુધારા વિધેયક પસાર કર્યું. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ કહ્યું સરકાર વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન સહિતના મુદ્દાઓ પર સંસદમાં વિગતવાર ચર્ચા માટે તૈયાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હર ઘર તિરંગા અભિયાનને દેશની સામૂહિક શક્તિનું પ્રતિબિંબ ગણાવ્યું અને અમેરિકાની નાકાબંધી સામે હોર્મુઝ સમુદ્ર ધુની ફરી ખોલવા ઈરાનનો ઇનકાર. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગે અને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: The Sensex rose 43 points to close at 78,542. The Nifty added 13 points to settle at 24,584. Meanwhile, in the forex market today, the rupee depreciated by 8 paise to end at 95 rupees and 29 paise against the US dollar. With Ayushi's report, Niharika Bhuvania for Akashwani News.
1: Prime Minister Narendra Modi met the medalists of the Commonwealth Games 2026 at his residence in New Delhi yesterday. During the interaction, the medal winners shared their experiences from the Games with the Prime Minister. Mr. Modi congratulated the athletes for bringing glory to the nation and expressed confidence in their future victories.
2: स्पोर्ट्स व्यवस्था एक बात है लेकिन देश मेडल तब प्राप्त करता है जब देश में स्पोर्ट्स कल्चर बनता है दोस्तों आपने बहुत बड़ा काम किया है देश का नाम रोशन किया है आपको मैं बहुत बधाई देता हूं और आप विश्वास कीजिए आगे भी आप विजयी होंगे और फिर से एक बार यहीं पर हम मिलेंगे बहुत बहुत धन्यवाद बहुत बहुत शुभकामनाएं
1: The FIH Hockey Men's and Women's World Cup 2026 will feature a revamped competition structure with the traditional quarterfinal stage scrapped and the top two teams from each of the two crossover pools advancing directly to the semi-finals. Belgium and the Netherlands jointly host the tournament from the 15th to the 30th of this month. The new format means teams will have little margin for error from the outset with results from the opening pool stage potentially carrying over into the next phase. India's men have been drawn alongside England, Pakistan and Wales in Pool D, while the Indian women will face China, England and South Africa in their Pool D campaign. And now before we end the bulletin, the headlines once again. Parliament passes taxation bill to strengthen country's manufacturing ecosystem, attract investment and create jobs. Finance Minister Nirmala Sitharaman assures UPI transactions to remain free. Legislation granting legal recognition to digital banking records as evidence also gets nod from Parliament. Parliamentary Affairs Minister Kiran Rijiju urges opposition to allow Lok Sabha to function for Home Minister Amit Shah's statement on student protest-related issues. Protests intensify in Jharkhand over recruitment exam irregularities after clashes between student and police during assembly march in Ranchi. 80th Independence Day celebrations to showcase Yuva Shakti and its contribution to Viksit Bharat by 2047. National song Vande Mataram to be sung from the ramparts of Red Fort for the first time. Heavy rainfall forecast for Himachal Pradesh and East Rajasthan tomorrow. And FIH Hockey World Cup 2026 begins later this week with new format as quarterfinals are scrapped. India drawn in men's and women's Pool D. And that's all in the news at 9. Good night.
3: આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના વાયુસેના બેન્ડ દ્વારા ભુજના ટાઉનહોલ ખાતે યોજાયો શાનદાર સંગીતમય કાર્યક્રમ. સામાજિક વનીકરણ વિભાગ દ્વારા ગાંધીધામ ખાતે કરાયું ખેડૂત જાગૃતિ વર્કશોપનું આયોજન. અને 7મી ઓગસ્ટે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની કરાઈ ઉજવણી. રાષ્ટ્રના 80મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં દક્ષિણ પશ્ચિમી એર કમાન્ડના વાયુસેના બેન્ડ દ્વારા ભુજના ટાઉનહોલ ખાતે ગઈકાલે સાંજે શાનદાર સંગીતમય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં સૈન્ય અધિકારીઓ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ, સામાન્ય નાગરિકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. દેશભક્તિના ગીતો, માર્શલ ટ્યુન અને લોકપ્રિય વાદ્ય રચનાઓનો ભારતીય વાયુસેનાની સમૃદ્ધ પરંપરાઓ અને વ્યવસાયિકતાને પ્રતિબિંબિત કરતા જીવંત સંગ્રહથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ થયા હતા. આ પ્રસંગે ભારતીય સેનાના સેવાનિવૃત્ત ગેલેન્ટ્રી એવોર્ડ વિજેતાઓ તેમજ વીર નારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ભારતીય વાયુસેનાની કામગીરી દર્શાવતું ડિજિટલ ડિસ્પ્લે પણ રજૂ કરવામાં આવ્યું હતું. એર વાઇસ માર્શલ GS ભુલ્લરે આ અંગે આ મુજબ જણાવ્યું હતું.
4: અમારી 80th એનિવર્સરી ઇન્ડિપેન્ડન્સ ડે કી ઓર વાયુસેના કા બેન્ડ, સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ કા બેન્ડ આજ ભુજ મેં આયા. ये एक वीर भूमि है.

0: بج اور اس کی ایک لیگیسی ہے اس زمین کی, یہاں کے لوگوں کی, اور کچھ کے جو لوگ ہیں ان کی بریوری کے لیے ایک ٹریبیوٹ ہے. بھارتی وایو سینا اور انڈین آرم فورسز جو ہمیشہ دیش کی رکشا کے لیے اپنا پورا جان لگاتی ہے. آج کا جو بینڈ پرفارمنس تھا ایک ادبھت بینڈ پرفارمنس تھا. میں بہت مجھے بہت خوشی ہوئی کہ یہ ٹاؤن ہال بھوج میں ہوا, کیونکہ ٹاؤن ہال بھوج ایک بالکل ایک آئیکونک اسٹرکچر ہے, بھوج کے مدھے میں ہے, اور اتنے سارے سویلین پبلک یہاں آئے اور انہوں نے بینڈ پرفارمنس کو دیکھا اور سراہا. یہاں کے ایک ایک جو کچی ہے یہاں کا, اس کو ہمارا سچت نمن ہے اور سلوٹ ہے. یہ ہماری بھارتی وایو سینا کی طرف سے, اور ہم چاہیں گے کہ یہ ایونٹ, ایسے ایونٹ وایو سینا بار بار بھوج میں کر پائے, اور مور امپورٹنٹلی ایئر فورس اسٹیشن بھوج, ایئر کونڈو دھام صاحب یہاں ہیں میرے ساتھ, انہوں نے اور ان کی ٹیم نے مل کے جیسے کاریکرم کو آرگنائز کیا اور اس کو شو کیس کیا, اتنے اچھے ڈھنگ سے یہاں پہ یہ پورا ایونٹ ہوا ہے, اور میں بہت خوش ہوں یہ پورا آؤٹ پٹ دیکھ کے کہ ایک گھنٹے کا پروگرام تھا اور کچھ کے لوگ دھن میں لگے ہوئے تھے, تالیاں بجا رہے تھے, موبائل کی لائٹیں آن تھی, اور اس سے اسپرٹ سمجھ آتا ہے یہاں کے لوگوں کا جو جذبہ ہے دیش کے پرتی اور دیش بھکتی کے پرتی. بہت اچھا لگا یہاں آ کے, اور بھارتی وایو سینا کا بینڈ اور ساؤتھ ویسٹرن ایئر کمانڈ کا بینڈ, آئی تھنک یہاں سے کچھ سے ایک بہت اچھی میموریز لے کر جا رہا ہے واپس, اور ہمارا سوبھاگیہ ہے ہم نے یہاں پہ پرفارم کیا اس ڈھنگ سے. جے ہند, تھینک یو.
1: सामाजिक वनीकरण विभाग द्वारा गांधीधामना कंडला टिम्बर एसोसिएशन हॉल खाते खेडूत जागृति वर्कशॉप नु आयोजन करवामां आव्यु हतु. वर्कशॉप ने खुल्लो मुकता उच्च अने टेक्निकल शिक्षण राज्य मंत्री त्रिकमभाई छांगाए खेडूतोने मात्र परंपरागत खेती आधार न राखीने सामाजिक वन विभागनी नवी एग्रो फॉरेस्ट्री योजनानो लाभ लेवानुं आह्वान कर्युं हतुं. ज्यारे सामाजिक वनीकरण विभाग कच्छना नायब वन संरक्षक जे आर पटेले जणाव्युं के सरू चंदन साग मिलिया ડુબિયા જેવા આર્થિક ઉપાર્જન આપતા વૃક્ષોની ખેતી તરફ કચ્છના ખેડૂતો વળે તે માટે સામાજિક વનીકરણ વિભાગ પ્રતિબદ્ધ છે.
2: ગાંધીધામ ટિમ્બર ભવન મુકામે આસિસ્ટન્ટ ટુ ફાર્મર્સ ટુ ઇન્ક્રીઝ ગ્રીન કવર એન્ડ ઇન્કમ અંડર એગ્રો ફોરેસ્ટ્રી યોજના અંતર્ગત વન વિભાગ કચ્છ, કંડલા ટિમ્બર એસોસિએશન અને ખેડૂતોના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમમાં ખૂબ સુંદર મજાના માહિતી અને ખેડૂતોને ભવિષ્યમાં ઉપયોગી થાય એમની આવક વધારવા માટે પર્યાવરણના જતનની સાથે સાથે ખેડૂત પોતાની આવક કઈ રીતે વધારી શકે એ પ્રકારની સુંદર મજાના સેમિનાર વન વિભાગના વન સંરક્ષક શ્રી મિત્તલ સાહેબની આગેવાનીમાં સમગ્ર વન વિભાગ દ્વારા આજે ગાંધીધામ કંડલા ટિમ્બર એસોસિએશનના ભવનમાં આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતના અધ્યક્ષા બેન પ્રભાબેન અને મેયર શ્રી બેન દેવ્યાબેન પણ ઉપસ્થિત, અને સાથે સાથે ચેમ્બરમાં પણ પ્રતિનિધિઓ, કિસાન પ્રતિનિધિઓ, પ્રગતિશીલ ખેડૂતો ખાસ કરીને એમની પણ ઉપસ્થિતિ અને માર્ગદર્શન, અને ખૂબ મોટી સંખ્યામાં લાભાન્વિત ખેડૂતો અને વિવિધ પ્રકારની કૃષિ યોજનાઓ સંદર્ભે અને ખાસ કરીને કૃષિમાં પણ વૃક્ષ સંબંધિત યોજનાઓની માહિતી અને એને કઈ રીતે કાર્યાન્વિત કરીને પર્યાવરણ જતનની સાથે સાથે ખેડૂતોની આવકમાં કઈ રીતે વધારો થાય એ માટેનો માધ્યમ આજે વન વિભાગ બન્યું છે, એ આપણા સૌના માટે આનંદની વાત પણ છે અને ગૌરવની વાત છે. વિશેષમાં આવા પ્રકારના કાર્યક્રમોના માધ્યમથી જાગૃતિ પણ આવે છે અને સ્વાર્થ અને પરમાર્થ, વૃક્ષ ઉછેર અને વૃક્ષની આવક, આ બંને હેતુઓ સિદ્ધ થાય એટલે કિસાનોને પણ આ પ્રવૃત્તિમાં પ્રોત્સાહન મળે છે. સરકારશ્રી અને ખાસ કરીને વન વિભાગની જે યોજનાઓ છે, વૃક્ષ આપવાની જે સહાય છે, એની પણ સુંદર મજાની માહિતી આપીને ખેડૂતોને વધુમાં વધુ વૃક્ષ વાવવા માટેની જાગૃતિ માટેની વાત પણ આ શિબિરમાં કરવામાં આવી. સાથે સાથે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી સાહેબે જે રીતે આ પ્રવૃત્તિને વિસ્તારવા માટે જે રીતે પ્રયત્નો કર્યા છે એ પ્રયત્નોનો પણ લાભ લઈને કિસાનો આવતીકાલના ગુજરાતના નિર્માણ

0: કચ્છ જિલ્લામાં સરુ, ચંદન, સાગ, મીલ્યાડુગા આવા આર્થિક ઉપાર્જન થઈ શકે તેવા વૃક્ષોનું વાવેતર કરી અને વૃક્ષારોપણ તો થાય જ સાથે સાથે એમની આવકમાં પણ વધારો કરી શકે તે હેતુથી એક વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. આ વર્કશોપમાં ઘણા બધા એનજીઓસ, રિટાયર્ડ ફોરેસ્ટ ઓફિસર્સ અને ટિમ્બર એસોસિએશન, વેલ્સપન, જુદી જુદી ઇન્ડસ્ટ્રીયલ ગૃહો ઘણા બધા આ વર્કશોપમાં જોડાયા હતા અને ખેડૂતો પણ જુદા જુદા તાલુકાઓમાંથી મોટા સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
1: પટેલ સાહેબે જે વિગત આપી એ ઉપરાંત હું મારો પરિચય પહેલાં આપ્યો કે હું નિવૃત્ત નાયબ વન સંરક્ષક છું અને કચ્છમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે અને મદદનીશ વન સંરક્ષક તરીકે લાંબો સમય કામ કરી ચૂક્યો છું. અત્યારે નિવૃત્તિ પછી મારી એક સંસ્થા છે સીડ ફાઉન્ડેશન. સીડનું ફૂલ ફોર્મ છે સસ્ટેનેબલ એન્વાયરમેન્ટલ એન્ડ ઇકોલોજીકલ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન. આ સંસ્થા દ્વારા સમગ્ર ગુજરાતમાં ખેડૂતોને જે એગ્રોફોરેસ્ટ્રીનું વાવેતર કરે છે એમાં કાર્બન ક્રેડિટ દ્વારા આર્થિક સહાય ઉપલબ્ધ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં કામગીરી થાય છે. અમારી સાથે શ્રી હરિ ભૂજલ વિકાસ મંડળ તથા દિલ્હીની ટેરી સંસ્થા અને ઇન્ટરનેશનલ લેવલે વેરા અને વીએનવી તથા રિન્યુ કંપનીઓ પણ જોડાયેલી છે. આ બધી બધાનું સંકલન કરી અને ખેડૂતોને કઈ રીતે વધુમાં વધુ આર્થિક લાભ મળી શકે અને એમને માર્ગદર્શન પણ મળી શકે એનો મુખ્ય ઉદ્દેશ છે. 2021થી આ સંસ્થામાં જોડાયા બાદ વિવિધ જિલ્લાઓમાં આના માટે કાર્યક્રમો ચાલે છે અને ખેડૂતો મોટા પ્રમાણમાં વૃક્ષ વાવેતર કરે છે, પરંતુ કચ્છ એક સૂકો જિલ્લો છે અને કચ્છમાં પર્યાવરણીય સમસ્યાઓ પણ વધુ છે. કચ્છનો જે વિશાળ વિસ્તાર છે એને પણ જો વૃક્ષથી આચ્છાદિત કરાવવામાં આવે તો પર્યાવરણને પણ લાભ થાય સાથે સાથે ખેડૂતોને પણ આર્થિક લાભ થાય. આથી કચ્છમાં જે નાયબ વન સંરક્ષક શ્રી પટેલ સાહેબ તથા મિત્તલ સાહેબના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા અને ખેડૂતો દ્વારા જે ઝુંબેશ કરી અને વૃક્ષારોપણનું આયોજન વિચારેલ છે એ ખરેખર ઉમદા પ્રયત્ન છે અને એમાં સહયોગી થઈ અને અમે પણ કામ કરવા તત્પર છીએ. તો આ સફળ અભિયાન થાય એ માટે હું વિનંતી છું.
2: શ્રોતા મિત્રો, હવે સપ્તાહના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ. પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ.
3: કચ્છ યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા એક્સટેન્શન સેન્ટરોમાં છેલ્લા 3 વર્ષમાં 915 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવીને સ્થાનિકે ઉચ્ચ શિક્ષણના સપના સાકાર કર્યા. કચ્છ સાયબર સેલ દ્વારા ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનેલા 105 અરજદારોના ખાતામાંથી ગયેલી રકમમાંથી 75,41,000 રૂપિયા બેંક ખાતામાં પરત જમા કરાવાયા. નારી વંદન સપ્તાહ અંતર્ગત કિશોરીઓના આરોગ્ય, સ્વચ્છતા અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના હેતુથી સુમરાસર શેખ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ઢોરી હાઈસ્કૂલ ખાતે માસિક સ્વચ્છતા અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો. સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ખાતે નિઃશુલ્ક મેગા હેલ્થ કેમ્પનું આયોજન કરાયું. આયુર્વેદ, હોમિયોપેથી અને યોગ પદ્ધતિ દ્વારા ડાયાબિટીસ, હરસ, મસા અને શ્વાસના રોગોની વિનામૂલ્યે સારવાર કરાઈ. સામખિયાળી ગાંધીધામ રેલખંડ પર ફોરલેન પ્રોજેક્ટ અને ઓટોમેટિક સિગ્નલિંગના કમિશનિંગ માટે લેવાયેલા મેગા બ્લોક અને નોન ઇન્ટરલોકિંગ કામગીરી પૂર્ણ કરાઈ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે કચ્છના કારીગર કેશાભાઈ વણકરને રાષ્ટ્રીય હાથશાળ પુરસ્કાર એનાયત. ફૂડ સેફટી વિભાગ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટેલ, રેસ્ટોરન્ટ તેમજ પનીરનું ઉત્પાદન અને વેચાણ કરતી 18 જેટલી પેઢીઓ ઉપર દરોડા પાડી આકસ્મિક તપાસ કરવામાં આવી. હરઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન જિલ્લામાં ગ્રામ્યથી લઈ શહેરી સ્તર સુધી વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. ગાંધીધામ ખાતે ખેડૂત જાગૃતિ વર્કશોપ યોજાયો, જેમાં ખેડૂતોને ગ્રીન કવર વધારવા સાથે વૃક્ષોની ખેતી કરીને આવક મેળવવા અંગે માર્ગદર્શન અપાયું. ભુજ ખાતે કચ્છ મ્યુઝિયમમાં નાનું શહેર મોટા સપના પ્રદર્શન યોજાયો. આદિપુરમાં શાળા કોલેજની 217 છાત્રાનું થેલેસેમિયા પરીક્ષણ કરાયું. જીવદયા અને પશુ સેવાના હેતુ

0: થી સમસ્ત મહાજન સંસ્થા મુંબઈ દ્વારા જિલ્લાની પાંજરાપોળો અને ગૌશાળાઓની રૂબરૂ મુલાકાત લઈ પશુઓની સારવાર તથા જરૂરી દવાઓ આપવાની સેવા હાથ ધરાઈ. હરઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લા મથક ભુજમાં બીએસએફએ બાઇક રેલીનું આયોજન કર્યું. 100 થી વધુ મોટરસાઇકલ સાથે નીકળેલી રેલીએ શહેરમાં રાષ્ટ્રભક્તિસભર માહોલ સર્જ્યો. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત વાઇબ્રન્ટ તિરંગા યાત્રા સાથે હરઘર તિરંગા ઉજવણીનો વિશાળ તિરંગા સાથે નીકળેલી યાત્રા દ્વારા દેશભક્તિના માહોલમાં પ્રારંભ કરાયો. જિલ્લા મથક ભુજ ખાતેના ટાઉન હોલમાં રવિવારની સાંજને સુરીલી સંધ્યા બનાવી દેતા એરફોર્સ સ્ટેશન ભુજ યોજિત બેન્ડ પ્રદર્શનમાં વાયુદળના જવાનોએ સુંદર સંગીતની પ્રસ્તુતિ કરી. જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે મરીન પોલીસે શનિવારે વિશેષ કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધર્યું. નખત્રાણા તાલુકાના વિવિધ ગામોને જોડતા રસ્તા, વરસાદી પાણીના વહેણ ઉપર પુલિયાનું 692 લાખ રૂપિયાના ખર્ચે થનારા કામોનું ખાતમુહૂર્ત કરાયું.
1: અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો. સંકલન અને રજૂઆત પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.